મથુરભાઈ કંજારીએ ગાયેલ આ ભક્તિરચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડી જ ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ છઠ, શક સંવત 1948 જેઠ દિનાંક 16 એટલે કે 6 જૂન 2026 ને શનિ

1948 જેઠ દિનાંક 16 એટલે કે 6 જૂન 2026 ને શનિવાર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:53 થઈ રહી છે. અમારી આજની પ્રથમ સભાના પ્રારંભે સાંભળીએ મંગળસૂર.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની વિગતો. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, શ્રી રામચરિત માનસ ગાન 6:35, જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45. 7 સાંભળી શકશો સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30 સદાબહાર ગીત. 9:15 કાર્યક્રમ સવારે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો આનંદ માણી શકશો 9:30. ફિલ્મ સંગીતનો સમય રહેશે 10:02 અને 10:30 ફિલ્મ સંગીત માણી શકશો. સુગમ સંગીતનો સમય રહેશે 10:45. આજના કલાકાર છે રૂચિકા પરાંજપે. 11:02 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ યાત્રા પર રેડિયો રિપોર્ટ રજૂ થશે. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:02 શબ્દોમાં મહેકતી યાદો કાર્યક્રમમાં મનુભાઈ જાની સાથે દેવાંગ ભટ્ટની વાતચીત રજૂ થશે. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30. 1:10 સુગમ સંગીતના આજના કલાકાર છે દીપાલી સોમૈયા.

ફોજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી 1:30. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 2:40. અમારી બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત. યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણીનો સમય રહેશે 6:30. ખેડૂત મિત્રો માટે કાર્યક્રમ ગામનો ચોરો 7:22. 8 વાગે સાંભળી શકશો સુર માધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 ઇંગ્લિશ ટોક. 9:15. 10 વાગે અખિલ ભારતીય સંગીતના કાર્યક્રમમાં ઋષિકેશ ગાગુર્દે રજૂ કરશે કંઠ્ય સંગીતમાં ખયાલ. 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા. તો આ હતી માહિતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. કાર્યક્રમનો હવેની પ્રસ્તુતિ ભારતી વ્યાસના સ્વરમાં રવિરામની રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ અનુપ જલોટાના સ્વરમાં કૃષ્ણ ભજન.

આ ભજન સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે સમયનું સોનું, જેના વક્તા છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ.
1: વારંવાર આપણે સાંભળ્યું છે, હજારો વાર આપણે વાંચ્યું છે કે સમય મૂલ્યવાન છે, સમય ધન છે, સમય સોનું છે. હું અને તમે આપણે સૌ જાણીએ છીએ કે સમય અત્યંત કિંમતી છે, પરંતુ કેટલી કદર છે આપણને સમયની. આપણે જન્મ લઈએ ત્યાંથી 50, 60, 80, 90 વર્ષે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી પાસે અઢળક સમય છે. સમય જ સમય છે, પરંતુ બહુ મોટી મોડી ખબર પડે છે કે આપણી પાસે જે પુષ્કળ સમય હતો એ તો વાવાઝોડાની માફક વહી ગયો. આપણે જન્મ્યા પછી થોડાક સમજણા થઈએ એટલે નર્સરી, કેજી કે બાલવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ટાઈમ ટેબલ બનીને આપણો સમય ઉડી જાય છે. થોડુંક વેકેશન જરૂર મળે, પણ એ તો પ્રવાસ, પર્યટન, રમતગમત, ગપ્પા, ટોળ ટપ્પાઓમાં જ કરતાઈ જાય. પછી કોલેજ, મિત્રો, અમન ચમન અને રખડપટ્ટીમાં સમયના કોથળા ખાલી થાય. પછી લગ્ન, સંતાનો, સંસાર, નોકરી, ઓફિસ, ફાઇલો, ફોન, લિફ્ટ, ટિફિન, બસ, સ્કૂટર, ટ્રેન, ધક્કા, ટ્રાફિક વગેરે. નોકરી હોય તો નોકરીની સલામતીની ચિંતા, ધંધો હોય તો ધંધાની ફિકર, દીકરાની ચિંતા, દીકરીના ટેન્શન્સ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને આતંકવાદ, આ બોરિંગ રોજ ફૂંફાળા મારતા હોય. સમય ક્યાં ઓળંચો થઈ જાય છે એ તો ખ્યાલ જ રહેતો નથી, ખરું ને? ક્યારેક સમય પતંગિયાની જેમ ઉડાઉડ કરતો હોય તો ક્યારેક એક પગે લંગડાતો ચાલતો હોય. આપણો સમય ક્યારેક થાકમાં અને કંટાળામાં, ક્યારેક ઊંઘમાં, તો ક્યારેક ઘેનમાં, ક્યારેક રાતોમાં, તો ક્યારેક વાતોમાં વહી જાય છે. વર્ષો વહેતા જાય છે, દસકાઓ ઓગળતા જાય છે, સમયના પાર્સલો ખાલી થતા જાય છે. એક વર્ગ એવો છે જેઓને જરાય ફુરસદ નથી, બિલકુલ સમય જ નથી એવું કહે છે તેઓ. જ્યારે એક વર્ગ એવો છે જેને કંઈ કામ જ કરવું નથી. કેટલાક લોકોનો સમય ધર્મ કરતાં કે ભક્તિ કરતાં તેનો દેખાડો કરવામાં કે ઢોંગ કરવામાં વ્યતીત થઈ જાય છે. આમ તો આપણા સૌના દિવસો જાણે કે લય તાલ વિનાના એક નીરસ કાફલાની જેમ વહી જતા હોય છે. યંત્રવત જીવન બની ગયા છે આપણા. જાગવું, સવાર પડવી, ડોરબેલ વાગવી, દૂધવાળો, છાપાવાળો, ધોબી, સ્કૂલ રિક્ષાવાળો, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, નાસ્તો, નાનકડો બાથરૂમ, જલ્દી જલ્દી નાહવાનું, દોડતા દોડતા વ્યવસાયના સ્થળે

0: પહોંચવાનું, જાણે કે યુદ્ધના મેદાનમાં જતા હોઈએ. બાય ધ વે, જિંદગી એક જંગ નથી ભલા. ખેર, રોજિંદી ઘટમાળ છે આપણી. સાંજે પાછા ઘેર, પરિવાર, ભોજન, ટીવી, રેડિયો અને બેડરૂમ. સમયનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. એમ લાગે છે કે અધ્યાય આમ જ પૂરો થઈ જાય છે. એવું નથી લાગતું કે આપણે ઘડિયાળને ચાવી નથી આપી રહ્યા, પણ ઘડિયાળ આપણને ચાવી ચડાવી રહ્યું છે. તમને સમય નથી, મારો સમય નથી. જીવ રહ્યા છે એવા ભ્રમમાં જિંદગી ગુમાવી નથી રહ્યા આપણે? આપણી પાસે આપણો પોતાનો સમય કયો? સમય ધન છે, છતાં આપણે તો દરિદ્ર જ રહ્યા. જે માણસ પાસે પોતા માટે થોડો પણ સમય હોય અને પોતાની મન ભાવન પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરી શકે, સાચો આનંદ મેળવી શકે, તે માણસ ખરેખર શ્રીમંત છે. આપણે સમયને નિજ માટે નથી વાપરી શકતા તો અન્યને તો આપણે શું સમય આપી શકવાના? પોતા માટે તો પશુઓ પણ જીવે છે ને, બીજા માટે કંઈક કરી છૂટીએ એ જ જીવનની સાર્થકતા છે. જે સમય વહી ગયો છે એના માટે હવે જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પાસ્ટ ઇઝ ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નો મોર નાઉ. ફ્યુચર ઇઝ ઓલ્સો ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નોટ બોર્ન યેટ. ભૂત અને ભવિષ્ય બંનેની ચર્ચા નિરર્થક છે. આજને, વર્તમાનને આપણે સુધારીએ. સમયનું સોનું જે હવે થોડું ઘણું આપણા હાથમાં છે, તેના વડે સુંદર, મનપસંદ, સમાજોત્કર્ષના, સમાજોત્થાનના આભૂષણો ઘડીએ. આપણી ખાતાવાહીમાં જમા પક્ષે સમય તો બહુ હતો, પરંતુ જમા પક્ષેથી તે ઉધાર પક્ષે જતો રહ્યા પછી એની કિંમત આપણે સમજી શક્યા છે. આપણે સમયને ક્યારેય હિસાબ આપ્યો છે? ના. ગયેલો સમય પણ આપણને હિસાબ આપવા કે હિસાબ પૂછવા ફરી ક્યારેય પાછો આવવાનો નથી. આજની ઘડી તે રળિયામણી. આપણી આજને શણગારીએ, વર્તમાનમાં સારું વાવેતર કરીએ, એટલે આવતીકાલ આપોઆપ સારી ઉગશે. કાળનું ચક્ર, સમયનું વ્હીલ તો સદીઓ સુધી, યુગો સુધી ફરતું જ રહેશે. કદાચ હું અને તમે નહીં હોઈએ, પરંતુ આપણે આપણું કદ મોટું કરવું છે. નિજને, સ્વયંને, ખુદીને બુલંદ કરવી છે. સમયના સોનાને કથિર કે લોહ ન થવા દઈએ. સમયનો સદુપયોગ કરીએ. જિંદગી જીવ્યાનો લાહવો લઈએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ગિરિરાજ બ્રહ્મભટ્ટને, જેમનો વિષય હતો સમયનું સોનું, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થયો છે શ્રી રામચરિતમાનસ ગાનનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા.

હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ અભિમાનનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર હતા એસ ડી બર્મન. હવે સાંભળીએ ફિલ્મ ચુપકે ચુપકેનું ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં. સંગીતકાર એસ ડી બર્મન.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ અનપઢ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

અવર આ ફિલ્મના આ ગીત સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: વર્ષ 2025-26 માં ભારત ને 7.7% કી ગ્રોથ રેટ હાસિલ કી હૈ ઓર પિછલા ક્વાર્ટર જો 31 માર્ચ કો ખત્મ હુઆ ઉસમેં ભી ભારત કી ગ્રોથ 7.8% રહી હૈ ઓર યે દુનિયા મેં તેજ ગતિ સે આગે બઢને વાલી બડી ઇકોનોમી હૈ.
0: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પર પૂરી પાડશે.
1: આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ और पूरी यूनियन टेरिटरी के लिए यहां के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગઈકાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમભંગને લઈને 37 હોટલોને નોટિસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
2: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ.

0: ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય, તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું.
1: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ માકે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરોટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in /jiu અને અમારા એક્સ હેન્ડલ yairnews_abad ને ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દલ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
2: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે, યહી શુભકામના હૈ.
1: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
3: 8 जून को आकाशवाणी के 90 वर्ष पूरे होने के उपलक्ष्य में मैं आप सबको हार्दिक बधाई देना चाहूंगा. भारत का लोक सेवा प्रसारक होने के नाते आकाशवाणी पिछले 9 दशकों से जनता का ज्ञानवर्धन और मनोरंजन करने के साथ साथ संकट समय का साथी भी रहा है. आकाशवाणी अहमदाबाद 1949 से जनता के साथ, जनता के लिए काम कर रहा है. उच्च कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण यहाँ किया गया है.
1: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે 1 બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
4: 5 થી લઈને 10 જૂન તક અધિકતમ તાપમાન હૈ, ઇસમાં કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન તક. કોસ્ટલ ક્ષેત્રમાં અભી જો પવન કા દિશા હૈ, દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચાલ રહી હૈ, સ્પીડ હૈ

0: 15 से 20 नॉट, मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगी। 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल वेदर से अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है।
1: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરૂષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરૂષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્યચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળશું આશિત દેસાઈના સ્વરમાં જલન માત્રીની રચના.

આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને કાર્યક્રમ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો. હવે સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

આ ગીત સાથે આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરીફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: દુનિયા સંકટો મેં ગિરી હુઈ હૈ. સારી દુનિયા કી અર્થવ્યવસ્થા સવાલ યે નિશાનો કે નીચે દબી પડી હૈ. વૈશ્વિક સંકટ કે ઇસ બુરે સે બુરે દોર મેં ભી 140 કરોડ દેશવાસીઓ કે સામૂહિક પ્રયાસો સે ભારત ખુદ કો સંભાળ તો પા હી રહા હૈ. લેકિન સાથ સાથ સબસે આગે રહેને મેં ભી ઉસકે પ્રયાસ સફળ હોતે જા રહે હૈ.
0: તેમણે કહ્યું, દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લિયે યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લિયે નયે અવસર તૈયાર હોંગે.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે. સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7 લાખ ખેડૂતોને પણ મળ્યો છે. 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી કનાલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે.

0: મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ EIR News_ABID ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી. પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં જેલેન્સ્કી એક પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી. જેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઈચ્છા નથી ધરાવતું. અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે. આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઈરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો. યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે અભિયાન નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નવ ગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો.

0: પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાબકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીઈમાં વધુ 4244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: વાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદા ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે દેશભક્તિ ગીત, પણ તે પહેલા એક સંદેશ.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ જો જીતા વહી સિકંદરનું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. હમણાં જ આપે સાંભળ્યું આશા ભોંસલેના સ્વરમાં ઇજાઝત ફિલ્મનું ગીત.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને કાર્યક્રમ ચાલી રહ્યો છે સદાબહાર ગીત. આ કાર્યક્રમમાં હવે સાંભળીએ આરતી મુખર્જીના સ્વરમાં માસૂમ ફિલ્મનું ગીત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ ગીત.

0: આપે સાંભળ્યું ફિલ્મ મેને પ્યાર કિયાનું આ ગીત. આ સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

0: सवारी सवारी।
1: શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે ભારતે મેળવેલી એક વધુ ગૌરવપૂર્ણ ક્ષણની. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 6 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 5 સુવર્ણચંદ્રકોનો સમાવેશ થાય છે. સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ સ્પર્ધામાં ભારતની ટીમે નેપાળને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલું જ નહીં, જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ કેટેગરીમાં પણ ભારતીય ટીમે નેપાળને પરાજિત કરીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. યોગની ભૂમિ ભારતે ફરી એકવાર વિશ્વમંચ પર પોતાની આગવી ઓળખ અને શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ સફળતા તમામ ખેલાડીઓ, કોચ અને દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. મેડલ ટેબલમાં ભારતે પોતાનું પ્રથમ સ્થાન જાળવીને સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે યોગ માત્ર આપણા સાંસ્કૃતિક વારસાનો જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની શક્તિ અને પ્રતિભાનો પણ પરિચય છે. ભારતના તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન. અને હવે સાંભળીએ એક એવું ગીત જે જીત, જુસ્સા અને દેશના ગૌરવને સલામ કરે છે.

વર્ષો પહેલા વિકાસ એટલે ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈરાઇઝ બિલ્ડિંગ્સ એટલો જ હતો. પણ હવે છેલ્લા દસેક વર્ષથી વિકાસનો અર્થ જરા વિસ્તૃત થતો ચાલ્યો છે. પ્રકૃતિને સુરક્ષિત રાખીને, પર્યાવરણનું રક્ષણ કરીને અને પ્રદૂષણ ઘટાડીને જે વિકાસ થાય છે તે કાયમી હોય છે. અને પ્રકૃતિની સુરક્ષા સાથે પ્રગતિ એટલે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ સાધવાનો હોય, તેથી હવે આપણે કોલસા તરફથી સોલાર અને વિન્ડ એનર્જી તરફ ઝડપી ગતિએ જઈ રહ્યા છીએ. 2030 સુધીમાં 50% વીજળી બિન અશ્મિભૂત સ્રોતમાંથી બનાવવાનું લક્ષ્ય છે. આથી વીજળી સસ્તી અને વધુ મળે તેમજ પ્રદૂષણ ઘટે તો પર્યાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત રહે. ભારતમાં રાજસ્થાનમાં ભડલા સોલાર પાર્ક દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પવનચક્કીઓ પણ કાર્યરત છે.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

હવે આપણે વાત કરીએ પ્રાકૃતિક સ્ત્રોતોની. ભારતની જે મોટી ચેલેન્જ હતી તે વીજળીની માંગ અને પ્રદૂષણની હતી. તેનો ઉકેલ આપણને ગ્રીન એનર્જી

જાણવા મળ્યો. નેશનલ સોલાર મિશનમાં ભારત સોલાર પાવરમાં વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. ગુજરાતનો કચ્છ અને રાજસ્થાનનો ભડલા સોલાર પાર્ક આખા ગામને વીજળી પૂરી પાડે છે. તામિલનાડુ અને ગુજરાતના દરિયાકિનારે મોટા વિન્ડમિલ ફાર્મ બન્યા છે. વડાપ્રધાને COP26માં નેટ ઝીરો બાય 2070નો સંકલ્પ લીધો, એટલે કે 2070 સુધીમાં ભારત જેટલું કાર્બન ઉત્સર્જન કરશે એટલું જ શોષી પણ લેશે. આનાથી ફાયદો એ થશે કે આયાતી તેલ ગેસ પર નિર્ભરતા ઘટશે અને ગામ ગામ સુધી સ્વચ્છ વીજળી પહોંચશે. વિકાસ એટલે માત્ર મોટી કંપની નહીં, રોજગાર પણ. ઈવી અને બેટરી ક્ષેત્રે વાહનને પ્રોત્સાહન મળવાથી ચાર્જિંગ સ્ટેશન, બેટરી વગેરેની નવી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે અને લાખો નવી ગ્રીન જોબ ઊભી થઈ છે.

અર્થતંત્ર માટે ગ્રીન જોબ અને સર્ક્યુલર ઇકોનોમીનું સર્જન કરવામાં આવે છે. વિકાસ એટલે મોટી કંપની નહીં, રોજગાર પણ. ઇવી અને બેટરી ક્ષેત્રે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળવાથી નવી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે. કચરામાંથી સંપત્તિ, સ્વચ્છ ભારત અને વેસ્ટ ટુ વેલ્થ મિશન હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી રસ્તા બનાવવાના બ્લોક બને છે. દિલ્હી અને મુંબઈના કચરાના ડુંગરમાંથી બાયોગેસ અને કમ્પોસ્ટ બને છે. આને કહેવાય સર્ક્યુલર ઇકોનોમી, એટલે કે કચરો નહીં સંસાધન. ખેતી અને ગામડામાં પ્રાકૃતિક ખેતીનું પુનરાગમન થઈ રહ્યું છે. ભારતની 60% વસ્તી ખેતી ઉપર જીવે છે, એટલે પ્રકૃતિ સાથે પ્રગતિનો પાયો ગામડાથી શરૂ થાય. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગમાં ગાયના છાણ મૂત્રથી જ ખાતર બને છે, રસાયણોનો ખર્ચ બચે છે અને જમીનનું પોષક તત્વ વધે છે. જળ સંરક્ષણમાં જળશક્તિ અભિયાન તથા અમૃત સરોવર દ્વારા ગામે ગામ તળાવ અને ચેકડેમ બન્યા. વરસાદનું પાણી સંગ્રહાય તેથી ભૂગર્ભ જળનું સ્તર વધે છે અને જમીનમાં ભેજ સચવાઈ રહે છે. આથી ખેડૂતોને પાક પણ નિયમિત અને સારો મળે છે. આ બધા જ વિકલ્પો અને આ બધી જ ટેકનોલોજી આપણને પ્રકૃતિ સાથે પ્રગતિ સાધવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે અને આર્થિક તેમજ સામાજિક વિકાસ પણ સધાય છે.

શ્રોતા મિત્રો, આજે શહેરો પણ સ્માર્ટ ગ્રીન બની રહ્યા છે. પરિવહન માટે મોટા શહેરોમાં મેટ્રો, ઈ બસ, સાયકલ વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ કાર્યને કારણે યુપીઆઈ, ડિજિલોકર, ઈ ફાઇલથી કરોડો કાગળ બચે છે, એટલે કે લાખો ઝાડ બચે છે. અમૃત મિશનમાં દરેક શહેરમાં 100% ઘરે નળનું પાણી અને ગટર જોડાણ થવાથી સ્વચ્છતા રહે છે અને નાગરિક સ્વસ્થ રહે છે. ભારતની સંસ્કૃતિ કહે છે કે વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી એક કુટુંબ છે. પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર એ જૂના વિચારનું નવું રૂપ છે. આજે ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે ગરીબી દૂર કરવી અને પર્યાવરણ બચાવવું આ બે વિરોધી નથી, પણ પૂરક છે. સાચો વિકાસ એ છે જેમાં આપણી પ્રગતિની કિંમત આપણા બાળકોના ભવિષ્યને ન ચૂકવવી પડે. વિકાસ પણ અને વિરાસત પણ, આ જ આપણા આજના નવા ભારતની ઓળખ છે. તો શ્રોતા મિત્રો, આપને સવારે સવારે કાર્યક્રમ કેવો લાગ્યો તે જણાવશો. આ સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

હમણાં જ આપે રમેશ પારેખની રચના સાંભળી, રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના સ્વરમાં. હવે સાંભળીએ સુરેશ દલાલની રચના. અનાર કઠિયારા અને આરતી મુનશીના સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સાંભળશું અત્યારના મુખ્ય સમાચાર.

રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક પુરસ્કારથી સન્માનિત કર્યા. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવ અભિયાનમાં જોડાયા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. અમદાવાદમાં ફાયર સેફટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક 2 વાહન અથડાતા 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોડાવાંટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 1નું મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું તીવ્ર બનતા રાજ્યના ઉત્તરીય જિલ્લાઓમાં 9 જૂન સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. અને નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચ્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. CBSEએ ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો. સંયુક્ત

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત.

હમણાં જ આપે સાંભળ્યું આરતી મુખર્જીના સ્વરમાં અષાઢી બીજ ફિલ્મનું ગીત. હવે સાંભળીએ અલબેલી નાર ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને સાથી કલાકારોના સ્વરમાં.

યાંત્રિક ક્ષતિને કારણે આ ગીત આપ ન સાંભળી શક્યા તે માટે દિલગીર છીએ. હવે પછીનું ગીત છે ફિલ્મ અલખ નિરંજનનું. સ્વર છે મુગટલાલ જોશી અને સાથી કલાકારોનો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મ સંગીત. હવે સાંભળીએ ભાદર તારા વહેતા પાણી ફિલ્મનું ગીત મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરના સ્વરમાં.

ગુજરાતી ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ ચાંદો ઉગ્યો ચોકમાં ફિલ્મનું ગીત, ઉષા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં.

ચંદુ જમાદાર ફિલ્મના આ ગીત સાથે ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે સમય છે હિન્દી ફિલ્મ સંગીત માણવાનો. સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ ખામોશીનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આજે 6 જૂન ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની જન્મજયંતિ છે. તેઓ ભારતીય સિનેમાના સુપ્રસિદ્ધ ગીતકાર, કવિ અને પટકથા લેખક હતા. તેમની કલમ પાસે આડંબર વગરની સાદી અને સરળ ભાષામાં ઊંડાણભરી વાત કહેવાનો અદ્ભુત કસબ હતો. તેમણે હિન્દી ફિલ્મોમાં અસંખ્ય યાદગાર ગીતો આપ્યા છે અને લોકપ્રિય ગુજરાતી ભક્તિ ગીતો પણ તેમની રચનાઓ સાથે ગાવામાં આવે છે. તો આવો સાંભળીએ તેમણે લખેલું એક ગીત, જેના સંગીતકાર છે મદન મોહન, સ્વર છે લતા મંગેશકરનો.

0: આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પછીનો કાર્યક્રમ આપ સાંભળી શકશો થોડી જ ક્ષણોમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે રૂચિકા પરાંજપે, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી તુલસીદાસની રચના

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મીરાબાઈની રચના, તો હવે સાંભળે મીરાબાઈની બીજી રચના રૂચિકા પરાંજપેના જ સ્વરમાં.

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મીરાબાઈની રચના, તો હવે સાંભળે મીરાબાઈની બીજી રચના રૂચિકા પરાંજપેના જ સ્વરમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક આર્થિક કટોકટી છતાં રાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2025-26માં 7.7% મજબૂત વિકાસ નોંધાવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન

0: કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. અમેરિકાના આરોગ્ય અધિકારીઓના નવા વિશ્લેષણ મુજબ મધ્ય આફ્રિકામાં ઇબોલા વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 20,000 સુધી વધી શકે છે. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી. ભાવનગર જિલ્લામાં 8-18 જૂન દરમિયાન રક્તપિત્ત શોધ અભિયાન હેઠળ 309 ટીમો ઘરે ઘરે જઈને સર્વે કરશે. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના નદીના પટમાં ચોમાસાની ઋતુમાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે મોકડ્રીલ યોજાઈ. અને મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા
2: પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 5મીને શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિકાસ માટેના કુલ ₹21,000 કરોડથી પણ વધુ મૂડીરોકાણ ધરાવતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ સુરત અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. સુરત ખાતે આગમન બાદ વડાપ્રધાનશ્રીએ પ્રથમ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ એવા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભારતીય સેના માટે અત્યાધુનિક સંરક્ષણ સંસાધનોનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન કરતા પરિસર તેમજ ગ્રીન એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ₹18,000 કરોડથી પણ વધુની ફાળવણી સાથેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા હાજરી આપી હતી. પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતાં બરાબર 1 મિનિટ પહેલાં વડાપ્રધાનશ્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પદાર્પણ કર્યા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેઓએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ખીચોખીચ જન્મેદની વચ્ચે આવતા જ લોકોએ વિરાટ હર્ષોલ્લાસ સાથે તેમને વધાવ્યા. મંચસ્થ મહાનુભાવો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપરાંત વિકાસ કાર્યોથી લાભાન્વિત થનારા જિલ્લાઓના સાંસદશ્રીઓએ સ્મૃતિ પ્રતિકો, શાલ અને તુલસી છોડ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સ્વાગત સંબોધન કરતા અગાઉ થઈ ચૂકેલ વિકાસ કાર્યોમાં વડાપ્રધાનશ્રીના સાથ સહકારનું સ્મરણ કર્યું હતું.
3: એટલે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક અનેક બના વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1,000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે.
2: આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
4: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથદર્શક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના

0: સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે.
1: પ્રાસંગિક ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે
2: સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ, અને કાલે આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5-5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ, અનેક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વટ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય, એવું આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ. આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ, આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય. સાહેબ આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું.
1: ત્યારબાદ હાજર લોકો અને પ્રતિનિધિઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રિમોટનું બટન દબાવીને દક્ષિણ ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ ધપાવવા તમામ વિકાસ યોજનાઓ પ્રકલ્પોનું પ્રતિકાત્મક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભામાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યું કે
3: સાથીઓ, મને ઘણી વાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે.

0: તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સ્વાગતો આપી. આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1,00,000 લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે, અને આ 1,00,000 લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકોના જે કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1,00,000 લોકોનું જોડાવું એટલે સુરતના 1,00,000 પરિવારોનું જોડાવું, અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.
1: જળવાયુ પરિવર્તન સામે થઈ રહેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતના અને ખાસ કરીને ગુજરાતમાં થયેલા પ્રયાસોનું સ્મરણ કર્યું.
0: સાથીઓ, અબ પ્રયાસ યે હૈ કે આને વાલે કઈ દશકો તક સુરત કે લીએ પીને કે પાણી કી પૂરી વ્યવસ્થા હો. ઇસકે લીએ તાપી બરાજ પ્રોજેક્ટ સ્વીકૃત કિયા ગયા હૈ. इसके अलावा वॉटर मैनेजमेंट और वॉटर ड्रेनेज भी सरकार की बहुत बड़ी प्राथमिकता है. आज यहां ऐसे अनेक प्रोजेक्ट का लोकार्पण हुआ. साथियों, सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. अब जैसे इलेक्ट्रिक मोबिलिटी है, સુરત એસી વ્યવસ્થા બનાને મેં જુટા હૈ જહાં સડકો પર ચલને વાલી સારી બસે ઇલેક્ટ્રિક હોગી. સાથી, યહાં સુરત મેટ્રો કા ભી વિસ્તાર હો રહા હૈ. યે સારે કદમ હરિત શહેર કે રૂપ મેં સુરત કી પહેચાન કો ઓર સશક્ત કરેંગે. ઓર હા, આને વાલે સમય મેં હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રીન સ્ટીલ કે ઉત્પાદન કે લીએ ભી જાના જાયેગા, યાની સ્ટીલ કે પ્રોડક્શન મેં ગ્રીન એનર્જી કા ઇસ્તેમાલ હોગા.
1: પોતાના સંબોધનને અંતે ઉર્જા સંકટ વિશે તેમાંથી પાર પડવા ભારતે આદરેલા પ્રયાસોની માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી.
0: સાથીઓ, આ દુનિયા અભૂતપૂર્વ ચુનૌતીઓ કે દોર સે ગુજર રહી હૈ. કુછ સમય પહેલે મેને કહા થા કે યે દશક દુનિયા કે લીએ આપદા કા દશક સિદ્ધ હો રહા. हमने बीते समय में एक के बाद एक वैश्विक आपदाएं देखी है. पहले बहुत बड़ा कोरोना का संकट आया, फिर जगह जगह युद्ध शुरू हो गए, और अब इतना बड़ा ऊर्जा संकट, इसने पूरी दुनिया को अस्त व्यस्त कर दिया है. दुनिया भर में पेट्रोल की कीमतों में लगातार उतार चढ़ाव हो रहा है, गैस की सप्लाई चेन ध्वस्त हो रही है. लेकिन भाइयों बहनों, मुझे बहुत संतोष है 140 કરોડ ભારતીયો કે સાજા પ્રયાસો સે દેશ એસે હર સંકટ કા મજબૂતી સે મુકાબલા કર રહા હૈ.
1: સુરતની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ દમણની મુલાકાત માટે પ્રયાણ કર્યું. સુરત ખાતેની મુલાકાત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દમણ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ નમો ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે દમણનું અતિભવ્ય એરપોર્ટ રિમોટ દ્વારા ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ 300થી વધુ બેડ ધરાવતી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું, અને નમોપથથી નાઇટ માર્કેટ સુધી રોડ શો કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવા, પર્યટન, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર અને કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી હતી. આમ કુલ 3,850 કરોડના 60 પ્રોજેક્ટની

0: ભેટ મળી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ મેદાનમાં સાંજે 8:05 ખીચોખીચ જન્મેદની વચ્ચે આવી પહોંચ્યા હતા. ત્યાં વિરાટ જન્મેદનીએ હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કર્યું હતું. મંચ પર બિરાજેલ મહાનુભાવો દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડિલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમબાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરે, દાદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસર તથા દમણ જિલ્લાના આગેવાનોએ સ્મૃતિચિહ્નો, શાલ અર્પણ કરી તથા પગડી પહેરાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યોને ગરીબોના બેલી, પરદુઃખ ભંજન અને પારસમણીની તુલના કરીને એમના કાર્યોનું સ્મરણ કર્યું હતું.
1: પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓની ભવ્ય ઉત્સવ છે. એક સમક્ષ એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે. આજ દિન સુધી હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી. આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે. સતત 25 વર્ષ મિત્રો કેટલો મોટો લાંબો કાર્યકાળ છે. સરકારી નોકરી હોય તો CL લઈએ, EL લઈએ, મેડિકલ લીવ લઈએ, અરે કશું ના મળે તો LWP કરીએ. 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારેય આરામ નથી કર્યો, ક્યારેય રજા નથી લીધી. કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે મિત્રો. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. આ એક અભૂતપૂર્વ પરિણામ છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી છે. ગરીબ પરિવારોના માથે જ્યારે છત નહોતી, કાચા મકાન હતા, એવા વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કાચાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી છે.
0: આજના આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ જન્મેદનીને સંબોધતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણની ભારોભાર પ્રશંસા કરી હતી અને દમણને એક મિની ઇન્ડિયા તરીકે ગણાવ્યું હતું.
2: હર બાર મુજે લગતા હૈ કે પિછલી બાર કે મુકાબલે એક ક્ષેત્ર વિકાસ કી રાહ પર મિલો આગે બઢ ગયા હૈ. સાથીઓ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવને દશકો સે વિકાસ કે સપને દેખે થે. જો સપને પહેલે દેખે વો પીઢિયાં તો ચલી ગઈ, લેકિન આજ જો પીઢી હૈ વો અપની આંખો કે સામને દેખ રહી હૈ કે ઉનકે માં બાપ, દાદા દાદી જો સપને દેખતે થે વો આજ સપને પૂરે હોતે હુએ આપ અપની આંખો સે દેખ રહે. આજ ભી યહાં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ ઓર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનસે જુડી અનેક પરિયોજનાઓ કા ઉદ્ઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. વિકાસ કે યે કામ દમણ ઓર પૂરી યુનિયન ટેરિટરી કે લીએ યહાં કે લોગો કે જીવન કો આસાન બનાયેંગે. ઇનસે યુવાઓ કે લીએ નયે અવસર તૈયાર હોંગે. ઇન કામો કે પીછે પ્રફુલભાઈ પટેલ કી દ્રષ્ટિ, ઉનકી ઓર ઉનકી ટીમ કી મહેનત સાફ સાફ નજર આતી હૈ. મેં ઇસકે લીએ ભી પ્રફુલભાઈ ઓર ઉનકી પૂરી ટીમ કી સરાહના કરતા હું. મેં આપ સભી કો, લક્ષદ્વીપ કે લોગો કો, દાદરા નગર હવેલી કે લોગો કો અનેક અનેક શુભકામનાએ દેતા હું. આપ સબકો બધાઈ દેતા હું.
0: ભારતની અર્થવ્યવસ્થા વિશે બોલતા પ્રધાનમંત્રીશ્રીએ ભારતના વિકાસની વાતો આ રીતે કરી હતી.
2: જો ખબર આઈ હૈ વો સચમુચ મેં પ્રસન્નતા કરને વાલી હૈ ઓર મેં ભી ચાહતા હું યે ખુશી આપકે સાથ ભી બાંટું.

0: દમણ માટે ખાસ નમો એરપોર્ટ, આઇકોનિક બ્રિજ તેમજ કન્વેન્શન સેન્ટર વિશે બોલતા વડાપ્રધાન શ્રીએ કહ્યું હતું કે
1: આ દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવ ભી વહી સપના દેખ રહે હૈ. યે નમો એરપોર્ટ, દમણ ગંગા નદી પર બનને વાલા આઇકોનિક બ્રિજ, બીચ ફ્રન્ટ ઉસ પર બનને વાલા કન્વેન્શન સેન્ટર, એસે સભી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જરીએ હમ ભવિષ્ય કે બડે નયે સંકલ્પો કી નીવ રખ રહે. ઇન પ્રોજેક્ટ કે જરીએ આપ લોગો કી આવાજાઈ આસાન હોગી, યહાં બિઝનેસ કે લીએ નઈ સંભાવનાએ બનેગી, દમણ કે દોનો કિનારો પર વિકાસ કી ગતિ ઓર તેજ હોગી. સાથીઓ, યહાં હોસ્પિટાલિટી ઇકોનોમી સે જુડે અવસર બઢેંગે ઓર સાથી ટ્રાન્સપોર્ટ નગર જૈસી સુવિધા સે વ્યાપાર લોજિસ્ટિક કો ભી નઈ ગતિ મિલેગી.
0: આરોગ્ય, ભારત ડિજિટલ વિઝન, હેલ્થ કેર, એજ્યુકેશન તેમજ ટુરિસ્ટ પોઈન્ટ તરીકે દમણના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મુજબ જણાવ્યું હતું.
1: સાથીઓ, આ દેશ કા બહોત બડા ફોકસ ટુરિઝમ પર ભી હૈ. હમારા પ્રયાસ હૈ કે ટુરિઝમ સે સ્થાનિય કલા ઓર સંસ્કૃતિ કો બઢાવા મિલે, છોટે છોટે સ્થાનો કો ભી બડે બડે અવસરો કો સાથ જોડા જા સકે. દેખો અપના દેશ જૈસે પ્રયાસો ને લોકો કો દેશ કી વિવિધતા કે બારે મે જાનને કે લિયે પ્રેરિત કિયા હૈ. આજ ભારત મે હેરિટેજ ટુરિઝમ, બીચ ટુરિઝમ, ઇકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ઇન સેક્ટર્સ કો નઈ ઉર્જા મિલ રહી હૈ. સાથીઓ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવ મે તો પર્યટન ભી ઇતની અસીમ સંભાવનાઓ વાલા એ ક્ષેત્ર હૈ. એ ક્ષેત્ર કો પ્રાકૃતિક સુંદરતા અદભુત વરદાન દી મિલા હૈ. ઇસલિયે પર્યટન કો લેકર દેશ ને જિન નીતિઓ પર કામ કિયા હૈ, દાદરા ઓર નગર હવેલી, દમણ ઓર દીવ કો ઉસકા બડા લાભ મિલ રહા હૈ. 2021 મે યહાં કરીબ 6 લાખ ટુરિસ્ટ આયે થે, 2025 મે સંખ્યા બઢકર લગભગ 50 લાખ તક પહોંચ ગઈ હૈ. યાની કુછ હી વર્ષો મે ટુરિઝમ ફૂટફોલ મે કરીબ 10 ગુના બઢોતરી હુઈ હૈ. યે બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર સુવિધાઓ, સાફ સુથરે બીચ કી વજહ સે સંભવ હુઆ હૈ. દમણ નાઇટ માર્કેટ, રામ સેતુ સી ફ્રન્ટ, નમોપત સી ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, એસે અનેક સ્થાન આજ ઇસ પૂરે ક્ષેત્ર કી નઈ પહેચાન બન રહે હૈ.
0: વડાપ્રધાન શ્રીની સુરત મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ માટે સુરતની ટીમ, ટેકનિકલ સહયોગ નીતિન કટારિયા અને વિપુલ જાદવ, અને નિર્માણ કાર્યક્રમ અધિકારી કમલેશ મિશ્રા. વડાપ્રધાન શ્રીની દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ માટે દમણ આકાશવાણીની ટીમ, પ્રવક્તા મિતેશ પટેલ, ટેકનિકલ સહયોગ હસમુખ રાઠોડ અને ચંદ્રકેશ ગુત્મ, નિર્માણ કાર્યક્રમ અધિકારી હરેશ પટેલ. હમણાં આપ સાંભળી રહ્યા હતા ગઈકાલ તારીખ 5મી શુક્રવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
3: જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું બેગમ અખ્તરે ગાયેલી ફના નિઝામીની આ ગઝલથી.

શબ્દોમાં માહિતી યાદો. તારીખ 8 જૂન 2026 ના દિવસે જયારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત. તારીખ 8 જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો રાજકુમાર રિઝવીએ ગાયેલી દત્તાત્રેય કૈફીની આ રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સ્લોવેનિયાના નવનિયુક્ત વિદેશમંત્રી ટોન કાજરને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે. મોરેશિયસે ઇબોલા વાયરસના સંક્રમણના પગલે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગરના 2 શખ્સોની ધરપકડ કરી. અમદાવાદના આશારામ આશ્રમ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરાશે. વલસાડના ઉમરગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. મહીસાગરના લુણાવાડા આરામપુરા ખાતે કાર ચાલકે 3 બાળકોને અડફેટે લીધા. મોડાસામાં સારવાર દરમિયાન 1 બાળકનું મોત. મોરબીના હળવદમાં ચરાડવા ગામ નજીક 2 વાહન અથડાતા 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. જ્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદ પર જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 1નું મોત. કેરળના મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું અને ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન કે.એસ. ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

0: બપોર 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનુભાઈ જાનીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવવંતા અને ભવ્ય 90 વર્ષની ઉજવણીના ઐતિહાસિક પ્રસંગે આજે આપણા સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેમણે આકાશવાણીની પરંપરાને ધબકતી રાખી છે, નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે અને કરાવ્યું પણ છે, અને શિસ્ત સાથે ક્યારેય કોઈ બાંધછોડ કરી નથી. તેમના કાર્યક્રમો દ્વારા આકાશવાણીને તેમણે હંમેશા અજવાળી છે એવા આકાશવાણીના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય શ્રી મનુભાઈ જાનીનું હાર્દિક સ્વાગત.
2: નમસ્તે શ્રોતાઓ.
1: જાની સાહેબ, આકાશવાણી સાથે આપનું જોડાણ ક્યારે અને કેવી રીતે થયું?
2: 1977 સાલમાં જ્યારે ભારતના અમુક અમુક આકાશવાણી કેન્દ્રો ઉપર વિજ્ઞાન કોષ એટલે કે સાયન્સ સેલ સ્થાપવામાં આવ્યા, એ વખતે આકાશવાણી પરથી સામાન્ય માણસ વિજ્ઞાનના સિદ્ધાંતો, વિજ્ઞાનના નિયમો, ભારતમાં વિજ્ઞાનના વિકાસની કેવી સ્થિતિ છે એ બધાથી માહિતગાર થાય એ હેતુથી આખા ભારત દેશમાં લગભગ 8 જગ્યાએ વિજ્ઞાન કોષની સ્થાપના કરી. એમાંનું એક હતું અમદાવાદ, અને અમદાવાદ કેન્દ્ર માટે ગુજરાતી ભાષામાં વિજ્ઞાન કાર્યક્રમો તૈયાર કરી શકે એવા તજજ્ઞોની જરૂર હતી. છાપામાં જાહેરાત આવી એ પ્રમાણે મેં એપ્લાય કરેલું. હું તો એ વખતે ત્યાં સ્કૂલમાં હાયર સેકન્ડરીના વિજ્ઞાન શિક્ષક તરીકે બહુ સુખી અને મજા પડતી હતી, કોઈ અફસોસ કે અસંતોષ જેવું હતું નહીં. પણ જો આકાશવાણી જેવું એક મોટું પ્લેટફોર્મ મળતું હોય તો ક્લાસરૂમમાં તો મારી સામે 50 વિદ્યાર્થીઓ હોય, પણ આકાશવાણીના માઇકમાં હું બોલતો હોઉં એ વખતે મારી સામે રેડિયો ઉપર થતા કાર્યક્રમોના પ્રસારણ સમયે સેંકડો કે હજારો કે લાખો, આપણે અંદાજ નથી કોણ ક્યારે કેટલા સાંભળતા હશે, પણ એક મોટા વિશાળ વર્ગને હું મારી વાત પહોંચાડી શકું એવી આ માધ્યમની એક મહત્તા હતી.
1: બિલકુલ.
2: એટલે દેવાંગ, મને એમ થયું કે સ્કૂલમાં ક્લાસરૂમ ટીચિંગ કરતા આ પણ એક ટીચિંગ જ છે.
1: બિલકુલ.
2: પણ એક વિશાળ ફલક ઉપર.
1: જી.
2: એટલે એક લાલચ હું રોકી શક્યો નહીં. મેં અરજી કરી. ઘણા બધા અરજી કરનારાઓ હતા, એમાં વિજ્ઞાન કોષના આસિસ્ટન્ટ એડિટર તરીકે બધાએ ઉમેદવારોમાંથી કેવળ મારી પસંદગી થઈ. એટલે 77 જાન્યુઆરીમાં હું આસિસ્ટન્ટ એડિટર સાયન્સ સેલ એ પોસ્ટ ઉપર હું જોડાયો.
1: જી.
2: એ પછી એમ થતું કે આ એક જુદું જ માધ્યમ છે, આમાં કંઈ પાઠ્યપુસ્તક નથી, કોઈ શીખવાડનાર નથી, અને એકલવ્યની જેમ બધું જાતે જ શીખવું પડશે. સ્ટુડિયો, આખું આકાશવાણી કેન્દ્ર, ચકાચોંધ રોશની, જાત જાતના માઇક્રોફોન, પ્રોગ્રામો સંભળાતા એ તરફ શ્રોતાઓ તરફથી જે રિસ્પોન્સ આવતા સવિનય વિનંતી કે કાર્યક્રમમાં અને બીજા ઘણા બધા કાર્યક્રમોમાં, એટલે પત્રો દ્વારા શ્રોતાઓને શું ગમ્યું શું ના ગમ્યું, એ લોકોની શું અપેક્ષાઓ છે, એ બધું તો આકાશવાણી અને શ્રોતાઓ સાથેનો સંવાદ સતત ચાલુ જ રહેતો, એટલે આપણને ખબર તો પડતી કે એ લોકોને શું સાંભળવું ગમશે. પણ બ્રોડકાસ્ટના એક કેન્દ્ર તરીકે અને ભારત સરકારની નીતિઓને અનુલક્ષીને જે કેટલીક જવાબદારીઓ આ સંસ્થાને સોંપવામાં આવેલી, અને એ જવાબદારીઓનું વહન કરવામાં આકાશવાણી કેન્દ્ર પ્રજા અને સરકાર વચ્ચે એક સેતુ બનીને ઉભું રહે. ટોટલ ફંડિંગ સરકાર તરફથી થતું, એટલે કેટલુંક સરકાર તરફથી આવેલા આદેશો અનુસાર પ્રોગ્રામોમાં અમારે સમાવવું પડતું, કેટલુંક શ્રોતા

0: ઓની આકાંક્ષાઓને પૂરી પાડવા માટે એમની ફરમાઈશ પ્રમાણેના કાર્યક્રમો પણ બનાવવા પડતા, અને આ બધાનો સમન્વય એવી રીતે કરતા, જેમ કે કડવી ગોળી પણ ગળ્યા પહેલાની અંદર ઘુસાડી દઈને ખવડાવી દેવા, એવી રીતે અમે કાર્યક્રમો કરતા, જેથી એનો શ્રોતાઓમાં પણ સારો રિસ્પોન્સ હતો અને સરકારને પણ એવું હતું કે ના, આ પ્રસારણ કર્મીઓ જે સરકારની નીતિઓ, સરકાર શું કરી રહી છે પ્રજાના ઉત્કર્ષ માટે, નાગરિકોની સુવિધા વધારવા માટે, એવા બધા કાર્યક્રમો આ કેન્દ્ર કરે છે એનો સંતોષ દિલ્હીની સરકારને પણ હતો. પછી કેટલાક રિપીટ બ્રોડકાસ્ટ હોય, કેટલાક જૂના ખજાનામાંથી ચૂંટી કાઢેલા કાર્યક્રમો હોય, અને એ બધાનું સંમિશ્રણ કરીને અને આધુનિક પ્રવાહ પ્રમાણેના સાંપ્રત જે બનાવો બનતા હોય એને અનુલક્ષીને ઘણા બધા કાર્યક્રમો કરવા પડતા. અને એ રીતે શ્રોતાઓમાં આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર ઘણું બધું લોકપ્રિય બનેલું. દુલાભાઈ કાગ આમ તો સૌરાષ્ટ્રના વતની, રેકોર્ડિંગ મોટે ભાગે રાજકોટ ઉપર, પણ એ મેળવીને અહીંથી આપણે વગાડતા ત્યારે લોકો ખુશ થતા. શ્રોતાઓને એમ લાગતું કે દુલા કાગના કંઠે ગવાયેલી આ ચારણી શૈલીની રચનાઓ અદભુત છે, સાચવવા જેવી છે. પછી ગાંધીજીનો અવાજ હોય, નેતાઓના અવાજો હોય, જવાહરલાલ નહેરુનો અવાજ હોય, એ બધાનો સંચય આપણી લાઇબ્રેરીમાં ખૂબ સારી રીતે થતો.
1: બિલકુલ.
0: જોકે અત્યારના જેવા કમ્પ્યુટર્સ, હાર્ડ ડિસ્ક ને એવું બધું એ વખતે નહોતું. રેકોર્ડિંગ મોટે ભાગે ગ્રામોફોન ડિસ્ક ઉપર થતા, પછી નવા સુધારા પ્રમાણે મેગ્નેટિક ટેપ ઉપર એનું રેકોર્ડિંગ થવા લાગ્યું. પણ એમાં પ્રોગ્રામોમાં સુધારા કરવા, એમાંથી બિનજરૂરી ભાગ કાઢી નાખવા, સંગીત ઉમેરવું, કેટલાક સાઉન્ડ ઇફેક્ટ જેને આપણે કહીએ એવા અવાજો અંદર ઉમેરવા, આ બધું થોડું અઘરું અને અટપટું કામ હતું. અત્યારે કમ્પ્યુટર્સ ને બધાના કારણે આ બધી વિધિ કે આ બધી પ્રક્રિયા ખૂબ જ સહેલી થઈ ગઈ છે. પણ તેમ છતાં મહેનત લઈને બને એટલી ચોકસાઈ એમાં આવે એવા પ્રયત્નો આપણે બધા કરતા. હું તો વિજ્ઞાન વિભાગ ગાતો એટલે વિજ્ઞાનને લગતા વિષયોના જુદા જુદા કાર્યક્રમો શ્રોતાઓ સમજી શકે, સાંભળીને અમલમાં મૂકી શકે એવી સરળ ભાષામાં, કોઈ આદેશ કે ઉપદેશ આપતા હોય એવી રીતે નહીં, પણ ફ્રેન્ડલી વેમાં એમની સાથે વાત કરતા હોય તેવી રીતે, એમની ભાષામાં, એમના લેવલ પર નીચે આવીને આપણે કંઈક વાત કરીએ તો એ લોકોને લાગે બહુ મોટી મોટી નફાસ મારી રાખવું અને મારું જ્ઞાન બધે વેરાજ કરું, તો શ્રોતાઓને એમ લાગે કે નહીં ભાઈ, આ કંઈક અઘરું છે, ના સમજાય એવું છે, એટલે રેડિયો બંધ કરી દે. અથવા રેડિયો પર કંઈ એકલું અમદાવાદ વડોદરા જ આવે છે એવું નથી, બીજા સેંકડો સ્ટેશનો આવે છે, એટલે મારો શ્રોતા મને પડતો મૂકી અને એને બીજા કોઈ મનગમતા સ્ટેશન ઉપર જતો રહે, જે મને પાલવે નહીં, જે મારી ખામી તરફ અંગુલી નિર્દેશ કરે.
1: બિલકુલ.
0: એટલે મારે સુધરવું જ પડે એવી એક આ મીડિયમની એક તાકાત કે મીડિયમની જરૂરિયાત હતી. અને સુધારો એવી રીતે કરવો પડે કે સાવ ગામડાનો અભણ ખેડૂત પણ સમજી શકે, અને કોલેજનો પ્રોફેસર હોય એને પણ એમ લાગે કે ના, આ બરાબર વાત છે. તો એ બંનેને બેલેન્સ કરીને અમે વિજ્ઞાનના કાર્યક્રમો કરતા.
1: ચની સાહેબ, એ કયા કાર્યક્રમો હતા, એટલે એમાં વિષય કેવા હતા?
0: વીજળી કેવી રીતે બચાવવી, અથવા પાણીનો બચાવ કેવી રીતે કરવો, આવા સામાન્ય વિષયો લઈએ, પણ એની બધી ઇન્ટ્રીકસી જે છે, એની ગહનતા, એના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એ બધું અંદર એવી રીતે ગૂંથી લઈએ કે શ્રોતાઓને મજા પડી જાય.
1: અને બિલકુલ સાહેબ, આ વિજ્ઞાનનો વિષય જેવો છે કે જેને રસ પડે એને જ પડે, ને આપે કીધું એ પ્રમાણે આપણા જે શ્રોતાઓ છે, ગામડાના ખેડૂતો પણ હોઈ શકે છે, એક મજૂર વર્ગ પણ હોઈ શકે છે, તો બીજી બાજુ આપણી પાસે લેટરો પણ આવતા હતા અને ફોન પણ આવતા હતા, હાઈકોર્ટના જજ સાહેબના પણ ફોન આવતા હતા, આઈએએસ ઓફિસરોના પણ આવતા હતા, એટલે રેડિયો બધા જ સાંભળે છે. અને આપણે બહુ સરસ વાત કરી કે બધાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું નિર્માણ કરવું પડે. તો આ જે વિજ્ઞાન વિષય છે એને સરળતાથી લોકોના મન હૃદયમાં એ વાત ઉતરી જાય વિજ્ઞાનની, તો એના માટે સ્પેશિયલ એફર્ટ્સ, એટલે કે આપ કેવી રીતે એ પ્રોગ્રામનું નિર્માણ કરતા હતા સાહેબ?
0: એક બિલકુલ આકાશવાણીના કોઈ કેન્દ્રો ઉપર કોઈ પણ જગ્યાએથી જે કાર્યક્રમ નહોતા થઈ શકતા અથવા કરવામાં નહોતા આવ્યા, એવો એક કાર્યક્રમ મને સૂઝ્યો. અને

0: રેડિયો દ્વારા આકાશ દર્શન.
1: વાહ, ક્યા બાત હૈ.
0: એટલે 1978 સાલમાં, એટલે મારા આકાશવાણીમાં જોડાયાના બીજા જ વર્ષે એક એવો કાર્યક્રમ કર્યો કે જે સાંભળીને શ્રોતાઓને ગજબનાક ફિલિંગ થઈ. આપણે ક્રિકેટ મેચની કોમેન્ટરી તો સાંભળીએ છીએ, પણ રાત્રિના સમયે ખુલ્લા આકાશમાં અત્યારે કયા ગ્રહો છે, કયા નક્ષત્રો છે, કઈ કઈ રાશિઓ અત્યારે નરી આંખે જોઈ શકાય એવું છે, એ જો આપણે શ્રોતાઓને કહી શકીએ તો એક મોટી વાત બની. એટલે તારાઓ રોજ 4 મિનિટ મોડા ઉગે એ ગણતરી કરીને આગલે દિવસે રાત્રે 9:16 ને બદલે 9:12 થી મેં રેકોર્ડિંગ શરૂ કર્યું મારા ઘરના ધાબા ઉપર. એ વખતે શું શું દેખાતું હતું, કયા કયા નક્ષત્રો હતા, ચાલો આપણે પહેલા પશ્ચિમ દિશામાં નજર કરીએ. ત્યાં આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે. હવે આપણે થોડા ઉપરના આકાશ તરફ આવીએ, હવે તમને આ નક્ષત્રો દેખાશે, પેલો ચળકતો તારો છે તે આ છે, અને આ બાજુ ઉત્તર તરફ જે આ ચમકતો દેખાય છે તે આ ગ્રહ છે. હવે ચંદ્રની આજુબાજુ આવું આવું બધું દેખાય છે. હવે બરાબર માથા ઉપર દેખાતા તારાઓ જોઈએ. એમ કરીને રાત્રિના 9:16 થી રાત્રિના 9:30 સુધીમાં સાવ નિરક્ષર માણસ પણ આકાશના તેજસ્વી તારલાઓનો, ગ્રહોનો, નક્ષત્રોનો, રાશિઓનો એક ફર્સ્ટ હેન્ડ નોલેજ મેળવી શકે તેવું આ પરિચય હતો.
1: બિલકુલ બિલકુલ સર.
0: હવે આ કાર્યક્રમ તો અમે કરી નાખ્યો, શ્રોતાઓનો રિસ્પોન્સ કેવો હશે એ ખબર નહીં, પણ સાંભળે 1000 માણસ, પછી એમ થાય કે બહુ ગમ્યું એવા 100 માણસ, પછી એમ થાય કે આપણે આકાશવાણીને એપ્રિશિએટ કરવું જોઈએ એવું વિચારનારા 10 માણસ, અને એમાંથી ખરેખર પત્ર લખનારા તો 2-5 જણ. આમ છતાંય લગભગ 750 પોસ્ટકાર્ડ, આંતરદેશીય એવું બધું આવ્યું, જેમાં રેડિયો દ્વારા આકાશ દર્શન કાર્યક્રમના એ લોકોએ ભરપેટ વખાણ કર્યા હતા. દેવાંગભાઈ, એક આંતરદેશીય જે મને જામનગરથી મળેલું, એના શબ્દે શબ્દ મને હજુ અત્યારે પણ યાદ છે. એ પત્ર આવેલો 1978માં, અત્યારે સાલ છે 2026. કોઈ એક કોલેજમાં ભણતો વિદ્યાર્થી હતો, એણે લખ્યું કે જાની સાહેબ, હું ગામડે રહું છું, ઘણા બધા તારાઓ જોતો આવ્યો છું નાનપણથી, મને બહુ રસ છે, પંચાંગમાં જોઈને હું અમુક રાશિ અને નક્ષત્રો અને ગ્રહોને બધું થોડું ઘણું ઓળખતો હતો. તમારો કાર્યક્રમ 9:16 થી 9:30 સુધી બ્રોડકાસ્ટ થવાનો છે એની મને ખબર પડેલી, અને કમનસીબે મને પગનું ફ્રેક્ચર થયેલું હતું, એટલે એ જામનગરની ઇરવિન હોસ્પિટલમાં હું એક પથારીમાં પડ્યો હતો. મારા પગમાં પ્લાસ્ટર બાંધેલું હતું, પગની સાથે દોરી બાંધીને એક ગરગડીમાં થઈને વજન લટકાવેલું હતું. એટલે મારા ઓશિકે ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો ખરો, પણ એ લઈને હું ધાબે જઈ શકું એવું નહોતું. છતાં 9:16 અમદાવાદ વડોદરા કેન્દ્ર મેં ચાલુ કર્યું, મેં આંખો બંધ રાખી તમારો આખો કાર્યક્રમ સાંભળ્યો. 9:30 સુધી મેં એક તારાઓ જોયા.
1: ક્યા બાત હૈ, ક્યા બાત
0: હૈ. ઇરવિન હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડની ઉપરથી આ ધાબુ જાણે કે ખસી ગયું હોય, અને હું ખુલ્લા આકાશ નીચે હું સૂતો હોઉં એવો અનુભવ આ તમારા કાર્યક્રમમાંથી મને થયો.
1: એટલે એ સાહેબ એક તાકાત છે તમારે, એ જે કાર્યક્રમ તમે રજૂ કર્યો હશે એ વખતે, જે દર્દી છે એ પેશન્ટ એના બેડ ઉપર પડેલા છે, એમની પાસે કોઈ એવું છે નહીં કે બહાર જઈને તારા દર્શન કરી શકે, છતાં પણ એને વિઝ્યુઅલાઇઝ કર્યું. એક શબ્દ ચિત્ર તમે જે એમને કીધું કે આ સમયે આ તારો અહીંયા હશે, ને એ બધું એને આંખો બંધ કરીને પિક્ચર એની સામે આવ્યું, અને એ જ આ કાર્યક્રમોની અને આપની સાહેબ જે નિર્માણની તાકાત છે. તો આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો આપે બનાવ્યા?
0: ઘણા બધા કાર્યક્રમો, વિજ્ઞાન સિવાયના કાર્યક્રમમાં પણ અમે ચંચુપાત કરતા એમ કહો ને. પણ દેવા, આકાશવાણીના નાટકોની એક વિશેષતા છે, તમે કોઈ ફિલ્મમાં જુઓ તો એનો હીરો કે હિરોઈન એનો ચહેરો તમારી નજર સામે પડદા ઉપર હોય તે, પણ આકાશવાણીનું નાટક તમે સાંભળો એ વખતે હીરો દરેક શ્રોતાની કલ્પના પ્રમાણેનો
1: અલગ અલગ હોય છે. બિલકુલ.
0: વિલન દરેક શ્રોતાના માનસપટ ઉપર જે શબ્દ ચિત્ર ઉભું

0: થયું હોય
1: જી
0: તે પ્રમાણેનો હોય.
1: જી
0: એનું વસ્ત્ર પરિધાન, એનો મેકઅપ, એની બોલવાની સ્ટાઇલ ઉપરથી એનો રૂવાબ, એનો ઠસ્સો, એ પાત્ર આખું કેવળ શબ્દોના લહેકાથી, શબ્દોના વજનથી જે આકાશવાણી ઉપરથી ક્રિએટ થતું હોય. એટલે રેડિયો નાટકનો હીરો દરેક શ્રોતાના માનસપટ ઉપર જુદા જુદા ચહેરા વાળો,
1: એની કલ્પના શક્તિ પ્રમાણે અલગ અલગ છે.
0: એટલે કોઈ નાટકનો સંવાદ બોલાતો હોય એવી વખતે આખું દ્રશ્ય એ વિઝ્યુઅલાઇઝ કરી શકે, ભલે ને રેડિયો સામે નજર રાખે તો એ કશું દેખાવાનું નથી, પણ સાંભળી સાંભળીને એ પોતાનું પાત્ર કલ્પી શકતા હતા.
1: એટલે એક વોઇસ એક્ટિંગ અને જે અવાજ દ્વારા જે અભિનય કરવાની વાત છે આમાં, તો એ જમાનામાં સાહેબ એ લાઈવ બ્રોડકાસ્ટનું પણ એક અલગ મહત્વ હતું, તો એ આખું કેવી રીતે આપ લોકો હેન્ડલ કરતા હતા? કારણ કે લાઈવમાં તો જરાય આગુ પાછું ચાલે નહીં, સમય પ્રમાણે શરૂ થવું જોઈએ, રેડિયો છે, સમય પ્રમાણે જેનું પૂરું થવું જોઈએ, વચ્ચે ગરબડ ના થવી જોઈએ, તો એવા કોઈ અનુભવોની વાત કરો સર.
0: એમાં જો મુખ્યત્વે તો રિહર્સલ જે છે
1: જી
0: એ ખૂબ સારી રીતે કરવા પડતા, પછી આલિયા માલિયાને માઇક્રોફોન સામે લાવી નહોતા શકાતા.
1: બિલકુલ,
0: જે સિદ્ધ હસ્ત હોય, નીવડેલા કલાકારો હોય, જેની વાતન ક્ષમતા પણ સારી હોય, અને અવાજના મોડ્યુલેશન ફેરફાર કરવો, બદલવું, માઇક્રોફોનથી ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું, ચીસ પાડવાની હોય, બૂમ પાડવાની હોય તો મો કઈ દિશામાં લઈ જવું, એ જે ખૂબીઓ જાણતા હોય તેવા જ નાટ્ય કલાકારોના હાથમાં અમે સ્ક્રિપ્ટ આપી શકતા.
1: બિલકુલ,
0: કારણ કે ભૂલનો કોઈ સ્કોપ નહોતો.
1: જી,
0: લાલ લાઈટ થાય એટલે લગભગ કંપારી છૂટી જાય બધા પાત્રોમાં, હાથમાંની સ્ક્રિપ્ટ ધ્રુજવા
1: મળે, ડાયલોગો ભૂલી જાય, પેજ આગુ પાછું થઈ જાય,
0: પણ છતાંય એક પણ ભૂલ વગર નરોત્તમ શાહ, રમેશ ભટ્ટ, દામિની બેન એવા સંવાદો બોલે, અને વાંચવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો સામેનું પાત્ર એ ભૂલ સુધારી લે. વિક્ષેપ ન પડે એવી રીતે નાટક તો આગળ દોડતું જ રહે. સાઉન્ડ ઇફેક્ટ એક જુદેથી નહોતા કરી શકતા, પણ અહીંયા જ નગારા વગાડે, અહીંયા જ પેલું સપ્તરંગ, પેલું કે સ્વર તરંગ કે સુર તરંગ,
1: એટલે જે આર્ટિસ્ટો માઇક્રોફોનની સામે ડાયલોગ બોલતા હોય અને બાજુમાં જ સંગીતકારો બધા બેઠા હોય,
0: સાઉન્ડ ઇફેક્ટ,
1: સાઉન્ડ ઇફેક્ટ હોય, અને એ સંગીત પણ, બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક ચાલતું એ પણ બેઠેલા હોય, અને બધું લાઈવ ચાલે.
0: નાટકની એમ મજા હતી.
1: નભોવાણી કરીને એક આપણું મેગેઝીન આવતું હતું, તો એ વિશે થોડી વધુ વાત કરો. કારણ કે એ આકાશવાણીનો આઈનો હતો, અરીસો હતો, એવું કહીએ તો પણ ચાલે.
0: બરાબર, એમાં શું છે કે આકાશવાણીના કયા કાર્યક્રમો ક્યારે બ્રોડકાસ્ટ થવાના છે એની આખી રૂપરેખા, અત્યારે તો રોજ સવારમાં જે મોર્નિંગ ડ્યુટી અનાઉન્સર હોય, આખા એ દિવસના વંદે માતરમથી જય હિન્દ સુધી એ આખું જે પેકેજ છે એ આખું બધું વાંચી સંભળાવે છે. પણ એ દિવસોમાં તો અગાઉથી પોસ્ટમાં નભોવાણીના ગ્રાહકો મુખ્ય મુખ્ય કાર્યક્રમો હોય, કયા દિવસે કેટલા વાગે શું આવવાનું છે, એ બધા જ કાર્યક્રમોની વિગતો એ લોકો મેળવી શકતા. નાટકની વાત કરું છું ત્યારે અમને એક પોષની રાત કરીને એક નાટક કરેલું, એ બહુ યાદ આવ્યું. હું, સાદિકભાઈ, તુષાર, અમે લોકોએ એક પ્રયોગ કર્યો કે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવાને બદલે આ નાટક આપણે એકચ્યુઅલ ખેતરમાં જઈને રેકોર્ડ કરીએ.
1: જી બિલકુલ.
0: પોષની રાત મુનશી પ્રેમચંદની એક બહુ સરસ હિન્દી ઉર્દુ નવલકથા પૂષ કી રાત, એનો ગુજરાતી અનુવાદ કર્યો. તુષારે એને કાઠિયાવાડી ભાષામાં બધું આખું ગોઠવ્યું, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું, બ્રોડકાસ્ટ પણ કર્યું. પછી શ્રોતાઓની ફરમાઈશ તો આવી કે આ નાટક અમારે બીજી વાર સાંભળવું છે, એટલે હવે એ જ કલાકારોને લઈને ખેતરમાં ગયા. હું સરખેજ રહું છું, તો સરખેજથી લગભગ 7-8 કિલોમીટર દૂર સાબરમતી નદીના ભાઠામાં અડધી રાત્રે, જ્યાં જ્યાં શિયાળિયાઓ બોલતા હોય, ખેતરોમાં જુદા જુદા અવાજો આવતા હોય, એ બધા એકચ્યુઅલ કુદરતી અવાજોની વચ્ચે અમે ત્યાં કલાકારને લઈ
1: ગયા.
0: અને પોષની રાતમાં જબરો નામનો એક કૂતરો અને પેલો ખેડૂત, એને ધાબળો નથી મળતો, એની જે વિડંબના, એની વેદના, એ ઠંડીમાં થરથર ધ્રુજે છે કે આ વખતે તો નહીં, પણ આવતા પોષ મહિનાની રાત માટે હું ધાબળો ખરીદી શકું એટલી બચત હું જરૂર કરીશ. એ બધા સંવાદો એ બોલે છે, એનું જે કંપન છે અવાજમાં એ બરાબર

0: પર આવે એટલે માટે અમે જે પાત્ર જેને આપણે ડાયલોગ બોલવા માટે લઈ ગયેલા એના ઉપર અમે ઠંડુ પાણી છાંટ્યું ખેતરમાં.
1: આટલી ઠંડીમાં
0: ખરેખર તો ધ્રુજી ઉઠ્યો, તાપણું સળગાવેલું એમાં કડકડ કડકડ, પેલા લાકડા બળવાનો અવાજ આવે અને પેલો ધ્રુજતા અવાજે એ આખા સંવાદો વાંચે. એકચ્યુઅલ રેકોર્ડિંગ કરી અમે સ્ટુડિયોમાં લાવેલા અને એ પછી ગોઠવેલું.
1: જાની સાહેબે નાટકોની વાતો કરી, નભોવાણીની વાત કરી, તો મને જાની સાહેબ વિશે વધુ એક વાત શ્રોતાઓને કરવી ગમશે કે જ્યારે થોડા સમય પહેલા આપણે ગાંધી વિચાર રોજ સવારે આપતા હતા, વંદના શરૂ થાય પહેલા, આજે અર્ચના ચાલે છે, તો જાની સાહેબ એટલા ચોક્કસ, એમના અક્ષરો એટલે મોતીને દાણા જેવા. અને શ્રોતાઓ મને આપને કેવું ગમશે કે જાની સાહેબ એકવાર એમની પેન્ટ શરૂ થાય, હું એનો સાક્ષી છું કે એ ગાંધી વિચાર હોય, વિચાર પૂરો ના થાય ત્યાં સુધી એમની પેન અટકે જ નહીં અને ક્યાંય ભૂલ ના હોય, એક ચેકચાક પણ જરાય ના હોય, એટલે એ તમારી વિશેષતા છે, મહાનતા છે સાહેબ. તો જાની સાહેબ, રેડિયો એ શ્રાવ્ય માધ્યમ છે, અવાજના માધ્યમથી લોકો સુધી એ સચોટ માહિતી કે વાત પહોંચે, ખાસ નિર્માણમાં એ સચોટ માહિતી માટે અમે રેડિયો તો જાણીતો જ છે એની વિશ્વસનીયતા માટે, તો એના માટે ખાસ શું ધ્યાન રાખતા હતા?
0: એક જ વસ્તુ છે કે શ્રોતાઓ સમજી શકે તેવી જ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
1: બિલકુલ.
0: આંકડાકીય માહિતી બીજા પ્રિન્ટેડ માધ્યમમાં ઠીક છે, છાપામાં કે મેગેઝીનમાં બરોબર છે, પણ રેડિયો ઉપરથી તમે 25.36 ડિગ્રી એવું બધું બોલો તો એ ના ચાલે. તમે એ લોકોને એપ્રોક્સિમેશન આપો, 10 ગ્રામ આ વસ્તુ લો એવું કહેવાના બદલે ચપટીક લો, મુઠ્ઠી લો, જે રીત પેલું ORS માટેનું છે ને, ચપટી મીઠું મુઠ્ઠી ખાંડ. એટલે આકાશવાણીના કાર્યક્રમોમાં શ્રોતાઓ જે યાદ રાખી શકે, જે સમજી શકે, એવી જ રીતે કાર્યક્રમો આપવા જોઈએ. કોઈ પાઠ્યપુસ્તકની ભાષા ના ચાલે. તમારી વિદવત્તા તમે અંદર ઠાલવવા માંગતા હો તો ભાઈ ઉભાડો, આ માઇક્રોફોન એના માટે નથી.
1: જાની સાહેબ, આકાશવાણીએ હંમેશા સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, ભાષા શિક્ષણનું કામ કર્યું છે, સમાજ ઘડતરનું એક કામ કર્યું છે, તો એના વિશે થોડો વધુ પ્રકાશ પાડો સાહેબ.
0: એક તો રેડિયોની ક્રેડિબિલિટી એવી છે કે આ વસ્તુ મેં રેડિયોમાં સાંભળી છે, એટલે કદી ખોટી ના હોઈ શકે. એ શ્રોતાઓમાં આ જે વસ્તુ જે ઉભી થઈ છે, રેડિયો પ્રત્યેની શ્રદ્ધા, રેડિયો પ્રત્યેનો એનો વિશ્વાસ, એનો ભરોસો, એ કઈ એમનેમ નથી જાગેલો. વર્ષોની દાયકાઓની મહેનત, એ પ્રમાણેના પ્રોગ્રામો શ્રોતાઓને સતત આપ્યા કર્યા, ત્યારે શ્રોતાઓમાં આ ક્રેડિબિલિટી ઉભી થઈ. એ કમાણી છે આકાશવાણીની. હવે એ કમાણીનો ઉપયોગ કરીને આપણે શ્રોતાઓને સચોટ વસ્તુ જ આપવી જોઈએ.
1: તો આકાશવાણીએ ઘણી બધી ભાષાઓ અને બોલીઓમાં કામ કર્યું છે અને આકાશવાણીમાં ભાષાનું શું મહત્વ છે એ આપ જ સાહેબ વધારે સારી રીતે સમજાવી શકો. એ તમે અગાઉ પણ વાત કરી કે સ્પષ્ટ ઉચ્ચારણ અને એ ભાષાની જે વાત છે એ થોડુંક અમારા શ્રોતાઓને.
0: ઉચ્ચાર શુદ્ધિ એ કદાચ આકાશવાણીના કલાકારોમાં કે અહીંયા જે બ્રોડકાસ્ટર તરીકે કામ કરતા હોય તેઓમાં એક ખૂંપી ગયેલી ધારણા છે. એટલે શબ્દ કઈ રીતે બોલાવવો જોઈએ, ગુજરાતી શિષ્ટ ભાષા પ્રમાણે લખાય જુદી રીતે, બોલાય જુદી રીતે, રાજકોટમાં જુદી રીતે, અમદાવાદમાં જુદી રીતે, મહેસાણામાં જુદી રીતે, અને સુરતમાં તો વળી બિલકુલ અલગ રીતે, પણ એ બધાનો સમન્વય કરીને શિષ્ટ ગુજરાતી ભાષાના શબ્દો આ રીતે બોલાવવા જોઈએ. એક શબ્દ મને બહુ જ સતત ખટક્યા કરે છે, એ છે વિદ્યાર્થી. વિદ્યાનો અર્થી, વિદ્યાર્થી, વિદ્યાદાન, વિદ્યાદેવી. એને બદલે દ અને ય બે ભેગા કરીને જે અક્ષર આપણે લખીએ છીએ એ લગભગ ધ જેવો દેખાય છે. એટલે જે ગુજરાતી ભાષા જાણતા ના હોય એ લોકો વિદ્યાર્થીને બદલે વિદ્યાર્થી, વિદ્વાનને બદલે વિદ્વાન બોલે. હવે આ તો ખોટું છે.
1: અને ઘણા એવી પણ ભૂલ કરતા હોય છે કે જે તો જ્ઞાન કહે છે. હવે જ્ઞાન શબ્દ એ યજ્ઞ, હવે એ હિન્દી ભાષાનો શબ્દ છે. આપણે ત્યાં તો જ્ઞાન છે, યજ્ઞ છે, એ જ્ઞાનનો એ ઉપયોગ પણ હવેની પેઢીએ સમજવું પડશે. તો જાની સાહેબ, બદલાતા સમય

0: માં જ્યારે પ્રસારણના માધ્યમો વધ્યા છે, આટલી બધી કોમ્પિટિશનો ઉભી થઈ છે, આખો ડિજિટલ યુગ અને પોડકાસ્ટનો જમાનો છે, તો એમાં આપ આકાશવાણીને ક્યાં જુઓ છો? સર,
1: કોઈ પણ માધ્યમ મરતું નથી. પપેટ જે પેલા કઠપૂતળીની જોડીઓથી થતી કળા, કદાચ 2-3 દાયકાઓ કે 2-3 સદીઓ જૂની છે, હજુ ચાલુ જ છે, લોકો માણે છે. દૂરદર્શનના આટલા બધા કેન્દ્રો થયા છતાંય રેડિયો તો ચાલુ જ છે. પશ્ચિમના દેશોમાં તે હજુ રેડિયો ચાલુ જ છે, ક્યાંય કશું બંધ થયું નથી. સ્ટેજ ઉપર મેકઅપને બદલે લપેડા કરીને આવતા કલાકારો, જે ભવાઈ વેશ કે રામલીલા કરતા હતા, એ કદાચ 1 સદી પહેલા થતી હતી, આજે પણ થાય છે. કશું મળતું નથી. એટલે આકાશવાણીનું જે આ માધ્યમ છે, ભલે કેવળ શ્રાવ્ય માધ્યમ છે, પણ એ મરશે નહીં કોઈ સંજોગોમાં નહીં.
0: જાની સાહેબ, બહુ સરસ આજે વાતો થઈ છે, જૂના દિવસોની યાદો તાજી કરી છે આપે. તો આકાશવાણીનું આપના જીવનમાં મહત્વ?
1: મારા ઓશિકાની તે રેડિયો છે, અત્યારે તમે ઘેર જઈને જોયા હો.
0: ક્યાં વાત,
1: હું અહીંયા છું આકાશવાણીના સ્ટુડિયોમાં, પણ મારા ઘરે મારા બેડરૂમમાં મારા ઓશિકાની જે રેડિયો છે, અને તમે ખાલી સ્વિચ ઓન કરશો ને તો અમદાવાદ વડોદરા સ્ટેશનના પ્રોગ્રામો ચાલુ થશે.
0: ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. આનાથી વિશેષ શું હોઈ શકે? આકાશવાણી પ્રત્યેનો પ્રેમ આપનો, આપની જે નિષ્ઠા સાહેબે, અકલ્પ્ય છે. શ્રોતાઓ, મને એક વાત કરવી ગમશે કે જાની સાહેબે નિવૃત્તિ પછી પણ જ્યારે જ્યારે આકાશવાણીને તેમની જરૂર પડી ત્યારે ક્યારે એમણે ના નથી પાડી. આજે પણ આટલા વર્ષો પછી પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જાની સાહેબ સમયસર ધ્વજવંદનના કાર્યક્રમમાં આકાશવાણીમાં આવતા જ હોય છે. જાની સાહેબ, આકાશવાણી પ્રત્યેના આપના આજીવન સમર્પણ માટે અમે આપના આભારી છીએ. આપની યાદો અને વાતોથી આકાશવાણીનો એ સુવર્ણ કાળ નજર સામે જીવંત થઈ ગયો, અને ચોક્કસ અમારા શ્રોતાઓને પણ ગમશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગ, જ્યારે પણ આકાશવાણીના દરવાજામાં દાખલ થવું ત્યારે એક રોમાંચ થાય છે, હજુ આજે પણ, કે આ મારી સંસ્થા છે, આ મારો હક છે, અહીંયા હું ફૂલ્યો ફાલ્યો, આ સંસ્થાએ મને કીર્તિ અપાવી, એટલે આ સંસ્થા પ્રત્યેનો જે ઋણ છે એ તો જિંદગીભર હું નહીં ભૂલું.
2: શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી મનુભાઈ જાનીની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
3: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે.

0: બનો, સતર્ક રહો.
1: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? હું છું બેનઝીર પઠાણ, આપની રેડિયો દોસ્ત. આજે હું તમારી સમક્ષ ફરી હાજર થઈ છું એક નવી જ પ્રસ્તુતિ સાથે. બહેનો, મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે. તમને જાયકેદાર, ચટાકેદાર અને મેઇન તો ગણતરીની મિનિટોમાં બની જતી વાનગીઓની રેસીપી પણ આપવાની છે. પરંતુ હંમેશની જેમ શરૂઆત એક સુંદર મજાના ગીતથી.

0: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને યાદ કરવાનો દિવસ છે. આજે વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ, ઘટતી હરિયાળી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આવા સમયમાં પર્યાવરણની સુરક્ષા માટે દરેક વ્યક્તિનું યોગદાન મહત્વનું બની જાય છે. આજના કાર્યક્રમમાં આપણે એક એવી જ યુવા પર્યાવરણ પ્રેમી સાથે વાત કરીશું, જેઓ નાની ઉંમરથી જ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે અને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિયાબેન, તમારું આકાશવાણી સ્ટુડિયોઝમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તમે બહેનોને તમારો પરિચય આપો કે તમે શું કરો છો અને પર્યાવરણ સંરક્ષણના આ જે સહિયારી જવાબદારી છે એમાં ક્યારે તમે આવ્યા?
1: હું દિયા કારિયા છું. મેં હાલ જ માં ક્લાસ 12th પાસ કર્યું છે અને હું JSKD નેચર લવર ફાઉન્ડેશનની એક મેમ્બર છું અને મારા ફાધરે આ સ્ટાર્ટ કર્યું છે નેચર લવર ફાઉન્ડેશન. એમે જ્યારથી આ સ્ટાર્ટ કર્યું છે અને બહુ જ નાના સ્ટેજ પર અમે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારથી હું એમના સાથે જોડાયેલી છું.
0: તમને આ ફાઉન્ડેશન સાથે જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો?
1: એક નાનો ઇન્સિડેન્ટ કહીશ કે હમણાં ક્લાસ 12th હું હતી તો 11th અને 12th અમે લોકો બધા જ સ્ટુડન્ટ્સ મોસ્ટલી એક્ટિવા લઈને કે બાઇક લઈને જતા હશે. તો અમે લોકો બહાર જયારે પાર્કિંગ કરતા તો અમે એવી જ જગ્યા ગોતતા કે જ્યાં ઝાડ હોય, અમે ઝાડના નીચે પાર્કિંગ કરતા જેનાથી અમારી સીટ ગરમ ન થઈ જાય કે અમને તડકો ન લાગે. તો એવી રીતે જ આપણને બી જયારે તાપ લાગતો હોય છે તો ત્યારે આપણે સૌથી પહેલા છાયા માટે શું ગોતીએ છે? ઝાડ જ ગોતીએ છે ને. તો એના લીધે મને એવું થયું કે આપણે જયારે ઈ જ ગોતીએ છે ને ઈ જ આપણને સપોર્ટ કરે છે કે આપણને છાયો આપે છે તો શું આપણે બી ઈ જ કરવામાં મેમ્બર ન બની શકીએ? અમારા જ ઘરમાં એક પેરેટ આવી ગયું હતું અને ઈ અમારા ઘરમાં જયારે આવ્યું ત્યારે મેં અને મારી બેન ને પપ્પાને એવું કીધું કે આ આપણા ઘરમાં નથી આવ્યું, આપણે એના ઘરમાં આવ્યા. કેમ કે આમ જોઈએ તો આ બધી જંગલ જ હતું અને ત્યાંથી આપણે ઈ જંગલ કાપીને કે એનું ઘર તોડીને આપણે પોતાનું ઘર બનાવ્યું છે. તો એ ઘરમાં શું આપણે અગર એનું ઘર તોડ્યું તો આપણે જેનું ઘર બનાવવામાં મદદ ન કરી શકીએ?
0: સરસ, આ તો ખુબ સારો તમે પ્રસંગ કહ્યો. જેમ તમે કહ્યું કે તમારા ફાધરે આ સંસ્થાની શરૂઆત કરી હતી, તો આ ફાઉન્ડેશન છે નેચર લવર ફાઉન્ડેશન, એના મુખ્ય પરિબળો કયા છે?
1: અમે સૌથી પહેલા તો ભાયલી ખાતે અમે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે સ્ટાર્ટિંગમાં જ ત્યાં જેમ જ અમે ઝાડ વાવ્યા એવી રીતે જ અમે એને ગ્રો બી કર્યા છે અને એ અત્યારે આખું જંગલ બની ગયું છે. અને એના પછી અમે અત્યારે સેવાસી સાઈડ બી અમારું એક પ્લોટ છે, એક ક્રિકયાર્ડના સામે બી 350+ ઝાડ વાવેલા છે. અમે ભાયલી ખાતે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે ખાલી એને વાવેલા નથી, એને ગ્રો બી કર્યા છે અને અત્યારે એ આખું જંગલ બની ગયું છે.
0: તો તમે આજે આ વૃક્ષારોપણ કરો છો તો એ પહેલા કોઈ એવું સંશોધન કે કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ?
1: અમે ગરમાળો પછી વડ એ બધું ઝાડ વાવવાની ટ્રાય કરે છે સૌથી વધારે, જેનાથી આપણને ઓક્સિજન બી મળે. અને એ મોટિવથી અમે આ ઝાડ ઉગાડીએ છે કે જે પક્ષીઓનું ઘર આપણે લઈ લીધું છે એને જ ઘર મળે, એને જ ખાવાનું મળે. તો અગર અમે 100 ઝાડ વાવીએ છે એમાંથી 40 ઝાડ અમે ફ્રૂટના વાવીએ છે કે જેનાથી પક્ષીઓને ખાવાનું મળે.
0: એટલે કે દેશી પ્રજાતિના જે વૃક્ષ છોડ હોય છે જે પરંપરાગત આપણા ત્યાં સ્થાનિક વાતાવરણને અનુકૂળ આવે તેવા. તમારા મતે આજના સમયમાં સૌથી મોટો પર્યાવરણીય પડકાર શું છે?
1: અત્યારે આપણા શહેરમાં ઝાડ બહુ જ ઓછા છે જેના લીધે આપણું ઓક્સિજન કે પછી આપણું જે વેધર છે એ બહુ જ સારું નથી રહેતું. અને આપણે માણસો થઈને બી આપણે પોલ્યુશન બહુ જ કરીએ છે. અગર આપણે આપણું ઘર હોય તો એના આજુબાજુ આપણે કચરો ફેંકીએ છે, નથી ફેંકતા. તો પછી બહાર જઈને બી આપણે સુકમ એવી રીતે ક્યાંય બી આપણે ગાડીમાં જતા હોય તો ત્યાંથી આપણે કચરો ફેંકી દઈએ છે કે ચાલતા ચાલતા ફેંકી દઈએ છે. તો પછી એવું સુકમ કરવું જોઈએ જેનાથી આપણું જ શહેર બી બગડે? આપણું ઘર નથી બગાડતા તો આપણું શહેર બી તો આપણું ઘર જ છે, તો એ બી ન બગાડવું જોઈએ. આપણે ઝાડ ઉગાડવાની વાત કરીએ છે તો એના સાથે હું એ બી કહીશ કે આપણે ઝાડ ઉગાડીએ છીએ કે ચલો નથી ઉગાડતા, પણ બહુ એવી જગ્યાઓ છે જ્યાં ઝાડ કપાઈ બી છે. વર્ષો જૂના ઝાડ, 100-200 વર્ષો જૂના ઝાડ આપણે આપણા દાદા દાદી હોય છે તો આપણે એને બી સંભાળીને રાખીએ છીએ. તો આટલું મોટું ઝાડ ઉગતા કેટલી બધી વાર લાગે છે, તો એને ખાલી મિનિટ્સ જ લાગે છે કે એ કપાઈ જાય છે. અને આપણે કેટલાય લોકો છે કે જે જોઈને જાય છે પણ કઈ બોલતા નથી. તો હું એ જ કહેવા માંગીશ કે એ જોવો છો તમે અને ત્યાંથી જાઓ છો તો કંઈક સ્ટેન્ડ લ્યો,

0: ત્યાં ઉભા રહ્યો અને ત્યાં બોલો કે આ ઝાડ ન કપાવવું જોઈએ, કેમ કે એને બહુ જ વાર લાગે છે.
1: યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેટલી જરૂરી છે, અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાનો સમય છે આજે, એમાં આ મીડિયમ કેટલું અસરકારક માધ્યમ બની શકે?
0: આપણે યંગ યુવાનોમાં આ બહુ જ જરૂરી છે કે આપણે આ મેસેજ સ્પ્રેડ કરીએ અને આ મેસેજને સમજીએ પોતે. કદાચ સ્પ્રેડ ન કરીએ તો આપણે એક જ જણ, એક એક જણ સમજશે તો ત્યારે જ એક એક જણ એક્ટ કરશે એની ઉપર, અને એક એક જણથી બહુ જ ફરક પડી શકે છે. જ્યારે એક એક જણ વર્ક કરવાનું ચાલુ કરશે તો ઈ એક જણ કે એક ઝાડ ઉગાડવાથી બી એક જ ઝાડ બી આપણને બહુ જ હેલ્પ કરી શકે છે. અને સોશિયલ મીડિયા આપણું એવું પ્લેટફોર્મ છે કે જે દરરોજ બધા જ જણા વાપરતા હશે, તો આપણે એની મદદથી બી કેટલું બધું આ સ્પ્રેડ કરી શકીએ છીએ.
1: તમે અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટમાં કામ કર્યું છે, અને તમારી સાથે અન્ય લોકો પણ કાર્ય કરી રહ્યા છે તમારી વયના?
0: હા, અમારા જે પ્રશાંત દેકીવાડિયા છે, જે પપ્પાના મિત્ર છે, એમની બી બે દીકરીઓ છે. ઈ સાવ નાની નાની છે અને ઈ બી અમારી સાથે જોડાયેલી છે. અમે જેટલા બી પ્લોટ્સ પર કે જેટલા બી જગ્યા પર અમે આ કામ કરીએ છીએ કે ઝાડ ઉગાડીએ છીએ, તો આ તો અત્યારની વાત છે, પણ આ ઝાડ ઉગાડવાનું કે આ પ્રોજેક્ટ અમે બહુ જ પહેલાથી ચાલુ કર્યો હતો. અમે ઝાડ એક એક જગ્યાએ લઈ જયા છે અને ટ્રેક્ટર ને બધું જ અત્યારે અમને મળે છે. અમે પહેલા સાવ નાનાથી અમે ચાલુ કર્યું, તો ત્યારથી અમે લોકો જોડાયેલા છે અને ત્યારથી અમારું આ મિશન અને અમારું આ સપનું છે કે અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: તમારી વય કેટલી હતી જ્યારે તમે ફર્સ્ટ વખત તમારા પિતા સાથે આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા?
0: હું અત્યારે 17 વર્ષની છું. હું કદાચ 12 કે 13 વર્ષની હોઈશ જ્યારથી મેં આ પપ્પા સાથે જોડાવાનું ચાલુ કર્યું.
1: તો તમે આ સામાજિક કાર્ય અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
0: આ બહુ જ સિમ્પલ છે. આ આપણું જ કામ છે, આ આપણને જ બેનિફિટ કરે છે, તો કેમ નહીં? અને ટાઈમનું શું છે, તમે જેવી રીતે તમારો ટાઈમ કાઢી શકો છો એ ઇમ્પોર્ટન્સ ઉપર છે, કે અગર તમારું ઇમ્પોર્ટન્સ એની ઉપર હશે તો તમે ક્યાંયથી બી ટાઈમ કાઢી શકો છો.
1: તમારો કહેવાનો મતલબ છે કે જીવનમાં પ્રાથમિકતા ડિસાઇડ કરવી જરૂરી છે?
0: હા, એટલે મારું અત્યારે જ 12th ખતમ થયું, પણ તમે એટલીસ્ટ રાત્રે ટ્રાય કરો કે તમે રાત્રે જોડાઈ શકો, કે પછી સવારે ટ્રાય કરો કે સવારે જોડાઈ શકો. કદાચ તમે 1-2 કલાક જ કાઢશો તો બી એ બી બહુ જ ઇનફ છે.
1: તમે જેમ અગાઉ કહ્યું કે તમારા પિતા તમારા પ્રેરણા સ્ત્રોત છે, તો તમે તમારા પિતા પાસેથી સૌથી મહત્વની શીખ કઈ મેળવી છે?
0: હું સૌથી વધારે એમને એ રીતે જોઉં છું કે એ કોઈ દિવસ થાકતા નથી અને કોઈ દિવસ ગીવઅપ નથી કરતા. હું એ જ શીખું છું એમનાથી કે આપણે અહંકારી ન રહેવું જોઈએ, આપણે એક સ્ટેજ પર ન રહેવું જોઈએ કે જે આપણને બધું સામેથી જ મળે, પણ આપણે ગ્રાઉન્ડ વર્ક બી સાથે સાથે કરવું જોઈએ.
1: દિયાબેન, અમારો જે પ્રોગ્રામ છે સહિયર છે, એમાં ભાઈઓ બહેનો બંને સાંભળતા હોય છે, પરંતુ બહેનો અમારો પ્રોગ્રામ ખૂબ સારી રીતે અને ખૂબ ઉત્સાહથી સાંભળતી હોય છે, તો પર્યાવરણ સંરક્ષણમાં બહેનો કઈ રીતે અને કેવી રીતે ભૂમિકા ભજવી શકે?
0: તો હું એવું કહીશ કે આપણે ઘરમાં બી પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ, આપણે ઘરમાં બી નાના નાના ઝાડ વાવી શકીએ છીએ. આપણે જ્યારે કિચનમાં હોઈએ તો આપણને બી બહુ ગરમી થતી હોય છે, તો આપણે કિચન ગાર્ડન બી બનાવી શકીએ છીએ. આપણું જ્યાં પ્લેટફોર્મ હોય તો ત્યાં બી આપણે વાવી શકીએ છીએ, તો એ રીતે બી આપણે જોડાઈ શકીએ છીએ. અને અગર આપણે બહાર જઈને બી આવી રીતે બી હેલ્પ કરવી હોય તો રાત્રે બી જઈને એટલીસ્ટ આપણે કદાચ ખાલી પાણી બી દેશું તો એ ગ્રો કરવાની બહુ જ આગળ વધશે.
1: તો દિયાબેન, ભવિષ્યમાં તમારા આવનાર પ્રોજેક્ટ શું છે અને તમારું વિઝન શું છે વડોદરા શહેરને હરિયાળું બનાવવા માટે?
0: અમે 2022માં એક મિશન કર્યું હતું કે 1000 trees in 2022. તો ઈ જ રીતે અમે જયારે શ્રીનાથજી ગયા હતા તો કદાચ રણછોડે જ અમને એક આઈડિયા દીધો કે આટલું નાનું નહીં, તું થોડુંક મોટું કર. એટલે અમારો હવે ઈ આઈડિયા છે, ઈ પ્લાન છે કે અમે 1 crore trees વાવી શકીએ, કે અમે એટલા ઝાડ વાવીએ કે કોઈ દિવસ અમારી આગળની જનરેશન બી એને ઓછા ન પડે. અમારું વિઝન ઈ છે કે જેટલા બી ઝાડ અમે વાવી શકીએ એટલા અમે વાવીએ. અત્યારે અમે VMC થી પ્લોટ લઈએ છે તો અમે એમની બી બહુ જ હેલ્પ મળે છે અમને, એટલે અમે એ જ રીતે અમે લોકો જગ્યા ગોતીએ છે અને પ્રોજેક્ટ ગોતીએ છે કે જેનાથી અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: એટલે તમારી સંસ્થાનું મુખ્ય કામ શું છે, મતલબ છોડનું વાવેતર કરવાનું છે?
0: અમારી અલગ વાત એ જ છે કે અમે એવા ઘણા લોકો હશે કે જે પ્લાન્ટ ગ્રો કરતા હશે, પણ અમે અલગ ઈ કરીએ છીએ કે અમે ખાલી ગ્રો નથી કરતા, અમે આખું એને જ્યાર સુધી ઈ મોટું થાય, ઈ ખીલી ના જાય ત્યાં સુધી અમે એને છોડતા.

0: નથી.
1: વડોદરા શહેરમાં તમે અત્યાર સુધી કેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હશે ટોટલ?
2: અમે અત્યાર સુધી વડોદરા શહેરમાં 12,000, અમે એવું નથી કે ઝાડ વાવ્યા જ છે, અમે એને ઉછેર્યા બી છે. ત્યારે જે મેં તમને કીધું કે ભાઈલી પ્લોટમાં અમે ઈ રીતે ઝાડને ઉછેર્યા છે. અગર અમે ડ્રોનથી જોઈએ તો અમને નીચે જમીન નથી દેખાતી, ખાલી ઝાડ જ ઝાડ દેખાય. અને હું એ બી કહેવા માંગીશ કે વડોદરામાં જ એક શક્તિ પાટી પ્લોટ છે, ત્યાં એક બહુ જ વર્ષો જૂનું, બહુ જ એટલે કદાચ 200-300 વર્ષ જૂનું ઝાડ હશે, જેને અમે બચાવ્યું છે. ત્યાં એક સાઇટ બનતી હતી તો એ લોકો એને કાપવાની ટ્રાય કરી, પણ અમે ત્યાંથી નીકળ્યા અને અમે ખાલી જમવા જ જતા હતા. અમારો કોઈ મોટિવ નહોતો કે અમને કંઈ ખબર નથી, પણ ત્યાં અમે એને જોયું કે એ કાપે છે અને આટલું જૂનું ઝાડ છે, આટલું મોટું ઝાડ છે જેને કેટલી વર્ષો, કેટલું પાણી, કેટલું મહેનત લાગી હશે એને ઉગાવવામાં. તો અમે ખાલી જોયું અને અમારી આખી ટીમને કે અમારા જેટલા બી સાથીઓ છે બધાને અમે એને બોલાવ્યા અને અમે ત્યાં ને ત્યાં ઉભા હતા જ્યાં સુધી ઝાડ કાપવાનું પ્લાન કેન્સલ ન કર્યો. અમે લોયર્સને એ બધાને કોલ કરવાની ટ્રાય કરી કે આ રોકો, કેમ કે આ બાર હતું એ લોકોની સાઇટથી. તો એ જ રીતે હું કહેવા માંગીશ કે જેટલી બી સાઇટ છે તો તમે એવી રીતે ટ્રાય કરો કે ઝાડને બી તમે ઇન્ક્લુડ તમારી સાઇટમાં કરીને તમે એને બી ગ્રો કરો અને તમારી સાઇટ બી ગ્રો કરો. અગર આપણે અત્યારે જોઈએ અત્યારની જનરેશન કઈ છે કે કેફેઝ ને એ બધી જગ્યાએ જવું હોય છે તો અત્યારે ઓપન કેફેઝ બહુ હોય છે, ઝાડ પર બી લોકો લાઇટ્સ લગાવીને એસ્થેટિક માને છે. તો એ ઝાડ જ નહીં હોય તો તમે શું કરશો? તો એને બી સાથે લઈને ચાલીએ પણ એને કાપીએ નહીં. એટલે અમે એ ઝાડને બચાવ્યું છે અને અત્યારે બી ઝાડ ત્યાં.
1: તમારી ઉંમરના જે મિત્રો છે તમારી સાથેના, એ લોકો પણ પર્યાવરણને લઈને આટલી ગંભીરતા દર્શાવે છે?
2: હા, અમે લોકો બી જ્યારે જ્યારે બહાર જઈએ તો ત્યારે ત્યારે અમે ટ્રાય કરીએ છીએ કે અગર અમને એવું કંઈક દેખાય કોઈ ઝાડ કપાય છે તો અમે ટ્રાય કરીએ કે એ ઝાડ ન કપાય. અને અમે જ્યારે જ્યારે બી આવા પ્રોજેક્ટ્સ હોય છે કે એનું 5th June છે જે એન્વાયરમેન્ટ ડે છે, તો ત્યારે બી મારા ફ્રેન્ડ્સ, મારી ઉંમરના લોકો, એ બધા જ જોડાય છે કે આપણે ટ્રીઝને ગ્રો કરીએ અને આપણી જ જનરેશનને પ્રોબ્લેમ ન આવે.
1: ભવિષ્યમાં તમે આ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો કે તમારું કોઈક બીજું વિઝન છે? પર્યાવરણ ક્ષેત્રે જ આગળ વધશો કે પછી તમારી કારકિર્દી કોઈ બીજા ક્ષેત્રે ઘડશો તમે?
2: મારે આગળ બિઝનેસ કરવું છે, પણ એના જ સાથે જેવી રીતે મેં કીધું કે એને પાછળ છોડીને નહીં, આપણા પર્યાવરણને આપણે સાથે લઈને ચાલીએ. મારું ઈ સે છે કે હું બિઝનેસ કરીશ, જે બી બિઝનેસ કરીશ, પણ હું આને સાથે લઈને જ ચાલી.
1: દિયાબેન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમે યુવાનો અને ખાસ કરીને બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે તેમને શું સંદેશ આપવા માંગશો?
2: હું એ કહેવા માંગીશ કે અત્યારના યુવાનોને એ કહેવાનું જરૂરી છે, અત્યારે જે મોટા લોકો કામ કરે છે તો આ એમના માટે જરૂરી તો છે નહીં, આપણી જનરેશન માટે કે આપણી આવનારી જનરેશન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ અગર એનું ધ્યાન નહીં રાખીએ તો પછી ટૂંક જ સમયમાં કદાચ આપણને જ પ્રોબ્લેમ પડશે. અને એના માટે આપણે જ લોકોને વર્ક કરવું જોઈએ અને આપણે જ લોકોને સાથ દેવો જોઈએ. એ જ રીતે હું 17 વર્ષની થઈ જ્યારે, તો અમે 17 ઝાડ ઉગાડ્યા છે મારી જ બર્થડે પર. તો એ જ રીતે અગર આપણે બચ્ચાઓએ જોડાવવું હોય તો આપણી જ બર્થડે પર આપણે કદાચ આપણે જેટલા વર્ષના થયા એટલા ઝાડ ઉગાડીએ, અને કદાચ એ જ નહીં તો આપણી જ બર્થડેના આપણે એક ઝાડ તો ઉગાડી જ શકીએ.
1: તો દિયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી સ્ટુડિયોમાં આવવા બદલ કે તમે શ્રોતા મિત્રો અને બહેનોને આટલી ફ્રૂટફુલ માહિતી આપી.
2: હું આકાશવાણીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમે મને લોકોને અને યંગસ્ટર સુધી આ વાત પહોંચાડવાની ઓપોર્ચ્યુનિટી આપી.
1: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યો દિયા કાર્યા સાથેનો વાર્તાલાપ. તો બહેનો, હવે સમય છે એક સુંદર મજાનું ગીત સંભળાવવાનું.

ઉનાળાની રજાઓ હવે પૂર્ણ થવાને આરે છે. ફરીથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. પરંતુ બહેનો, સ્કૂલ ખુલતાની સાથે જ દરેક માતાને એક જ સમસ્યા સતાવે છે કે બાળકને દરરોજ ટિફિનમાં એવું તે શું આપવું કે જે તે ખુશીથી ખાય અને તે તેના માટે હેલ્ધી પણ હોય. વળી આજના જંક ફૂડના કલ્ચરમાં બાળકોને નાનપણથી જ જંક ફૂડ ખાવાનો એવો ચટકારો લાગી જાય છે કે તેમને ઘરની સાદી વાનગીઓ પસંદ જ નથી આવતી. તો બહેનો, હું તમારી સાથે એવી અમુક રેસીપી શેર કરી રહી છું જે તમે તમારા બાળકને ટિફિનમાં આપી શકો છો. અને બહેનો, આ રેસીપી એવી છે કે તમારું બાળક એ ખુશીથી ખાશે પણ અને તેનાથી તેને પોષણ પણ મળશે. તો બહેનો, હું આપી રહી છું માત્ર 10 મિનિટમાં બની જતી સ્પ્રાઉટ ચાટની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલા મગના અંકુર, એટલે કે ફણગાવેલા મગ. 1 નાની કાકડી ઝીણી સમારેલી. 1 ટામેટું ઝીણું સમારેલું. 1 નાની ડુંગળી ઝીણી સમારેલી, જે ઓપ્શનલ છે. 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, અને ચાટ મસાલો થોડો વધારે પડતો, કારણ કે બહેનો બાળકોને ચાટ મસાલો એમ પણ ભાવતો જ હોય છે, અને કોથમીર ગાર્નિશિંગ માટે. તો બહેનો, બનાવવાની રીત, જે હું હંમેશા કહેતી હોઉં છું, ખૂબ જ સરળ છે. બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરી લો, તેની ઉપર લીંબુનો રસ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરી લો અને ટિફિનમાં ભરી આપો. બહેનો, સ્પ્રાઉટ ચાટ દરેક વયના લોકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે, અને ખાસ કરીને બાળકો માટે તો એ ખૂબ જ હેલ્ધી છે. તો બીજી જ એક એવી રેસીપી છે, પનીર વેજ રોલ, જે બહેનો માત્ર 15 મિનિટમાં બની જતી હોય છે. તો બહેનો, તેના માટે સામગ્રી નોટ કરી લો. 2 ઘઉંની રોટલી, 100 ગ્રામ પનીર છીણેલું, 1/4 કપ ગાજર છીણેલું, 1/4 કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ચમચી લીલી ચટણી, મીઠું અને મરી સ્વાદ મુજબ. તો બહેનો, બનાવવાની રીત, પનીર, ગાજર, કોબીજ, મીઠું અને મરી મિક્સ કરો. રોટલી પર લીલી ચટણી લગાવો. તૈયાર થયેલું મિશ્રણ ભરીને રોલનો શેપ આપો. તે જ રીતે બહેનો, વેજીટેબલ પૌવા પણ બાળકોને ભાવતા હોય છે, તે પણ બહેનો માત્ર 15-20 મિનિટમાં બની જતા હોય છે. તો તે માટે સામગ્રી નોટ કરી લો. 2 કપ જાડા પૌવા, 1 નાની ડુંગળી સમારેલી, 1/4 કપ વટાણા, 1 નાનું ગાજર સમારેલું, 1 ચમચી મગફળી, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ, લીંબુ અને કોથમીર. તો બહેનો, બનાવવાની રીત, પૌવાને ધોઈને 5 મિનિટ માટે રાખો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને મગફળી તડકાઓ. ડુંગળી, ગાજર અને વટાણા ઉમેરી 3-4 મિનિટ સુધી સાંતળો. હળદર, મીઠું અને પૌવા ઉમેરો. 2 મિનિટ બરાબર

બધી સામગ્રી મિક્સ કરીને હલાવીને ગેસ બંધ કરો. ઉપરથી લીંબુનો રસ અને કોથમીર. બહેનો, મને આશા છે કે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો અને તમારા બાળકોને ટિફિનમાં જરૂરથી આપશો. બહેનો, આ રેસીપી એટલી બધી પણ યુનિક નથી, પરંતુ પૌષ્ટિક તો જરૂર છે અને ગણતરીની મિનિટોમાં બની જાય તેવી પણ છે. તો બહેનો, મારે તમારી સાથે હજી તો ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો, કારણ કે સમય તો કોઈની માટે રોકાતો જ નથી. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

દીપાલી સોમૈયા અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરેશિયસે ઇબોલા સંક્રમણના પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે. સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है. राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है. अंकिता आप्टे, आकाशवाणी समाचार, मुंबई.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિદરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત, લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ

યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે. ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે. ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે. ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમસ્ટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમસ્ટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરિશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાંડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAI એ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉં વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે.

સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિઘારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોળીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અગાઉ તેમણે ઉમરગામ તાલુકાના દેહેરી ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો. અમદાવાદના મોટેરા ગામતળમાં આશારામ આશ્રમ પાસેના અનધિકૃત દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદેસર ભાગને આજે હટાવવામાં આવી રહ્યો હોવાનું એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું.
1: ગામમાં અમુક જમીન છે કે જે એએમસીના નામે હાલ છે, પરંતુ એમાં અમુક ગેરકાયદેસર બાંધકામ છે. એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોલીસ દ્વારા કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે.
0: રાજ્યમાં જુદા જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહીસાગરના લુણાવાડામાં એક કાર ચાલકે 3 બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે લુણાવાડાના આરામપુરા ખાતે કાર ચાલકે અકસ્માત સર્જતા 3 બાળકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 બાળકોને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે કાર ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી હળવદ હાઇવે પર પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી જતા 5ના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિનું મોત થયું હતું. ઓવરલોડ મુસાફરો અને બાઇક ભરીને જતી તોફાન કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં સવાર 20થી વધુ લોકોને નાની મોટી ઇજા થયાના અહેવાલ છે, જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા ગામ પાસે કાર પલટી જતા 1 યુવકનું મોત થયું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં યુવકનું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ખેડૂતોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 2,18,000 સોઇલ હેલ્થ કાર્ડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા 6 મુખ્ય તત્વોની તથા કોપર, આયર્ન, ઝીંક અને મેંગેનીઝ જેવા 6 સૂક્ષ્મ તત્વો સહિત કુલ 12 પેરામીટરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણના આધારે ખેડૂતોને ખાતરના વપરાશ અંગે ભલામણ કરવામાં આવે છે. ભલામણના આધારે ખાતરના ઉપયોગથી ખાતરનો બિનજરૂરી વ્યય અટકે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે. રાજ્યમાં હાલ જમીન ચકાસણી માટે 21 પ્રયોગશાળાઓ અને 1 સૂક્ષ્મ તત્વ

0: પ્રયોગશાળા કાર્યરત છે. મહેસાણા જિલ્લામાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પોલીસ દ્વારા 30 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 14 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવ્યા હતા. પૂછપરછ બાદ 5 મહિલાઓ સહિત 7 લોકો પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાના વિદેશી પાસપોર્ટ સહિતના પુરાવા સામે આવ્યા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની માનસિંહ પરમાર રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમણે પ્રતિક્રિયા આપી હતી.
1: ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય નેતૃત્વને રાજ્યસભા કે સાંસદ કા ઉમેદવાર મુજબ ઘોષિત કિયા હૈ. પાર્ટી કે સભી શીર્ષ નેતૃત્વ કા હૃદયપૂર્વક આભાર માનતા હું. મેરે જૈસે બૂથ કે સામાન્ય કાર્યકર્તા કો ભારતીય જનતા પાર્ટી સભા કા સાંસદ કા ઉમેદવાર ઘોષિત કિયા હૈ. યે મેરે લિયે ખુશી કી બાત નહીં, લેકિન પૂરે હિન્દુસ્તાન કે જિતને ભી યુવા ભારતીય જનતા પાર્ટી મેં કામ કરતે હૈ, સભી કે લિયે ખુશી કી બાત હૈ. યે ભારતીય જનતા પાર્ટી મેં હી પોસિબલ હૈ, સંભવ હૈ.
0: પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે, તેમ રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિરના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની ચિંતા એ વૈશ્વિક છે, પરંતુ જ્યાં સુધી જનસામાન્યમાં જાગૃતિ નહીં આવે અને વ્યક્તિગત સ્તરે પગલાં નહીં લેવાય ત્યાં સુધી ઇચ્છનીય પરિણામો પ્રાપ્ત નહીં થઈ શકે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, લેખિકા મુનિરા શેખ. કુદરતના ખોળે વસેલો નાનકડો ડાંગ જિલ્લો કુદરતી સંપદાથી ભરપૂર છે. અહીંની ગિરિકંદરાઓ પણ વૈશાખ માસના ધૂમધકતા તાપમાં બાકાત રહેતી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીલી વનરાજી વેરાન બની જાય છે. નદીનાળા અને જંગલોનો પ્રદેશ હોવાથી એકંદરે તાપમાન ઓછું રહે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં પણ કુદરતી સમતુલા ખોરવાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. સમગ્ર દેશમાં જ્યારે ગરમીનો પ્રકોપ ચાલુ છે ત્યારે ડાંગ જિલ્લો પણ તેમાં બાકાત નથી રહ્યો. છેલ્લા થોડા દિવસોમાં પડેલી ગરમીમાં ડાંગ જિલ્લાના પ્રજાજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ સરેરાશ 44 ડિગ્રીના તાપમાને અહીંના લોકો પરેશાન થઈ ગયા છે. શહેરી જીવનધોરણથી કંઈક હટકે જીવનધોરણ જીવતા અહીંના લોકો ગરમીના તાપથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો કરે છે, જેમ કે લૂ ન લાગે તે માટે લોકો વનસ્પતિનો મહદઅંશે ઉપયોગ કરે છે. ગળોની વેલનો પણ ઔષધિ તરીકે ઉપયોગ કરાય છે. તદુપરાંત જંગલોમાં થતા ખાખરાના ઝાડના ફૂલ, જે કેસુડા તરીકે ઓળખાય છે, જે ઉનાળામાં લૂથી બચવા માટે અક્સીર છે. આ કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને સ્નાન કરવામાં આવે તો ગરમીથી રાહત મળે છે. ડાંગ જિલ્લામાં રાજ્યનું એકમાત્ર ગિરિમથક આવેલું છે. લોકો ઉનાળામાં ખાસ આ સ્થળે ફરવા માટે આવતા હોય છે, છતાં ઋતુમાં ફેરફાર અહીં પણ જોવા મળ્યો હતો. આહવા, સુબીર અને વઘઈ તાલુકા જેવા મોટા ગામોમાં પાણીની પરબ વગેરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે પશુપંખીઓ માટે પણ સેવાભાવી લોકોએ અલાયદી વ્યવસ્થા કરી હતી, જ્યારે ડાંગ વન વિભાગે જંગલના પશુપંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી છે. ડાંગ જિલ્લામાં 8-18 જૂન દરમિયાન ભારત સંકલ્પ સંમેલન યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરાઈ છે. છેવાડાના માનવીને વિકાસના સંકલ્પોમાં ભાગીદાર બનાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પ્રભારી મંત્રી અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના વિષય પર પ્રબુદ્ધ સંમેલન યોજાશે, ત્યારે વહીવટીતંત્રએ તે માટેની તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન સહિતના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ND પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસકીય કામો, વૃક્ષારોપણ સાથે જનકલ્યાણ શિબિરોમાં સેવા સેતુની 56 પ્રકારની સેવાઓનો સ્થળ પર જ ડાંગ જિલ્લાના લાભાર્થીઓને લાભ મળશે.

0: રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી પ્રજાજનોની વર્ષોની તરસ છીપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જળસંપત્તિ વિભાગના ચેકડેમ, ગોગલી ઘાટમાર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલુ કામો બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડાંગ જિલ્લામાં મધમાખી પ્રત્યે ખેડૂતોની સભાનતા અજોડ જોવા મળી રહી છે. જિલ્લો જંગલોથી આચ્છાદિત અને પ્રાકૃતિક હોવાના કારણે ખેડૂતો ખેતી અને મધપાલનને વ્યવસાય બનાવી આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ઘણા ખેડૂતો બારે માસ મધપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, જ્યારે ઘણી બધી સંસ્થાઓ પણ જિલ્લાના ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહી છે. પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા આગાખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ઋતુમાં પશુઓનું વ્યવસ્થાપન વિષયક તાલીમ કાર્યક્રમ વઘઈ તાલુકાના ભેંસકાત્રી ગામે આયોજિત કરાયો હતો. આ તાલીમમાં પશુપાલકોએ ભાગ લીધો હતો અને અદ્યતન પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પશુ ચિકિત્સા અધિકારી દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચારપત્ર, લેખિકા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું શંકર મહાદેવન અને સાથીઓએ ગાયેલી રમેશ પારેખની રચનાથી.

શબ્દોમાં મહેકતી યાદો. તારીખ 8 જૂન 2026 ના દિવસે જયારે આકાશવાણી તેની ગૌરવમય પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર રજૂ કરશે. આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક, જાણીતા કવિ અને સંચાલક તથા ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી તુષાર શુક્લ સાથેની વિશેષ મુલાકાત. તારીખ 8 જૂન સોમવારે બપોરે 12:02 આ ખાસ મુલાકાત સાંભળવાનું ચૂકતા નહીં. કાર્યક્રમના અંતમાં સાંભળશો સાધના સરગમના કંઠમાં રમણભાઈ પટેલની શબ્દરચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

समझा के हार नहीं लावे दियो

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો હું છેલ

0: नमस्कार, 354 पूर्णांक 6 दशांश मीटर्स अर्थात 846 किलोहर्ट्स पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ. સભાના આરંભે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રશાંત કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज आर्थिक सलाहकार परिषद के सदस्यों के साथ एक बैठक की अध्यक्षता की. बैठक में

5 મિનિટ થઈ રહી છે. સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. અત્યારે 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું ડાયાભાઈ પરમારના સ્વરમાં પ્રાચીન ભજન અને નિલેશભાઈ બંબુડિયાના સ્વરમાં લોકગીતો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30. ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22. સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું રાત્રે 8:00. 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 9:15 અંગ્રેજી વાર્તાલાપના કાર્યક્રમમાં ફૂડ સેફ્ટી એ વિશે ડૉક્ટર પાયલ શાહનો વાર્તાલાપ સાંભળીશું. આજ કે ફનકાર આ કાર્યક્રમ રાત્રે 9:30. 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં આજે સાંભળીશું ઋષિકેશ ગાગુર્દેનું શાસ્ત્રીય ગાયન. 11:10 સમાચાર સેવા પ્રભાગ NST દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર ચેતનાબેન કલ્પેશભાઈ બારૈયા, ઉંમર વર્ષ 23, ઊંચાઈ 4 ફૂટ 1 ઇંચ, રંગે ઘઉંવર્ણા છે, વાળનો રંગ કાળો, બાંધો મજબૂત, આંખનો કલર કાળો, શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી હિન્દી ભાષા બોલે છે. 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર કાજલબેન રંગીતભાઈ પટેલ, ઉંમર વર્ષ 20, રંગે ઘઉંવર્ણ, વાળનો રંગ કાળો, બાંધો પાતળો, આંખોનો કલર કાળો, શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર નાનુસી નાથાભાઈ બારૈયા, ઉંમર વર્ષ 61, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, બાંધો મજબૂત, રંગે ઘઉંવર્ણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે પેન્ટ શર્ટ પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે. 7 એપ્રિલ 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

પ્રેમ રોગ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા સુરેશ વાડકર લતા મંગેશકરના સ્વરમાં. હવે સાંભળીએ રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.

લતા મંગેશકર, સુરેશ વાડકર, મોહમ્મદ સઈદ, ફરીદ સાબરી અને સતીશના સ્વરમાં હિના ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અનુરાધા પોડવાલ, અભિજીતને સાંભળીએ. ફિલ્મનું નામ સડક.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. ડાયાભાઈ પરમારના સ્વરમાં સાંભળીશો પ્રાચીન ભજન.

નિલેશભાઈ બુંબાડી અને સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
3: શું તમે તૈયારી કરી સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની રૂચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

0: આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે યુવા મિત્રો અને શ્રોતા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી. આ ગરિમાપૂર્ણ ગુંજારવ છેલ્લા 89 વર્ષથી કરોડો શ્રોતાઓના કર્ણપટલને ધન્ય બનાવી રહ્યો છે. આગામી તારીખ 8 જૂન 2026ના રોજ આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થશે. છેલ્લા 9 દાયકાથી ભારતની હવા અને આબોહવામાં ગુંજી રહી છે આ નરવી નમણી નભવાણી. માત્ર મનોરંજનનું માધ્યમ બની રહેવાને બદલે વૈવિધ્યપૂર્ણ અને જ્ઞાનપ્રદ કાર્યક્રમોના નિર્માણ અને પ્રસ્તુતિ દ્વારા આકાશવાણી એ જ્ઞાનવાણી બનીને લાખો શ્રોતાઓના અંતર્મનને સંતૃપ્ત કરતું રહ્યું છે. મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોની સાથોસાથ અણધારી આપદાઓના મૂંઝવણ ભર્યા માહોલમાં આકાશવાણીએ રાત દિવસ પ્રસારણ કાર્યરત રાખીને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિના અહેવાલો તથા જરૂરી સૂચના આપતા રહીને પ્રજાની સુખાકારી માટે ખડે પગે ઊભું રહ્યું છે. અને એ રીતે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મહામંત્રને ખરા અર્થમાં સાર્થક અને ચરિતાર્થ કરતું રહ્યું છે આકાશવાણી. 9 દાયકાની આ સફર એટલે માત્ર પ્રસારણ નહીં પણ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને સંવેદનાઓની અભિવ્યક્તિ. આ ઐતિહાસિક અવસરે રાજકોટનું આકાશવાણી કેન્દ્ર પ્રસ્તુત કરી રહ્યું છે વિશેષ શૃંખલા, જ્યાં આપણે સાહિત્ય, સંગીત, પ્રસારણ અને કલા જગતના મહાનુભાવોને મળીશું, જેઓ આપણને આકાશવાણીના સમૃદ્ધ ઇતિહાસ, પ્રસારણના વિશિષ્ટ પાસાઓ અને તેમના સુખદ અનુભવોને વ્યક્ત કરશે. તો ચાલો સ્મૃતિઓના ઝરૂખેથી માણીએ આ વિશેષ મુલાકાત. શ્રોતા મિત્રો, આજના આ વિશેષ સંવાદમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર. તેઓ સંદેશ ન્યૂઝ પેપરના રાજકોટ, ભાવનગર અને ભુજ આવૃત્તિના નિવાસી તંત્રી છે. ઉપરાંત સંદેશ ન્યૂઝના પોલિટિકલ એનાલિસ્ટ છે. સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિમાં તેમની કોલમ વાઇડ એંગલ, બુધવારની સાપ્તાહિક પૂર્તિમાં કરંટ અફેર્સ અને દર શનિવારે એડિટોરિયલ પેજ ઉપર તેમની કોલમ ન્યૂઝ પ્લસ ખૂબ જ પોપ્યુલર છે. જયેશભાઈ, આજે આપણને આકાશવાણી પ્રસારણનું એક સશક્ત માધ્યમ આ વિષય પર વિગતે માહિતી આપશે. જયેશભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર.
0: નમસ્કાર જયેશભાઈ. અમારા શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને ભારતમાં આકાશવાણીના ઉદ્ભવ અને વિકાસ અંગે સંક્ષિપ્તમાં જણાવશો.
1: ભારતમાં રેડિયોની સફર એ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી પણ એક આખા રાષ્ટ્રના ઘડતરની વાર્તા છે. જુલાઈ 1923માં બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ દ્વારા દેશના પ્રથમ રેડિયો કાર્યક્રમ સાથે આ જાદુઈ સફર

0: શરૂ થઈ. 1930માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ અને ત્યારબાદ 1935માં પ્રથમ બ્રોડકાસ્ટિંગ કંટ્રોલર લાયોનલ ફિલ્ડનના પ્રયાસોથી આ માધ્યમને નવી પાંખો મળી, જેના પરિણામે 8 જૂન 1936ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે AIRની સત્તાવાર સ્થાપના થઈ. 1956માં તેને આકાશવાણી જેવું ગરિમાપૂર્ણ નામ મળ્યું અને 1957માં મનોરંજનનો રાજા ગણાતી વિવિધ ભારતી શરૂ થઈ. આજે 262થી વધુ કેન્દ્રો અને 18 FM ચેનલો સાથે આકાશવાણી વિશ્વના સૌથી મોટા પ્રસારણકર્તાઓમાંનું એક છે, જે દેશના ખૂણે ખૂણાને એક તાંતણે બાંધે છે.
1: ખૂબ જ સરસ. હવે આજનો આપણો વિષય છે આકાશવાણી, પ્રસારણનું એક સશક્ત સામાજિક માધ્યમ. આકાશવાણીના આ 90 વર્ષના સફરમાં તમારા મતે આકાશવાણીએ સમાજ જીવનને કઈ રીતે સ્પર્શ્યું છે?
0: આકાશવાણીના આ 9 દાયકા એ ભારતીય સમાજની ઉત્ક્રાંતિના સાક્ષી છે. રેડિયો એ સમાજ જીવનને માત્ર સ્પર્શ્યું નથી, પણ તેને ઘડ્યું છે. આઝાદીના આંદોલનની ઉત્તેજના હોય, સરહદ પરના યુદ્ધના સમાચાર હોય, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફતો હોય, કે પછી હરિયાળી ક્રાંતિનો સંદેશ, રેડિયો હંમેશા દેશવાસીઓનો હમસફર રહ્યો છે. તેણે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સંગીત અને પરંપરાઓને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને અનેકતામાં એકતાના ભાવને સચ્ચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. તે સમાજનો એક એવો અદ્રશ્ય મિત્ર રહ્યો છે, જેણે સુખ દુઃખમાં ક્યારેય પૂરા દેશના તમામ ક્ષેત્રના તમામ વય જૂથના લોકોનો સાથ છોડ્યો નથી.
1: આપે ખૂબ જ સાચી વાત કરી. આજે જોઈએ ને તો આકાશવાણી એ લોકોનું, એમ કહીએ કે વ્યક્તિનો એક સાથી બની ગયો છે. હવે જયેશભાઈ, રેડિયો પરના સાહિત્યિક કાર્યક્રમો અને નાટકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચારમાં કેવો ફાળો આપ્યો છે એ અમારા યુવા મિત્રોને આપ જણાવશો?
0: જ્યારે ટીવી કે સોશિયલ મીડિયા નહોતા ત્યારે આકાશવાણીના નાટકો, હવા મહેલ જેવી શ્રેણીઓ અને સાહિત્યિક ચર્ચાઓએ ગુજરાતી ઘરોમાં ઉત્તમ સાહિત્ય પીરસ્યું હતું. અને તમે એમની ભાષા તો જુઓ, ગામનો ચોરો વાગતો હોય તો ખરેખર જ આપણે ભલે શહેરમાં બેઠા હોઈએ, પણ આપણને એવી અનુભૂતિ થાય કે આપણે એ મંદિરનો ઘંટારવ વાગી રહ્યો છે, ગામનું ધણ પરત આવી રહ્યું છે અને લોકો ગામના ચોરે બેઠા છે અને એને અલગ મલકની વાતો કરે છે. તો મને લાગે છે કે રેડિયોની આ શક્તિ છે.
1: જયેશભાઈ, આપે ખૂબ જ સુંદર વાત કરી. વ્યક્તિ અને વ્યક્તિત્વ બંનેના ઘડતર માટે આકાશવાણીએ ખૂબ જ મોટો ફાળો ભજવ્યો છે. હવે આપે જે વાત કરી ને તેના સંદર્ભમાં જ મારો એક પ્રશ્ન છે. ટીવી અને મોબાઈલ આંખોને વ્યસ્ત રાખે છે, પણ રેડિયો કલ્પનાને જીવંત રાખે છે. આ વિચાર સાથે તમે કેટલા સહમત છો?
0: હું આ વિચાર સાથે 100% સહમત છું. ટીવી અને મોબાઈલ આપણને બધું જ તૈયાર એટલે કે રેડીમેડ વિઝ્યુઅલ ફોર્મમાં આપી દે છે, જે આપણી વિચારવાની શક્તિને મર્યાદિત કરે છે. જ્યારે રેડિયો એ મારા મતે કલ્પનાનું થિયેટર છે, અને જ્યારે રેડિયો પર કોઈ નાટક ચાલતું હોય કે કોઈ વાર્તા કહેવાતી હોય ત્યારે શ્રોતા પોતાના મગજમાં પાત્રોના ચહેરા, એમના વસ્ત્રો અને આખું દ્રશ્ય જાતે જ કંડારે છે. કલ્પનાનું એક આખું વિશ્વ અને એક ઘટનાઓની વણઝાર આપણી આંખોની સામે તાદ્રશ્ય થાય છે. જેમ એક આઈડિયા બીજા આઈડિયાનું સર્જન કરતો હોય છે, એવી જ રીતે કલ્પનાનું એક વિશ્વ નવી નવી કલ્પનાઓમાં જઈ ક્રિએટિવિટીની હોડી ઉપર સવાર થઈ અને તમને એક એવા દરિયામાં લઈ જાય છે કે જે તમે પોતે પણ એક કોઈ નવી જ કલ્પનાને નવી જ ક્રિએટિવિટીના ફોર્મમાં મૂકી શકો છો. તો મને લાગે છે કે આકાશવાણીની આ કલ્પનાના થિયેટરની જે ભૂમિકા છે એ બહુ અદ્ભુત છે અને મને હંમેશા ખૂબ જ ગમે છે.
1: હું એવું ચોક્કસપણે કહી શકું કે આપ જે વાત કરી રહ્યા હતા ને, અને જે શ્રોતાઓ અત્યારે આ કાર્યક્રમને સાંભળી રહ્યા છે ને, એમણે પણ પોતાની કલ્પનામાં એ હોળીને કલ્પી હશે. જયેશભાઈ, હવે ગ્રામ્ય વિસ્તારો, કૃષિ અને શિક્ષણ આ ત્રણેય ક્ષેત્રોમાં અર્થાત લોક જાગૃતિમાં આકાશવાણીએ અતુલનીય ભૂમિકા ભજવી છે, તેના વિશે આપ શું કહેશો?
0: ભારતના ગામડાઓનો સાચો વિકાસ આકાશવાણી વિના અધૂરો હોત. હું એટલા માટે પણ કહું કે મને આકાશવાણીના ગામનો ચોરો કાર્યક્રમ, કે જેમાં આજથી 2 દાયકા પહેલા હું ભારતના અધિકૃત મીડિયા ડેલિગેશન સાથે ઇઝરાયલ ગયેલો અને ઇઝરાયલની પ્રયોગશીલ ખેતી વિશે મેં ત્યાં ઘણી બધી અલગ અલગ મુલાકાતો કરેલી, અને ઇઝરાયલથી પરત આવ્યા બાદ એક વિસ્તૃત શ્રેણી ગામનો ચોરોમાં ઇઝરાયલની ખેતી સંદર્ભે શરૂ થયેલી. તો આપને આશ્ચર્ય થશે કે એ શ્રેણીને એટલો બધો પ્રતિસાદ મળ્યો, અને મારા માટે તો મારા આનંદની કોઈ સીમા એટલા માટે પણ નહોતી કે એ પ્રોગ્રામ જ્યારે ઓન એર થયો

0: તો હું તો વર્ષોથી મારું ગામડું છોડીને શહેરમાં આવી ગયો હતો,
1: હમ
0: પણ મારા ગ્રામ્ય વિસ્તારોમાં એવા એવા સંબંધો હતા જે મને નાનપણથી ઓળખતા હતા, જેણે મને બાળક સ્વરૂપે જોયેલો હતો.
1: હમ
0: કોઈ મારા પ્રાથમિક સ્કૂલના ટીચર હતા. તો આકાશવાણીની પોપ્યુલારિટી એટલી બધી કે એ પ્રોગ્રામ લગભગ 7 થી 8 એપિસોડમાં રજૂ થયેલો ગામનો છોરો શ્રેણીમાં.
1: હમ
0: તો મને એટલા બધા લોકોના, મારા નાનપણના સમયના શિક્ષકોના ફોન આવે, અમારા ગામના કોઈ દુકાનદારના ફોન આવે કે અરે તમને રેડિયોમાં સાંભળ્યા છે,
1: શું વાત છે.
0: અને ઘણા બધા જે ખેડૂતો હોય ત્યારે આકાશવાણી થ્રુ એ લોકો સંપર્ક કરી શકતા, તો બહુ બધા લોકોનો ફોન આવતા અને આપણને ખૂબ આનંદ થાય કે ગ્રામ્ય વિસ્તારોમાં ગામનો ચોરો કાર્યક્રમ અને આકાશવાણી, એ મને લાગે છે કોઈ કાર્યક્રમ નહોતો પણ લોકોની આદત જ હતી.
1: બરોબર.
0: લોકોના જીવન સાથે વણાઈ ગયેલો કોઈ કાર્યક્રમ હોય તો મને લાગે છે ગામનો ચોરો, અને કૃષિને લગતા પછી તો ઘણા બધા કાર્યક્રમો ખૂબ જ પોપ્યુલર થયા. તો આ ગામનો ચોરો કે અન્ય દેશના ખેડૂતોને આધુનિક ખેતી, બિયારણ, હવામાનની સચોટ માહિતી, આવી બધી માહિતી આકાશવાણી જ અધિકૃત રીતે આપે છે, અને ખાસ કરીને ગ્રામજનો અને ખેડૂતોનો મોટો આધાર એમના ઉપર જ હોય છે. તો હરિયાળી ક્રાંતિમાં મને લાગે છે આકાશવાણીની કરોડરજ્જુ જેવી ભૂમિકા રહી છે. આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ અંગેના કાર્યક્રમો દ્વારા રેડિયોએ ગ્રામીણ ભારતમાં સુધારાની નવી લહેર આપી છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શાળાઓ કે પુસ્તકોની અછત હતી, ત્યાં આકાશવાણીએ રેડિયો સ્કૂલ બનીને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. મને લાગે છે કે પૂરા વિશ્વમાં આ એક અદ્ભુત મિસાલ છે કે એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં કોઈ માધ્યમ પહોંચે જ નહીં, ત્યાં માત્ર ને માત્ર લોક જાગૃતિ માટે દેશનું કદાચ મને લાગે છે કે કોઈ જ કોઈ ખર્ચ વગરનું અને અત્યંત પ્રભાવશાળી જો કોઈ માધ્યમ હોય તો આકાશવાણી એક ખૂબ જ સશક્ત માધ્યમ છે. અને આજે પણ એ પરંપરાને આકાશવાણીએ જાળવી રાખી છે, અને મને પૂરેપૂરી આશા છે કે આ જ પરંપરાને આકાશવાણી જાળવી પણ રાખશે.
1: જી ચોક્કસપણે. અત્યારે અમારા અનેક માધ્યમો છે, અમે ડિજિટલ માધ્યમો દ્વારા પણ લોકો સુધી પહોંચી રહ્યા છીએ, અને ત્યારથી શરૂ કરેલી એ જ્યોત આજે પણ અખંડ રૂપે પ્રગટી રહી છે. હવે આ તો વાત થઈ લોક જાગૃતિની, હવે આપણે વાત આકાશવાણીના કાર્યક્રમો વિશે કરવી છે. વિવિધ ભારતીના કાર્યક્રમો જેવા કે છાયા ગીત કે જયમાલા સાથે તમારી કોઈ ખાસ યાદ જોડાયેલી હોય તો અમારા યુવા મિત્રોને જણાવશો.
0: વિવિધ ભારતી એ માત્ર રેડિયો સ્ટેશન નહોતું, એ આપણા જીવનનો એક મધુર રાગ હતો.
1: ઓકે.
0: છાયા ગીતનો સમય થાય એટલે ખુરશી ઉપર બેઠા હોઈએ, પરસાડમાં બેઠા હોઈએ, અને ફિલ્મી ગીતો પાછળની વાતો સાંભળતા સાંભળતા સંગીતના સાગરમાં ડૂબી જવાનો એ અનુભવ આજે કોઈ 4K માં મૂવી જોતા જોતા પણ નથી અનુભવાતો, કે નથી તો કોઈ એવા વિશાળ લાઉન્જમાં બેસીને તમે જ્યારે કોઈ સારામાં સારા સાઉન્ડ સિસ્ટમમાં કોઈ ગીતો સાંભળો છો ત્યારે પણ જે આનંદ ના મળે એવો અદ્ભુત આનંદ એ જયમાલા કે તમે છાયા ગીત સાંભળતા હો ત્યારે મળતો હતો. અને સેનાના જવાનો માટે દેશના જાણીતા કલાકારો ગીતોની માળા પરોવતા હોય એ સાંભળીને દેશભક્તિની જે રોમાંચક લાગણી થતી એ એક અવર્ણનીય બાબત છે. તો રેડિયો છે એ કોઈ માત્ર માધ્યમ નહોતું, પણ એક વિશાળ સમૂહને એક સામાજિક રીતે સશક્ત રીતે જોડી રાખે એવું પણ અદ્ભુત માધ્યમ છે.
1: એટલે આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે આજે નવા માધ્યમથી રેડિયો આપના સુધી પહોંચી રહ્યું છે, પણ લાગણી એની એ જ છે જે પહેલાં તમારી લાગણી હતી, હજુ પણ એની એ જ છે. જયેશભાઈ, આપ ખૂબ જ સુંદર વાતો અમને કરી રહ્યા છો. હવે અમારા યુવા મિત્રોને આવી સુંદર વાતોની સાથે સુંદર ગીતો સાંભળવાની પણ આદત છે, અને હવે સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. તો આપની જ પસંદગીનું કોઈ ગીત અમારા યુવા મિત્રોને સંભળાવીએ.
0: મને મજરૂ સુલતાનપુરીનું લખેલું એક ગીત ખૂબ જ ગમે છે, એક દિન બિક જાયેગા માટી કે મોલ.
1: વાહ. યુવા મિત્રો, માણીએ ફિલ્મ ધરમ કરમનું ગીત એક દિન બિક જાયેગા માટી કે મોલ, જેને સ્વરબદ્ધ કર્યું છે મુકેશ અને કિશોર કુમારે. આ ગીતનું લેખન કર્યું છે મજરૂહ સુલતાનપુરીએ, અને તેને સંગીતબદ્ધ કર્યું છે RD બર્મને. અને આ ગીત બાદ આપણે મુલાકાતના દોરને પુનઃ કાર્યરત કરીશું.

0: જયેશભાઈ, આપ સુંદર વાતો અમને કરી રહ્યા છો. તો આકાશવાણી સાથે જોડાયેલો તમારો વ્યક્તિગત અનુભવ અને સૌથી સુખદ સંભારણું કયું છે એ અમારા યુવા મિત્રોને જણાવશો?
1: આકાશવાણી સાથે મારા એક હૃદયનો આત્મીયતાનો નાતો છે અને એ નાતો મને લાગે છે કે આજીવન રહેશે. કારણ કે ઘણી બધી યાદો આકાશવાણી સાથે છે, ઘણા બધા કાર્યક્રમો મેં આકાશવાણી સાથે કરેલા છે, જેમાં ટ્રાવેલની સિરીઝ હોય કે ધાર્મિક બાબતોની સિરીઝ હોય કે વાઇલ્ડલાઇફને લગતી કે કરંટ અફેર્સની હોય. પણ એમાંથી એક ઘટના હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું, મારા પરિવારના સભ્યો પણ નહીં ભૂલી શકે. અમારા બધાની અને કરોડો લોકોની આસ્થા દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલી છે અને એમાં પણ જન્માષ્ટમીનું પર્વ હોય. તો એક વખત હું જ્યારે કેરળના પ્રવાસે હતો અને મને પ્રેરકભાઈએ આમંત્રણ આપ્યું કે આપણે આકાશવાણી તરફથી જે કૃષ્ણ જન્મોત્સવ લાઈવ કરીએ છીએ, તો એમાં ઉદ્ઘોષક તરીકે એમણે મને આમંત્રણ આપ્યું. અને આમ જોવા જાઉં તો એક પત્રકાર તરીકે લખવું અને બોલવું આ મારા માટે આમ બહુ કઈ અસામાન્ય બાબત નહોતી. પરંતુ આજે હું આપણને અંદરના ઊંડાણથી જણાવું કે જ્યારે હું દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યો અને જન્માષ્ટમીની રાત એવી હોય છે કે 8:30-9 વાગ્યા પછી મંદિરમાં દર્શન બંધ થાય છે, બધા જ લોકોને બહાર નીકળવાનું હોય છે અને માત્ર ત્યારે મંદિરના પૂજારીઓ અને આકાશવાણીની જે ટીમ હોય છે આ કાર્યક્રમ માટેની એને જ મંદિરમાં રહેવાનું સૌભાગ્ય મળતું હોય છે. અને લગભગ 11:40 રાત્રે વાગે ત્યારથી કાર્યક્રમ શરૂ થાય અને 12:15 વાગ્યા સુધી કૃષ્ણ જન્મ સુધી ઉદ્ઘોષણા કરવાની હોય છે અને લાઈવ હોય છે. તો મને આકાશવાણીના કારણે પૂરા 3 કલાક સુધી કૃષ્ણ જન્મની એ રાત્રે એક તો મંદિરમાં રહેવા મળ્યું અને કૃષ્ણનો જન્મ થતો હતો એવા સમયે મને એ 20-25 મિનિટ કૃષ્ણ જન્મ વિશે અને કૃષ્ણ વિશે બોલવાનો મોકો મળ્યો. હું આપને જણાવું કે અંતઃસ્ફુરણાથી, જેને કહી શકાય સ્પોન્ટેનિયસલી, એ બધું બોલવામાં હું તો બોલ્યો, પરંતુ મને આજે પણ જ્યારે હું અત્યારે પણ બોલી રહ્યો છું તો મને બરાબર એ દ્રશ્ય મારી સામે છે કે હજારો ભાવિકોએ મંદિરમાંથી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી

0: બોલતા હતા, અને લોકોનું એક ઝુંડ આખું ત્યાં સાંભળતું હતું. અને હું તો મારા પ્રવાહમાં બોલતો હતો કૃષ્ણ ભગવાન વિશે. અને પછી કાર્યક્રમ પૂરો થયો તો રાતના મધરાત પૂરી થઈ ગઈ હતી, અને મારો ફોન મેં જેવો ઓન કર્યો, આપ નહીં માનો, મેં તો અનેક કાર્યક્રમો કર્યા છે ટીવીમાં રેડિયોમાં, પણ એ વખતે મને આકાશવાણીના કારણે સેંકડો લોકોના મેસેજીસ અને ફોન્સ આવ્યા, અને એ લોકોને એટલો બધો અંદરથી આનંદ થયો કે અમે એટલું બધું સરસ રીતે લાઈવ સાંભળ્યું, તો હું ગદગદ થઈ ગયો. અને આજે પણ કહું છું કે આકાશવાણી સાથેનો આ જે મારો અનુભવ છે કે મને ત્યાં મેં લાઈવ કર્યું, એ હું ક્યારેય ભૂલી ના શકું. આવી રીતે મારી ટ્રાવેલની સિરીઝ અજાયબ ગુજરાતમાં કરવામાં આવેલી, અને એક વખત સોમનાથ ઉપર એક સિરીઝ થયેલી, એમાં પણ સોમનાથ દાદા વિશે અને જ્યોતિર્લિંગ વિશે સરસ મજાનો કાર્યક્રમ થયેલો. તો કેમ ખબર, દરેક મીડિયમની પોતાની એક શક્તિ હોય છે, એમનો એક જાદુ હોય છે, મેજિક હોય છે. પણ હું હંમેશા એવું માનું છું કે આકાશવાણી સાથે જ્યારે પણ હું કોઈક પણ રીતે જોડાઉં છું ને, ભલે હું શ્રોતા તરીકે જોડાઉં કે વક્તા તરીકે જોડાઉં, તો આ એક અદ્ભુત લાગણી હોય છે એમ.
1: પણ આપની લાગણી કહીએ ને કે અમે ફીલ કરી, અને સાથે અમારા યુવા મિત્રો શ્રોતા મિત્રોએ પણ આજે તમારા સ્વરના માધ્યમથી દ્વારકાધીશ ભગવાનના શ્રી કૃષ્ણના એ દર્શન કર્યા, એ પ્રસંગને યાદ કર્યો. હવે જયેશભાઈ, આપ વરિષ્ઠ પત્રકાર છો અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આજના યુગમાં ફેક ન્યૂઝ વાયુ વેગે ફેલાય છે, એવા સમયે પણ આકાશવાણીમાં પ્રસારિત થતા સમાચાર સૌથી વિશ્વસનીય ગણાય છે. આ વિષે આપ શું કહેશો?
0: આજના સેન્સેશનલિઝમ અને ટીઆરપીની આંધળી દોટના યુગમાં આકાશવાણી એક સુરક્ષિત ટાપુ સમાન છે. સોશિયલ મીડિયા પર જ્યારે ફેક ન્યૂઝ પળવારમાં અફવા બનીને દાવાનળની જેમ ફેલાઈ જાય છે, એવું કહેવાય છે ને કે જૂઠ લઈને તમે બજારમાં વેચવા બેસો ને તો બપોર સુધીમાં વેચાઈ જાય, અને સત્યને લઈને તમે બેસો તો સાંજ સુધી કોઈ લેવા આવતું નથી. તો એના જેવું છે. પરંતુ હું વારંવાર કહું છું કે સચ્ચા સમાચાર કોણ આપે છે એ માધ્યમની ને સમજવાની હવે ખાસ જરૂર છે. આકાશવાણી માટે સૌથી પહેલા સમાચાર આપવા કરતા સૌથી સાચા સમાચાર આપવા એ વધુ મહત્વનું છે. જ્યાં સુધી સમાચારના દરેક પાસાની સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી આકાશવાણી તેને પ્રસારિત નથી કરતી. આ નૈતિકતા અને જવાબદારી જ આકાશવાણીને આજે પણ દેશનું સૌથી વિશ્વસનીય અને ન્યૂઝ માધ્યમની દ્રષ્ટિએ સૌથી નૈતિક રીતે સશક્ત માધ્યમ બનાવે છે.
1: આપે ખૂબ જ સુંદર અને સાચી વાત અમને કરી. હવે ફરીથી આપના ભૂતકાળની યાદોમાં સરી પડીએ. પહેલાના યુગમાં આકાશવાણીને લોકો પોતાના ઘરનું સભ્ય ગણતા. તમારા ઘરે પહેલો રેડિયો આવ્યો ત્યારનો કોઈ પ્રસંગ જે આજે પણ યાદ હોય એ અમારા યુવા મિત્રોને જણાવશો?
0: એ દિવસ આજે પણ મારી આંખો સામે આબેહૂબ તરી આવે છે. જ્યારે અમારા ઘરે લાકડાની કેબિનેટ જેવો મોટો વાલવાળો રેડિયો આવ્યો, ત્યારે એવું લાગતું હતું કે જાણે ઘરમાં કોઈ નવી કાર આવી હોય કે કોઈ મોટો ઉત્સવ હોય. આજુબાજુના લગભગ બધા જ બાળકો તો ઘરના ઉંબરા પાસે ઊભા રહી અને માથું ઊંચું કરીને જોતા હતા કે અંદર શું થઈ રહ્યું છે. અને જે છુટ્ટા છવાયા રીતે રેડિયોને લોકો સાંભળતા હતા, એને બદલે હવે જ્યારે આપણા જ ઘરમાં રેડિયો પ્રસ્થાપિત થઈ રહ્યો છે, ત્યારે એ કેવી મજા આપશે એના એની કલ્પનાના વિહારમાં આખું ઘર ડૂબેલું હતું. આજુબાજુના પાડોશીઓ પણ એ બોલતું ખોખું જોવા માટે અમારા ઘરે ભેગા થયા હતા. રેડિયોને ઘરના સૌથી સારા ટેબલ ઉપર ગૂંથેલા સુંદર રૂમાલની ઉપર રાખવામાં આવ્યો હતો. મારી બહેનો વચ્ચે એ બાબતે સ્પર્ધા હતી કે રેડિયો મારા ગૂંથેલા રૂમાલ ઉપર રહેશે. જ્યારે મારા ઘરે આવેલા માસી કહેતા હતા કે રેડિયોને તો મખમલની ઉપર જ રાખવો જોઈએ, કારણ કે રેડિયો સૌથી પવિત્ર બાબત છે.
1: વાહ, શું વાત
0: તો
1: છે.
0: કેમ કે રેડિયો છે, રેડિયોમાં સવારે પ્રભાતિયા આવતા હતા. માસી સવારના પોરમાં પ્રભાતિયા સાંભળવાના ખૂબ જ શોખીન, તો દરેકની પોતપોતાની માન્યતા રેડિયો સાથે જોડાયેલી હતી. અંતે મારા બહેનના ગૂંથેલા સુંદર રૂમાલ ઉપર જ્યારે રેડિયોને રાખવામાં આવ્યો અને બાએ જ્યારે કીધું કે ચલો કોણ રેડિયો શરૂ કરશે, ત્યારે પણ ઘરમાં જાણે ઉત્સવ જેવો માહોલ હતો. અને જ્યારે પહેલી વાર ટ્યુનિંગ કરતી વખતે ઘર અવાજ પછી સ્પષ્ટ ગીત વાગ્યું, ત્યારે બધાના ચહેરા ઉપર જે આશ્ચર્ય અને ખુશીની લહેરખી હતી, એ નિર્દોષ આનંદ આજે કરોડો રૂપિયાના સ્માર્ટફોન પણ આપી શકતા નથી.
1: 100%, ખૂબ જ સાચી વાત આપે કરી. સ્માર્ટફોન કદાચ આપણને આભાસી દુનિયા તરફ લઈ જશે, પણ આકાશવાણી અને રેડિયો જે આપણને આનંદ આપી રહ્યો છે ને, એ તો અમૂલ્ય છે. તમારા તમારા સમયમાં આકાશવાણી માત્ર

0: માધ્યમ ન હતું, પણ લોકોના જીવનનો ભાગ હતો. એ જોડાણને તમે કેવી રીતે વર્ણવો છો?
1: એ સમયે રેડિયો એ ઘરની દિવાલ પર લટકતું કોઈ મશીન નહોતું, પણ ઘરના વડીલ જેવું, એક સભ્ય જેવું હતું. સવારે સમાચાર સાંભળીને દિવસની શરૂઆત થાય ત્યારે તમને અંદાજ આવી જાય કે આજે પૂરા દેશમાં વિદેશમાં શું છે, આપણા નેતાઓ આપણને શું માર્ગદર્શન આપવા માંગે છે, દેશની પરિસ્થિતિ શું છે, કોઈ મોટી ઘટના બની છે કે કેમ. બપોરે બહેનો માતાઓ કામ કરતા કરતા સખી સહેલીના કાર્યક્રમો સાંભળે, સાંજે ખેડૂતો કૃષિના કાર્યક્રમો સાંભળે, અને રાત્રે આખો પરિવાર સાથે બેસીને નાટક કે ગીતો સાંભળે. ઘડિયાળ ન હોય તો પણ આકાશવાણીના કાર્યક્રમો ના સમય ઉપરથી ખબર પડી જતી હતી કે હવે આટલા વાગ્યા હશે. લોકો પોતાના સુખ દુઃખની વાતો કાગળમાં લખીને આકાશવાણીને પત્રો મોકલતા. આ જોડાણ ટેકનોલોજીનું નહોતું, ભાવનાઓનું હતું. અને ચોક્કસપણે લોકો જ્યારે પત્રો લખતા અને એમનો પત્ર જ્યારે ઉદ્ઘોષક વાંચતા ત્યારે લગભગ દરેક પત્રમાં એ ફરિયાદ હતી કે અમે તમને અગાઉ અનેક પત્રો લખ્યા છે, પણ અમારો ક્યારેય પત્ર કોઈ વાંચવામાં આવતો જ નથી. અને ઉદ્ઘોષક હંમેશા કહેતા કે જુઓ, આ તમારો જ પત્ર અત્યારે વંચાઈ રહ્યો છે. એટલે ઉદ્ઘોષક જ્યારે કહેતા એના ઉપરથી ખબર પડતી કે હજારો લોકો પત્રો લખતા. કોઈ એક કાર્યક્રમમાં તમારા 7 થી 8 પત્રોનો સમાવેશ થાય તો એવા જયારે હજારો પત્રો હોય તો પોસ્ટમેન પણ હંમેશા જયારે તમે પોસ્ટ ઓફિસમાં પત્ર નાખવા જાઓ અને જયારે પોસ્ટ ઓફિસના જે પત્રના ડબ્બાને ખોલે તેમાં સૌથી વધુ જવાવાળા પત્રો જે હોય એ આકાશવાણીના જ રહેતા હતા. અને ઘણા બધા સંદેશાઓની આપલે જયારે પોતે એક રાજ્યમાં રહેતા વ્યક્તિ કોઈ પોતાના પુત્રને કોઈ માતા સંદેશ મોકલવા માંગતી હોય કે કોઈ મિત્ર મિત્રને સંદેશ મોકલવા માંગતા હોય તો એ ગીત છે એ બીજાને સમર્પિત કરતા. અને આકાશવાણીનું જોડાણ છે એ બે વ્યક્તિઓનું જોડાણ નહીં, પણ મને લાગે છે કે પૂરા દેશના વૈવિધ્યસભર જે લોકો છે આપણા, એ 262 કેન્દ્રો એટલે ક્યાં વાત જાય. પૂરા વિશ્વનું આટલું મોટું પ્રસારણ કરતા પ્લેટફોર્મ હોય તો દેશની ધડકન જ જેને કહી શકાય, એવી રીતે બધાને જોડી રાખતા. તો રેડિયો જ્યારે તમારી સાથે હોય તો તમને એવું જ લાગતું કે આપણા ઘરનો સભ્ય જ છે.
0: જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે આકાશવાણીની ખૂબ જ સુંદર અને મધુર વાતો અને યાદોને અમારા યુવા મિત્રોને જણાવી એ બદલ ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ ખૂબ ખૂબ આભાર.
0: યુવા મિત્રો, આકાશવાણીના આ ગૌરવંતા ઇતિહાસને આજે આપણે જયેશભાઈ ઠકરારના અનુભવો અને યાદો દ્વારા માણ્યો. તેમની સાથેની આ ગોષ્ઠીએ પ્રસારણ જગતના અનેક અજાણ્યા પાસાઓથી આપણને પરિચિત કર્યા. આશા છે કે યાદોના પટારામાંથી નીકળેલી આ મુલાકાતની સુગંધ આપના મનને પણ તરબતર કરી ગઈ હશે. તેમની સાથે વાતો કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે સમય થઈ ગયો છે વિદાય લેવાનો, પરંતુ યાદોનો આ સિલસિલો હજુ અટક્યો નથી. આવી જ એક નવી મુલાકાત અને નવા મહાનુભાવ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપશો. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: હીટ સ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું,

લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

હરભજન માનને આપ સાંભળી રહ્યા હતા. 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક. અમદાવાદના વટવામાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો જપ્ત કરાઈ.

0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 તબક્કાના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અંગે સૂચન કર્યું. શ્રી પટેલે ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા ભવનની કામગીરીની સ્થળ મુલાકાત લીધી. 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું જીટીયુનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે એક અલાયદું ભંડોળ ઊભું કરવા સૂચન કર્યું છે. ગાંધીનગર ખાતે 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ 2 દિવસની કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરાશે. નબળી ગુણવત્તા સામે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેઠિયાએ કડક કાર્યવાહી કરી છે. અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ તેમણે તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે જવાબદાર એન્જિનિયરને કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
1: પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી, માટે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગે છે. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું.
0: આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા છે. શ્રી મલિક 1993ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા, ત્યારે રાજ્યના ગૃહ વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો મળી આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી બનાવટી નોટો છાપવાનું કામ કરી રહી હોવાનું ઝોન 9 DCP મયુર પાટીલે જણાવ્યું છે.
2: मर्डर के आरोपियों को हरियाणा से अरेस्ट किया गया था, तो उन्होंने कबूल किया कि हम वहाँ पर नकली नोट बनाते थे और नकली नोट को बना के हम मार्केट में डिस्ट्रीब्यूशन कर रहे थे. अभी तक 6 आरोपी पकड़े गए हैं. 7वां इमरान खुद आरोपी था. अभी तक जो उन्होंने 60 लाख रुपए की नोट छापी थी, ऐसा उनका कहना है. लगभग 29 लाख रुपए हमने बरामद कर लिए है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામના એક વ્યક્તિએ સરકારી નોકરી અપાવવાના બહાને 1,66,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં 2 PSI, 1 SPના પૂર્વ PA સહિત 30થી વધુ લોકો આ છેતરપિંડીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાને FCIના ડાયરેક્ટર તરીકે ઓળખાવી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બોગસ કોલ લેટર અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહીસાગર જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આ 17 દિવસીય મહોત્સવની વિગતવાર રૂપરેખા આપી હતી.
3: કુલ 31 જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના અલગ અલગ સ્થળો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન, એક

0: माँ के नाम कार्यक्रम अंतर्गत आश्रे 15,000 करता वधु वृक्षारोपण ना आयोजन करवामां आवेल छे। जिल्लाना खेडूतोने प्राकृतिक खेती अंगे मार्गदर्शन अने प्रोत्साहन पूरु पाडवा माटे प्राकृतिक खेती कार्यशाला पटेल समाजनी वाड़ी तारीख 19 ना रोज सवारे 10 कलाके राखवामां आवेल छे। विश्व योगा दिवस 21 जून 2026 ने जिल्ला कक्षानी उजवणी पुलिस परेड ग्राउंड लुणावाड़ा खाते करवामां आवनार छे।
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે। બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી પણ યથાવત છે। અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે।
2: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलर चेंज में रहेगा। अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है 41.3 डिग्री सेल्सियस, और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 41.3 डिग्री सेल्सियस, और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का।
1: અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ભારતના રોહન તાયડેએ આજે સુવર્ણચંદ્રક જીત્યો છે। તેમણે છોકરાઓની સબ જુનિયર આર્ટિસ્ટિક સિંગલ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે। ચંદ્રક જીત્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી છે।
3: नमस्ते, मेरा नाम रोहन सुनील तैडे, मैं महाराष्ट्र से हूँ, और मैंने जो आर्टिस्टिक सिंगल किया उसमें मेरे को गोल्ड मेडल मिला है, मेरे को बहुत खुशी हो रही है। मैंने तो मेरे घर पे बहुत ट्रेनिंग की थी, पर जो कैंप में मैंने 1 महीना ट्रेनिंग की उससे भी बहुत मेरे को कुछ सीखने को मिला। संदीप सर ने फाइनल के पहले मेरे को ये बताया कि एकदम नॉर्मल रहे, एक्सप्रेशन दे, डांस अच्छे से कर और आसन होल्ड।
1: વિશ્વકક્ષાની આ યોગાસન સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ સહિત કુલ 7 ચંદ્રક જીત્યા છે। ગઈકાલે ભારતે ભારતના સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે ભારતની જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે પણ નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી મેડલ ટેબલમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે। ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા 2 દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઊભા થતા નવા આરોગ્ય પડકારો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા રખાઈ છે। જામનગરના સિક્કામાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ખાતે આજે ભૂકંપ અંગે મેગા મોક ડ્રીલ યોજાઈ। આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત જાગૃતિ અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ 174 વિસ્તારની મુલાકાત લેશે। 8 થી 18 જૂન સુધી લોકોને જાગૃત કરી કુષ્ઠરોગ એટલે કે રક્તપિત્તના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે। વલસાડ જિલ્લાના વાપીની આર્ચી ઘેટિયાએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અંડર 17 ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 13મો ક્રમાંક હાંસલ કર્યો છે। માત્ર 17 વર્ષની વયે આર્ચી અંડર 17 કેટેગરીમાં 5 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન, 2 વખત મિક્સ ડબલ રાજ્ય ચેમ્પિયન બની છે। ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓની સાથે સાથે અંડર 19 કેટેગરીમાં આર્ચીએ ઉત્તમ દેખાવ કરતા 4 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન, મિક્સ ડબલ અને ચેમ્પિયન તથા વેસ્ટ ઝોન ગર્લ્સ ડબલ્સમાં તૃતીય સ્થાન મેળવ્યું છે। સિંહોમાં બેબીસિયા નામના રોગના લક્ષણ જોવા મળ્યા બાદ જૂનાગઢ પશુપાલન વિભાગે ગાય અને ભેંસ જેવા પશુ પર ઇતરડીનાશક દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી। રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે IPS અધિકારી GS મલિકની નિમણૂક થઈ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો। આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

0: અબ્બાઈ હેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: એ મોરલો બોયલો મારા સોરાજનો, પણ અમારી સાથે હોય સોરઠ એ

0: જો, પણ અમારા હકો જે લઈને ઘરે જાસુ અમે એ યાર. અરે રે અમે પછી નહીં થાય કોઈના યોશિયારા જો ને કાલ.
1: વાહ ભાઈ વાહ કાનનબેન,
0: બોલો
1: આ
0: બોલો.
1: તો ડાયરો છે ને ચોરો શરૂ થાય પેલા જામી ગયો છે.
0: હા ઓ
1: અને સરસ મજાનો દુવો સાંભળવા મળ્યો. તો આજે ચોરે કોને મહેમાન તરીકે તમે બોલાવ્યા છે એ વાત કરો જરાક.
0: વિરલ ભાઈ, રામ રામ તો કરો.
1: એ રામ રામ કાનનબેન, રામ રામ.
0: હવે આપણે બધા મિત્રોને જણાવીએ કે ભાઈ આજે ગામના ચોરે છે ને એક સશક્ત મહિલા આવ્યા છે.
1: ક્યા વાત, બરોબર, વાહ વાહ.
0: એક નાનકડા ગામેથી આવે છે પણ બહુ મોટું કામ કરે છે અને વર્ષોથી કરે છે. એણે પોતે એકલાએ કામ નથી કર્યું, એણે પોતાની સાથે જોડાયેલા બધાનો પણ વિકાસ કર્યો છે અને એના માટે એક એમના માર્ગદર્શક મળ્યા છે. હવે હું આવી બધી ઉખાણાવાળી ભાષામાં વાત કરું એના કરતા બેયનો પરિચય પહેલા આપી દઈએ અને
1: હા
0: પછી એમનું સ્વાગત કરીએ. આપણી સાથે છે આનંદી સંસ્થાના

0: સ્થાપક સુમિત્રાબેન ઠક્કર. સુમિત્રાબેન વર્ષોથી મહિલા સશક્તિકરણ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ઘણા બધા વિસ્તારોમાં કામ કરી રહ્યા છે
1: વાહ ભાઈ વાહ.
0: અને એના ફળ સ્વરૂપ આજે આપણને જશુબેન ઝાપડાને મળવાનું છે, જે એમની સાથે આવ્યા છે. જશુબેન છે એ માળિયા તાલુકાના ખીરસરા ગામના રહેવાસી છે. આમ તો અત્યારે જૈવિક ખાતરનો પ્રચાર કરે છે, પણ મૂળભૂત રીતે કઈ રીતે અહીં સુધી પહોંચ્યા એ બધું આપણને એની પાસેથી જાણવું છે. તો પહેલા તો બંને બહેનો આવી ગયા છે એટલે ચોરે એમનું સ્વાગત કરીએ અને કહીએ રામ રામ રામ રામ. સુમિત્રાબેન, સૌથી પહેલા તો થોડો ટૂંકમાં આનંદી સંસ્થાનો પરિચય અને જશુબેનનો પરિચય આપો.
2: આનંદી સંસ્થા આમ જોઈએ ને તો 1995માં અમે 5 બહેનોએ મળીને સ્થાપના કરેલી હતી. એટલે બાકીના અમે એવું વિચાર્યું હતું કે આપણે મહિલાઓના વિકાસ, સમાનતા અને ન્યાય અને શાંતિ માટે કામ કરીએ. એટલે અલગ અલગ વિસ્તારોમાં એના માટે કામ કર્યું અને વધારે સઘન કામ અમે સૌરાષ્ટ્ર અને ટ્રાઇબલ વિસ્તારોમાં કામ કર્યું. પણ એ 5 બહેનો જુદી જુદી જગ્યાએ વેચાઈ ગયેલા હતા અને પછી તો બીજા રાજ્યોમાં પણ તાલીમ અને સપોર્ટ કર્યો. અને એક અમારો મૂળભૂત વિચાર હતો કે સ્થાનિક જે બહેનો છે એમની સશક્તિકરણ અને એમના સંગઠનો દ્વારા જ આગળ વધીએ, કારણ કે એમને પોતાની જે પોતાના સમસ્યાઓ જે ઉકેલે અને જે વંચિત બહેનો છે, જે સાવ હાંસિયામાં બે લોકો છે, એ લોકો પોતે બહેનો ફક્ત બહેનો આગળ ના આવે પણ એના સમુદાયને પણ આ લઈને આગળ આવી શકે, એના માટે થઈને સંગઠિત રીતે થઈ અને સર્વાંગી વિકાસનું કામ કરેલું. અને માળિયાના જશુબેન વિશે જો હું વાત કરું તો અમે અર્થક્વેક આવ્યો ત્યારે માળિયા મિયાણામાં બહુ ઓછા લોકો સપોર્ટ કરતા હતા, કારણ કે લોકોને એવું થતું હતું કે માળિયા વિસ્તારમાં કેવી રીતે કામ કરવું, શું કરવું. એટલે અમે ભૂકંપ પછી રાહત, પછી પુનર્વસન અને પુનર્વિકાસનું કામ શરૂ કર્યું, પણ એ મોટા ભાગે અમે મહિલાઓના નેતૃત્વથી આગળ વધ્યા. તો એ લોકો એમાંથી બહુ શીખ્યા અને યાફતમાં એક સંગઠન જન્મ્યું અને એ લોકોએ કીધું કે અમારે કામ તો આગળ ચાલુ જ રાખવું છે, તમારા લોકોએ અમને એ પ્રકારનો ટેકો આપવો જ જોઈએ. એટલે અત્યારે સૌથી વધારે ત્યાં બહુ જ ક્લાઇમેટ ચેન્જની આફતો, વાવાઝોડા બધું જ આવે તો એ મોટાભાગના બધા જ ગામની આગેવાન બહેનોને તરત ખબર હોય કે કયા ઘરમાં પાણીનો પ્રશ્ન છે, કયા ગામમાં ખાવા પોષણનો. તો એ લોકો એટલી હવે એમની આફતની એક પકડ સમજ આવી ગઈ છે કે આપતનો રિસ્પોન્સ કેવી રીતે કરવું. બીજા ઘણા કામો કરશે પણ એ તો આપણે, અને એમાં જે જશુબેન પણ એક નાના ગામમાંથી આગળ વધ્યા અને એમણે પોતાના રસથી બહુ બધું કામ કર્યું. આજે એ અમારા સંગઠનના પ્રમુખ છે. દર અમે 5 વર્ષે પ્રમુખો એ લોકો બદલાવતા હોય છે સંગઠન, પણ હમણાં છેલ્લા 3 વર્ષથી જશુબેન આ કાર્યરત છે. તો જશુબેન એક ખીરસરા એક નાના ગામમાં પોતે પશુપાલનનું દૂધ વેચવાનું ને એમ કરતા, પણ એમને આ કામમાં બહુ રસ હતો.
0: અચ્છા.
2: એટલે એમને બહુ એવું નક્કી કર્યું કે હવે ઉંબરો ઓળંગ્યો તો પાછું હવે ઘરમાં બેસી નથી જવું કુવાના ડેડકા જેવું. એટલે એમના મોઢે જે વાત સાંભળીએ તો વધારે આનંદ આવશે.
0: બહુ સરસ.
1: તો સુમિત્રાબેને જશુબેન વાત કરી કે તમે નાના એવા ખીરસરા ગામથી આવો છો, તો સૌથી પહેલા તો તમારા ગામ વિશે વાત કરો કે ગામમાં કેવડું ગામ છે, વસ્તી કેવડી છે, પછી ત્યાં કેવા પ્રકારના લોકો બધા વ્યવસાય કરે છે.
3: અમારું ગામ છે ગામ ખીરસરા, એટલે અમારું 700 લોકોનું ગામ છે ને બહુ નાનું ગામ છે. અને એમાં પણ અમારા જે 700 લોકો છે એમાં બધા પણ ગિનાતી, એક ગિનાતી નહીં, બધા ગિનાતી. અને એવી મુશ્કેલી અને પરિસ્થિતિ ગામડાની અંદર, કેમ કે ગામડું જે છે અમારું બહુ હુક્કું ગામ છે, કોઈ પાણી વગરનું ગામ,
2: એટલે રામ મોલ, વરસાદ આધારિત
3: થાય, એમ કે કુદરતી આધારિત મોલ થાય બધું. તો ઘણા પણ પ્રશ્ન એટલા બધા ઉભા થયા કે ભાઈ મોલ જયારે વરસાદ થાય તો મોલ હોય તો માણાને આવક ઉભી થાય. પણ એના માટે લોકોએ પછી એક નક્કી કરેલું કે લોકો કે ઘણા બધા લોકો બહાર મજૂરી કરવા માટે વયા જતા હતા, કે મીઠાની મજૂરી કરવા માટે, કડિયા કામ કરવા માટે, બીજા કામ માટે ઘણા બધા લોકો બહાર જવા માટે લોકોએ તૈયારી કરી. પણ જયારે અમને એવું લાગ્યું હતું કે માળિયા મહિલા શક્તિ સંગઠન એક અમારું બહેનું હતું અને અમારું ગામ સંગઠન બહેનું, અત્યારે ખીરસરાની અંદર અમારા 100 બહેનું છે ગામ સંગઠનમાં, એટલે બધા વિસ્તારમાંથી અમે લીધેલા છે, કોઈ ભેદભાવ નહીં. તો અમને એવો વિચાર આવ્યો કે આ લોકો જે મજૂરી કરવા માટે બહાર જાય છે તો આપણા ગામમાં આપણે કેમ કઈ ના કરી શકીએ, સ્થાનિક કેમ રહી ન શકીએ. તો અમે એક છેલ્લા અમે ચાર થી પાંચ વર્ષથી અમારું એક નરેગાનું કામ ગામમાં ને ગામમાં અમે સરકાર સાથે લડીને અમારા ગામની અંદર કામ લેવરાયું અને નરેગાના કામ

0: જયારે ચાલુ થયા ત્યારે અમારા લોકો જે બહાર સ્થાનિક જતા હતા એ લોકો અત્યારે ટોટલ ઘરે રહે છે, અને ગામમાં જ એમને પણ મજૂરી મળી રહે છે. અને એવું અમે ઘણું બધું અમારા ગામમાં ઝીણા ઝીણા કામ હોય તો એવા અમારા 3-4 બહેનો વિધવા બહેનો છે, તો અમે એક નક્કી કર્યું ગામની પંચાયતની અંદર કે આપણા વિધવા બહેનો છે તો એના માટેનું શું, તો એને પોદરા ભેગા કરવાના, ગામ ધણ આવે તો ગામ ધણ ના પોદરા ભેગા કરવાના અને એ પોદરા નું ખાતર બનાવે અને એ ખાતર જે લોકો લઈ જાય એના પૈસા મળે એ બહેનો નું ભરણ પોષણ થાય. એટલે ઘણા બધા બહેનો અમારા આ રીતે અમે સૂટ સવાયા નાના નાના ગામમાં કામ. પછી અમે એક નક્કી કર્યું કે અમારા ગામની અંદર અમારે જે રોડ છે અમારા ગામથી 2 કિલોમીટરના ગાળાનો, ત્યાં બહુ મોટા જંગલ છે, તો જંગલની અંદર જે અમારા હતા એમને જયારે નરેગાના કામ પૂરા થઈ જતા હોય ત્યારે એમને કોલસા કાઢવાના, બર્તન કાપવાના, અને એ બર્તન કોઈ પણ કંપનીમાં આપવાના અને એ કાંટા માથે આપે અને એમાંથી એનું ભરણ પોષણ ઉભું કરે.
1: બરાબર.
0: અને અમે એવું નક્કી કરેલું કે ગામની અંદર આપણા 100 બહેનો છે તો ગામની સફાઈ ગામની હોવી જોઈએ, કોઈ બાર ગામના ના કરે. એટલે અમારી એવી મંડળી છે કે દર અમારે 3 મહિને એક ગામ સફાઈ અમે આખું ગામને ફરતાય વારવાનું બધાને. એટલે અમારી પોતાની રીતે મોર હું જ હામેણો લઉં એટલે બધા બહેનો આવી જાય. એટલે એક દર 3 મહિને અમે ગામ સફાઈ કરીએ. એટલે એ અમારું જે સંગઠન બન્યું અને જયારે જયારે આવા જુદા જુદા કામના માળખા જડ્યા અમને, એટલે અમને આવી આવી નાની નાની દિશા ફૂટતી ગઈ કે આપણે આપણા ગામમાં સુધારા કરીએ. અને એક એવું નક્કી કર્યું કે ખીરસરા ની અંદર, એટલે એક ગામનો દાખલો દઉં પેલા, વિધવા બહેનું કેટલા, તો અમે બધો એવું નક્કી કરી. અને મારું ગામ હોય એટલે મને ખબર હોય, એટલે અમે એવો આંકડો કાઢ્યો તો અમારા ગામમાં 22 બહેનો વિધવા, એટલે એમાં ઘણા બધા બહેનો મોટી ઉંમરના થાય, પણ જે 22 બહેનો છે એમને શું લાભ. તો અમે પણ એમના જે ડોક્યુમેન્ટ નહોતા એમના પૂરા કરાવ્યા, મરણના દાખલાની નોંધો નહોતી નોંધો કરાવી, અને એમને પણ અત્યારે 1250 રૂપિયા વિધવા પેન્શન, એટલે મહિને અમારા ગામમાં 1 લાખ ઉપર રૂપિયા બહેનોને મળતા હોય છે એક બહેનને આ રીતે. એટલે એમાં એને ઘણો બધો ટેકો મળી ગયો. અને પછી અમને એવો વિચાર આવ્યો કે વિધવા બેન છે, જો એમનેથી મજૂરી નથી થાય એવી, તો અમે એમને ઘણી બધી બહેનોને નક્કી કર્યું હતું કે બહારથી બકાલું ભરી આવે અને બકાલું વેચવાનું ચાલુ કરે.
2: અચ્છા.
0: ગામમાં ગામમાં બકાલું તો બધાને જોતું જ હોય, તો એવા અમારા 3 બહેનો બકાલું પોતે ખુદ વેચે છે. અને એવું પછી નક્કી કર્યું કે હજી ઘણા બધા બહેનોને કામની બહુ જરૂર છે અને ભરણ પોષણ માં, તો 2 બહેનો ગોદડી બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે ગોદડી, એટલે આમ જેમ જેમ અમને હુજ પડતી જાય એ રીતે અમે થોડો થોડો આગળ વધતા જાય, તો ગોદડી બનાવે છે અત્યારે કોઈ બેન, વિધવા બેન નું ખાતર બનાવે છે, કોઈ બેનું આપણે ગાય ભેંસ નું કરે છે, ગાય કે લઈ અને એમનું ભરણ પોષણ ચાલુ કરે, એટલે ગાય નું જે દૂધ આવે એ ડેરીમાં ભરે એટલે એમના પૈસા મળે એમને એ રીતે. અને અમે એવું નક્કી કર્યું કે અમારા મંડળ ની અંદર કે અમે અત્યારે 10 બહેનો એવા જાગ્યા કે 10 બહેનો આપણે શું કરશું, તો અમને વિચાર આવ્યો હતો કે ઘણા બધા એવા અમારા નાના નાના 2-3 છોકરા મરી ગયા કેન્સર ને, તો કેન્સર માટે શું, કે કેન્સર ત્યાંથી પ્રગટ થાય છે, તો અમે ઘણી બધી અમને બેન સાથે વાતચીત થઈ હતી, અમારે તુષારભાઈ પંચોલી સાથે વાત થઈ હતી, લઈને અમને થોડીક લાઈન આપી કે આપણે હે ને હવે એક નવું કામ કરીએ કે લોકો પ્રકૃતિ ખેતી કઈ રીતે કરે અને ખેતીમાં શું સુધારા થાય અને એમાં શું વાવેતર થાય અને વાવેતર થયા પછી એમાં નાખવાનું શું. તો અમારી 10 બહેનોની ટીમ છે અને 10 બહેનો અત્યારે અમે પંચગવ્યું કીટ નિરંતર આ દવા બનાવવાનું ચાલુ કર્યું છે. અને એમાં પણ અલગ અલગ પ્રકારનો મસાલો આવે, કયો કયો મસાલો આવે, એટલે લીમડો છે, આકડો છે, ધતુરો છે, ડુંગળી છે, ગૌમૂત્ર છે, સાસ છે, અને જે કીટ નિયંત્રણ છે એમાં ચેણાનો લોટ છે, ખેતરની માટી છે, અને ગોળ છે, અને સાસ અને ગૌમૂત્ર. એટલે આ રીતે અમને 2-3 વાર એવો લોકો અમને પર્યાવરણ વાળા એ શીખડાયું અને અમે અત્યારે કામ ચાલુ કર્યું. અને છેલ્લા 2 વર્ષથી આ કામ હું કરું છું. અને મને એવો વિચાર આવ્યો કે આપણે આપણા ગામમાં કરી છે, મારા ગામમાં ખબર પડી ગઈ, પણ બાજુના ગામમાં શું, તો અહીંયા અમારા જ્યાં ત્યાં મંડળો ચાલે છે કે ગામ સંગઠન અમે એમને ગણવામાં આવે, તો એવા અમારે અત્યારે 28 ગામ છે. 28 ગામની અંદર કોઈ બેન એવી નહીં કે આ બેનને ખબર ન હોય, જાહેરાત એટલે લોકોને વધારે કઈ રીતે જાહેરાત થાય. અને ખેડૂત ભાઈ બેઠા હોય હું ક્યાંય એમ શંકાવ નહીં કે અમે આવી દઉં. તો અત્યારે જે નાના મોટા દહીસરા ગામ છે અહીંયા એક કૃષ્ણનગર ગામ છે, ખુદ અમારા ઘરે ફીલ કરી ગયા, જોઈ ગયા અને એમને ખુદ આ દવા જોઈ અને એમને કીધું કે અખતરો કેમ, એટલે મેં મારા ફરિયામાં ઝાડવા વાવ્યા, ઝાડવાની અંદર એ બરી જતા હતા અને ધોરી ફૂગી આવી જતી હતી, પછી મેં મારા ઝાડવામાં સાટવાનું ચાલુ કર્યું, અખતરો કર્યો, લોકોને બીક લાગતી કે ભાઈ સાંચું તો કઈક થાય છે.

0: કે ઉપજ નહીં મળે. તો અમારા જે ઝાડ વાસી લીલા સમ થઈ ગયા વડ જેવા. એટલે અમે એમને કીધું કે આ ખાતરી તમે તમારે લઈ જાવ. તો પછી લોકોને એવું થયું કે ભાઈ અત્યારે તો ફ્રીમાં દે તો સારું અમને એમ. તો મેં એક વર્ષ પણ અમારા મંડળે આપી એમને.
1: અચ્છા,
0: 800 લિટર દવા ખુદ લઈ ગયા અને એવા અમે 5 લિટર યા ડબલા રાખ્યા હતા. અને ત્યારે જયારે ટૂટો આવે ત્યારે અમે પર્યાવરણ વાળાને વાત કરીએ કે અમારે ડબલા જોઈશે કે આ જોઈશે કે આ જોઈશે, એટલે ટેકો કરતા અમને બધું એ રીતે. પણ આગળ કરવા વાળા નતો કોઈ. તો એ ડબલા અમે ભરીને દઈ દે. પછી અમે એવું નક્કી કર્યું કે જે ખેડૂત ને જોતું હોય એ ડબલું લઈ જાય, એ પોતાનું લઈને આવે અને ભરી જાય. એટલે ઈ એક વર્ષ પહેલા મેં 800 લોકો સુધી હું પહોંચી હતી અને આ વર્ષે અત્યારે 1500 થી 1700 લોકો સુધી હું પહોંચી. અને ઘણા પણ લોકો મારી પાસેથી ઘરે આવીને અત્યારે દવા લઈ જાય છે. એમનું અમે મેનતાણું નહીં, અમે મેનતાણું નથી કરતા કે જે અમને ખર્ચો થાય છે ડુંગળીનો, મરચાનો, લસણ નો, જડદા નો, જે પણ ખર્ચો નાનો મોટો થતો હોય એમાંથી અમારે કાઢવાનો. એવો અમે એક ગલ્લો રાખ્યો છે ને, ગલ્લાની અંદર પૈસા નાખી દેવાના, એટલે કોઈ કાઢી જ ના શકે. પછી જે 10 બહેનો ભેગા થાય ને, 10 બહેનો ને અમે જાહેરાતમાં ગલ્લો મૂકી કે ભાઈ આમાંથી ને આટલા પૈસા ભેગા થયા અને આટલા આપણે અમે ખર્ચો કેટલો થયો. એમનું એક રજીસ્ટર રાખ્યું છે કે કયા ગામનો ખેડૂત કેટલું દવા લઈ ગયો અને કેટલી વાર લઈ ગયા. અને એને એક વીઘાની અંદર વાવ્યું તો એમને 60 કેટલી વાર. તો કોઈ લોકોને છે ને જ્યાં સુધી ની ઉપજ આવે ત્યાં સુધીમાં એને 7 વાર સાંટવાનું.
1: અચ્છા,
0: જે ફૂગી આવી જાય ને તો આ દવા સાંટવાની. એટલે આ રીતે અમારું આખું પણ અત્યારે આયોજન છે. અત્યારે મેં આ 2 દિવસ પહેલા જ 200 લિટર દવા બનાવીને આવી છે. કેમ કે અત્યારે તાત્કાલિક લોકોએ ઉનાળુ તલી વાવી છે,
1: બરાબર
0: તલીમાં નાખવા માટે. એટલે આ બધું આ રીતે અમે આખું એક આયોજન કરી અને પછી અમે આ કામ ચાલુ કર્યું છે. અને અમારા જે બેનું છે અત્યારે કોઈ પણ લેવા આવે એટલે 20 રૂપિયા લઈ લઈ અને એમને ડબલા ભરી દે આ રીતે. અને એમાંથી ને મને જિલ્લામાંથી તાલુકામાંથી ઓર્ડ મળ્યો હતો,
2: એક ઓર્ડ મળેલો છે,
0: ઓર્ડ મળ્યો હતો
2: આત્મામાંથી
0: મળ્યો. અને એમને મને ખેતીનો જે દવા બનાવશું એમનું પ્રમાણપત્ર મળ્યું છે સરકારમાંથી જિલ્લામાંથી.
2: એટલે અને એક સખી તરીકે એમને
0: નિમણૂક કર્યા,
2: સખી તરીકે એમને નિમણૂક કરેલા છે.
1: એટલે જે આનંદી સંસ્થાનો આમ આપણે કહીએ ને કે ભાઈ એવું સૂત્ર કે આપણે ખાલી એને ટેકો આપીને પાછા નીકળી જઈએ એવું નહીં, પણ એ વર્ષો સુધી પોતાની રીતે જેને આપણે સાચા અર્થમાં સ્વનિર્ભર કહીએ એવા બહેનો છે અને એવું સંગઠન છે. અને એમણે માત્ર પોતાનું કે પોતાના ગામ પૂરતો વિચાર સીમિત ન રાખતા બધા એનો લાભ મળે.
2: એટલે અમે એવી જ બહેનો પસંદ કરીએ જે બહેનો પોતાના મનમાં એવી ભાવના હોય કે અમારે બીજાનું મદદ કરવી છે. અમે અમારું તો કરીએ વિકાસ. અને મને લાગે છે કે ખરેખર સશક્તિકરણની વ્યાખ્યા જ ગણો કે સશક્તિકરણનો અનુભવ એકલા ચાલવાથી નથી, સામૂહિક રીતે જ ચાલવાથી સક્ષમ બની શકે છે. અને એ એક બહુ અગત્યનું છે. અને એમાં પછી આ જે જુદા જુદા લોકોનું એક એમના જે આવડત છે કે ભાઈ પર્યાવરણ વિકાસ કેન્દ્ર દ્વારા એમણે જે આખું ખેતીનું ને જે કર્યું કે સરકાર સાથે સંકલન કરીને કામ કરવાનું, એ પછી પોતે પોતાના ક્ષમતાના આધારિત થોડું કરે એટલે જેને લીધે એમનો પોતાનો વિકાસ થઈ શકે.
3: હવે કાનબેન આપણે જશુબેન ને એ પૂછીએ કે એ તો સરસ મજાનું બધું જૈવિક ખાતર બનાવે છે, આપે છે. તો જશુબેન તમારે પોતાને ખેતી શું છે, પછી તમે જે આ બધી ખાતર ને દવા ની બધી બનાવો છો એ તમારા ખેતરમાં બનાવો છો, કેવી રીતે બનાવો છો?
0: જે મારું ખેતર જે છે 5 વીઘા છે, મારા ગામથી થોડુંક દૂર છે, 2 કિલોમીટર જેટલું.
3: બરોબર.
0: પણ અમે એવું નક્કી કર્યું હતું કે અમારે 2 વીઘાનો અમારી ગાયું ભેંસું પૂરવાનો ગાઢ બકરા પૂરવાનો વાડો છે મારા ઘરને સામે.
1: બરાબર.
0: એટલે અમે એવું નક્કી કર્યું અહીંયા લીમડા છે પાછું અહીંયા પાણી છે અને ગાય ભેંસું અમારી બધી ગાયું અહીંયા બંધાય. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આપણે જે વસ્તુ જોતી હોય તો ફટાફટ અહીંથી બધું મળી જાય. અને અમારે સવારમાં ઉઠીને ગૌમૂત્ર ભેગું કરવું હોય તો અમે ગાયું ભેંસું દોવા જાય ત્યારે અમને ગૌમૂત્ર મળી રહી. એટલે અમે જે ખેતર હતું ખેતરની અહીંયા નથી રાખ્યું, કેમ કે એ બહુ દૂર પડતું હતું ને અહીંયા બધી મુશ્કેલી હતી. અને અત્યારે અમારે ટોટલ ગાયું જ છે. અમે જેરદુના ખેતી કરવાનું ચાલુ કર્યું એટલે અમે ગાયું લીધી, ભેંસું વેચી નાખી. અને એ જે ખાતર થાય છે એ મારા પોતાના ખેતરમાં નાખું છું. અને મારા ખેતરની અંદર મેં પણ જેદુની હું આ દવા બનાવવાનું ચાલુ કર્યું અને મારા ઘરમાંથી પણ મારે નાનો મોટી ઝઘડો થયો હતો, પણ મેં સત્તા એવું કીધું હતું કે હું અહીંથી વહી જઈશ ને, પણ તો ખેતી તો તમને બગડવા નહીં દઉં અને મારે આ જ નાખવું છે. અને હજી સુધી પણ મેં મારા જે 5 વીઘા જમીન છે હકીકતમાં ભગવાન

0: સાક્ષી રાખીને મેં કર્યું કે મેં ગર્ભવતી નથી નાખી, ઝેરી દવાની ગર્ભવતી નહીં. એટલે લોકો પણ અત્યારે મારું ખેતર જોવા માટે ઘણા બધા હમણે બીજા સાહેબો આવ્યા હતા, જોવા માટે આવ્યા હતા. તો જયારે ખેતરમાં આમ હાલે ને તો અંદર પગલા પડે, નકર અમારે ખારસ વાળી જમીન, દરિયાનો કાંઠો ને બધું ખારું પાણી ઉભરાય, એટલે ખારસ એટલે આવી ધોરી સારી વરી જાય અને કડક જમીન થઈ જાય. એટલે અત્યારે અમારી જમીન છેલ્લા 3 વર્ષથી માલકો પગ નાખો ને એટલે પગ ખૂચી જાય. એટલે આમ જે બગાડ હતો એ સુધરવાનું ચાલુ
1: થઈ ગયું.
0: એટલે મેં એવું કીધું કે આપણે અત્યારે ત્રાત કરી ફાયદો નથી થવાનો, કે તરત આપણે પૈસા આમાં કમાઈ નથી લેવાના, ભલે આપણને થોડું મળે તો આપણે થોડું ખાઈશું, પણ આપણું ખેતર સુધરવાની મોકો આપીએ. તો અમે દર વર્ષે 2 વર્ષ અમે કપાસ નાખો છે, આ વર્ષે અમારે છે અમારી ગાયું સાટું અમે નેણ નાખશું, એવી રીતે અમે અલગ અલગ નક્કી કર્યું. પણ એટલે નહીં જ એક મનાય છે એમ ઘરની અંદર, એટલે આ રીતે અમે એક આખું કામ કરીએ છીએ.
1: અને તમને આની ખબર ક્યાંથી પડી આવી રીતની આ બધી વસ્તુઓની, કે આવી પ્રાકૃતિક ખેતી થાય ને આવી દવા બને ને આવું ખાતર બને ને એવું કોણે કીધું તમને?
0: અમને આનંદીનો ઘણો સપોર્ટ હતો અને આનંદી અમને પણ ઘણી વાર આ વસ્તુ અમને શીખડાવી હતી, અને તે પછી અમને પર્યાવરણ વાળા વારંવાર લોકો વધારે શીખડાવતા હતા કે હવે જમીન સુધારો. અને સુધારવાનું કારણો અમે પૂછ્યા હતા કે ભાઈ અમારા ગામડામાં કોઈ આવું કરે જ નહીં, અને ગામડામાં તો અમે આજ વાવીને કાલ લઈ લઈને કાલ પૈસા ના આવી જાય વેચાતું, એટલે આમ આજ નાખીને કાલ લઈ લઈએ ઝેરી નાખીએ. એટલે તો પછી અમને એવું નક્કી થઈ ગયું કે અમારા ગામમાં એવા 3 કે 4 નાના નાના છોકરાઓને કેન્સર હતા. એટલે કેન્સર શેનેથી થાય છે કે ભાઈ માવો ખાવાથી, પાન ખાવાથી? તો પછી અમે એવું નક્કી કર્યું કે અનાજ તમે આ બાજરો મગ તોલ ક્યાંથી ખાવ છો, શું નાખો છો? ત્યારે એમાં ઝેરી 5-5 હજારની બોટલું દવાની એટલી ઝેરી બાજુમાં હાલે તો માણાને ચડી જાય, તો ઈ દવા તમે ખાવશો તો તમને આમાંથી ઉપયોગ થાય છે. એટલે મારા પોતાના ગામના લોકો ઘણા પણ લોકો, અમારે વિધવા જે બેનું છે એવા અમે નક્કી કરેલા છે કે અમારા વિધવા બેનું કેટલા, વિધવા બેનું અમે નક્કી કર્યું છે કે 1 વીઘામાં તમારે ફરજિયાત વાવવાનું, એટલે વાવવાનું. 5 વીઘા જમીન હોય કે 10 વીઘા જમીન હોય કે 25 હોય, ઈ એને વરને જે કરવું હોય એના હારા બહારા ઈ નહીં, પણ તમારે કેટલું કરે, તારા ભાગમાં જમીન કેટલી, તો મારા ભાગમાં 10 વીઘા, 10 વીઘામાંથી 1 વીઘો કાઢી નાખવાનો. એટલે આ રીતે અમારું આયોજન હાલ્યું જ જાય. એ વિધવા બેનું છે તો એમને પોતાને ઘરમાં જે વાવે તે, બકાલું છે, ખાવાનું ધાન્ય પાક છે, વાવે તે ઈ કરે.
2: એટલે જસુબેન ને આપણે ખબર છે, બીજું તમે ફક્ત ખેતી કે એવું નહીં પણ લોકોના જીવનમાં એ પરિવર્તન આવે, એટલે આપણે કા તમે વિધવાબેન ની વારે વારે વાત કરો, કારણ કે એમને જસુબેન ને બહુ તકલીફ થતી કે એમનું જીવન બહુ વધારે મૂંઝવણ વાળું હોય છે. એટલે અને એમને તો આખા સંગઠને જે નક્કી કરેલું હતું કે આવા માંગલિક પ્રસંગ હોય કે કઈ એમને મૂંઝવણ થતી હોય ત્યારે તમે લોકોએ જે એમના સામાજિક પરિવર્તન માટેના જે પ્રયાસ કર્યા હતા એના વિશે થોડીક વાત કરો ને.
0: કે અમારા જે માળિયાગા વિસ્તારમાં ઘણા પણ બેનો નાના નાના ઘણા ના લોકો વહન આપતા હોય ને એક્સિડન્ટ થઈ ગયા હોય, બીમારીમાં એક્સિડન્ટ થઈ ગયા, પણ ઘણા બધા બેનો એક બાળક હોય કે 2 બાળક હોય ને આવા બેનો નાના, પેલા અમારા ગામથી મેં શરૂ કરી કે ભાઈ આવા આપણા બેનો કેટલા છે એને જોઈ, પછી અમે એવું નક્કી કર્યું કે ગામમાં છોકરો હોપ થઈ ગયો નાનો હાવ, અને એમની ઘરવાળી હજી બહુ નાની હતી, એક જ દીકરો હતો, તો એને કે એમના દેર છે ને તો એ બંગડી અમારા અમે નો ભાંગે, અમારા દેર આવે, એક તો હું મારો પતિ મરી ગયો છે હું એમાં પડી છું, મારો દેર આવીને હાથ જાલીને ભાંગે બંગડી. એટલે મેં પછી પેલી તો મારી નાયક ભેગી થઈ હતી ને નાયક ની અંદર મેં વાત મૂકી કે એક તો આ બેન માથે આટલું દુઃખ છે સાહેબ, બધા સાંભળો તમે અમારા મા બાપ છો, એટલે વડીલ તરીકે અમારે બોલવું હોય તો બહુ ધ્યાન રાખી બોલો, તમે અમારા મા બાપ છો, અમે તમારાથી મોટા મોટી અમે નાની વાત નહીં કરી શકીએ, પણ મારે થોડીક વાત કરવી છે. એટલે એમાં ઘણા બધા કહેતા હતા કે બાઈની વાતું ન સંભળાય, એટલે એને ઘણા બધા એવું કહેતા હતા કે ના આપણે આ બેન ની વાત સાંભળવી. એટલે પછી મેં આખો મુદ્દો મૂક્યો કે આટલી બધી દીકરીઓને અને આપણે 6 મહિના કાંઈ હાલે, અમારે મરી ગયા પછી અમારે 6 મહિના લગી લોકી તેલ આવે લોકો, તો આ બેન ને તો ખૂણે જ બેસવાનું, તો એનો છોકરો નાના તો એમનું ભરણ પોષણ કોણ કરે, દેરિયા જેટલે તો કોઈ કરે નહીં, 5 દીદી બધા એમ કીધું સારું લગાડવા માટે, પછી કોણ દીએ? તો કીધું એમને મજૂરી કરવા બાયણે બિચારીને જવું હોય કોઈ કામ કરવા માટે તો એમના હાથમાં શું, અને લોકો બધા બુરી નજરથી જોવે છે કે ભાઈ તો વિધવા છે, આનું ગમે તેમ હાલે વિધવા બેન છે. તો અમારા ગામથી અમારે 5 કિલોમીટર દૂર જવાનું કામ કરવા માટે, તો પછી અમે એવું નક્કી કર્યું કે જો બંગડી હવે છે ને આજથી કોઈ એમનો દેર ના ભાંગે, ભલે એમની નણંદ હોય, એમની નણંદ ભલે કાઢી લી બંગડી. તો પછી લોકો એવી માંગ કરી અમારી સમાજ વાળાએ કે નણંદ એ નહીં, હવે જયારે એનો પતિ મરી જાય ને ત્યારે 2 હાથની બંગડી ફેંકી દઈ દેવાની.
1: અચ્છા,
0: જયારે એમની સ્મશાન જાત્રા થાય ત્યારે આપણે બંગડી કાઢી

0: દેવાને એટલે કોઈ મન દુઃખ જ નહીં. એટલે આ એક અમારી સમાજમાં નીતિ નિયમ. અને પછી બેનને બંગડી ચાંદલો દાણો, પછી અમે એવું નક્કી કર્યું કે એનું 12મી દીનું ઘડાવું હોય એટલે 12મી દીને અત્યારે અમારે બહુ બધું બદલી ગયું છે કે એમનું 7મું હોય કે 12મું હોય, તો અત્યારે બંગડી જો એમના પિયરિયા વાળા લાવે ને આપણે જાણ કરવાની, ના લાવે તો મંડળના સંગઠનના બહેનો 5 બહેનો બંગડી લઈ આવે, દાણો લઈ આવે, ભલે સોનાનો દાણો પણ નાનો કે મોટો દાણો લઈ આવે, ચાંદલા ડબ્બી લઈ આવે અને એમના માટે બંગડી. અને એ અમારે એના કુટુંબની જેટલી બાયુ હોય એમના કુટુંબની એને બધાને ભેગા કરવાના અને વચ્ચે બેનને બેસાડવાના અને એમના કુટુંબની જે એની મોટી જેઠાણી હોય એ એમના હાથથી પહેરાવે અને ઈ ના પહેરાવ ઊંધી હાલે તો સંગઠનના બેનોને પહેરાવે.
1: એટલે વિરલભાઈ આ છે ને કેવું છે કે અહીંયા બેઠા આ વાત બોલવી અને સાંભળવી કદાચ મિત્રોને સહેલી લાગતી હોય, પણ ગામડા ગામમાં એક વિધવા સ્ત્રીને ફરીથી બંગડી પહેરાવવી, ફરીથી દાણો પહેરાવવો કે ફરીથી ચાંદલો પહેરાવવો ને એ ખરેખર દાદ માગી લે ને એવા પ્રકારની વાત છે. એટલે જશુબેનમાં તો એ હિંમત છે જ, સુમિત્રાબેન જેવી સંસ્થાએ પણ હિંમત આપી અને આ બધા બહેનો ભેગા થઈને સરસ રીતે સામાજિક રીતે આર્થિક રીતે સાંસ્કૃતિક રીતે વિકાસ કરી રહ્યા છે ને એ જોઈને આપણને પણ ગર્વ થાય છે.
0: સાથે સાથે પછી અમે એવું નક્કી કરી દીધું કે મારી સમાજ એક કેમ, મારા તો બધા પરિવાર છે આખું ગામ, તો ગામ નહીં તો અમારા જેટલા ગામડા છે ગામ સંગઠન ના બધા ગામમાં અમે આવું કાયદેસર અત્યારે એક ધારો જ બાંધી દીધો કે જે બેન વિધવા થાય એ બેન ના ઘરના ના પહેરાવે તો સંગઠનના બેનો પોતે જે હોય તે એ બેન ના ઘરે 5 બહેનો જઈ અને અમે બંગડી પહેરાવી આવી અને દાણો ચાંદલો કરાવી આવી.
2: એટલે કાનનબેન, જશુબેને પોતાની આખી સરસ મજાની વાત કરી અને એક સ્ત્રી જો જાગૃત હોય સશક્ત હોય તો એના આખા સમાજને એના આખા મંડળને સશક્ત કરી શકે અને બહુ જ સરસ પોતાની અનેકવિધ પ્રવૃત્તિની પણ વાત કરી, પ્લસ એમની જે વિશેષમાં એમણે કાર્યક્રમની આપણે ચોરાની શરૂઆતમાં જ એક સરસ ગીત ગાઈને કરી તો આપણે ચોરાનું સમાપન પણ ડાયરો જમાવીએ અને એમને જ કહીએ કે એક સરસ મજાનું ગીત ગાઓ અને પછી આપણે ચોરામાં છૂટા પડીએ.
3: એ દરિયા કાંઠે હોય અમારો માલા કજો પણ ત્યાં તો

0: એ પણ કારીને કઠણ હોય અમારી એ મજૂરી, અરે રે અમને નો મળે શીતર સાયો જોને આજ.
1: વાહ ભાઈ વાહ, વાહ વાહ. તો કાનનબેન, જશુબેન જાપડા સાથે સરસ મજાની વાત કરી, સુમિત્રાબેન પણ જોડે હાજર રહ્યા. હવે મિત્રોને પણ ખૂબ મજા આવી હશે, આપણને પણ મજા આવી, એમના ગીતો સાંભળવાની મજા આવી. વિશેષમાં મિત્રોને એમની સાથે કંઈ વાત કરવી હોય, એમને પ્રતિભાવ આપવો હોય તો આપણે જશુબેન જાપડાનો મોબાઈલ નંબર આપી દઈએ.
2: જી, ખીરસરા ગામના જશુબેન છે, એમનો મોબાઈલ નંબર છે
1: 9723
2: 38 8 15
1: 38 8 15 અને અંગ્રેજી

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ ઈએસીએ વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ભારતના આર્થિક વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિચારો અને પગલાંઓની ચર્ચા કરી. જીવન જીવવાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વિવિધ સુધારાઓની પણ ચર્ચા કરવામાં આવી. સભ્યોએ પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત અને વિશ્વ પર અસરનું પોતાનું મૂલ્યાંકન પણ આપ્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમણે ભારતના આર્થિક

0: પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસ પ્રાથમિકતાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી તેમણે સુધારા યાત્રામાં વધુ ગતિ મેળવવા અને જીવન જીવવાની સરળતા તેમજ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા અંગેના દ્રષ્ટિકોણ પણ શેર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતવા બદલ આર પ્રજ્ઞાનંદાને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ નોંધપાત્ર સિદ્ધિ તેમને સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને પણ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સમર્પણ, તેજસ્વી ચાલ અને વ્યૂહાત્મક વિચારશ્રેણી દ્વારા તેમની જીતે દેશને ગૌરવ અપાયું છે. તેમણે કહ્યું કે યુવા ચેસ્ટારની સિદ્ધિ દેશભરના યુવાનોને પ્રેરણા આપતી રહેશે. પંજાબના ફિરોજપુર જિલ્લામાં થયેલા અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારોને રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: वित्त वर्ष 2025-26 में दर्ज 7.7% की सकल घरेलू उत्पाद वृद्धि दर का जिक्र करते हुए श्री राजनाथ सिंह ने कहा कि ये उपलब्धि पिछले 12 वर्ष में भारतीय अर्थव्यवस्था की दृढ़ता और मजबूती का संकेत है. रक्षा मंत्री ने कहा कि राष्ट्र निर्माण के प्रति श्री मोदी की अटूट प्रतिबद्धता, नवाचार, बुनियादी ढांचा और उद्यमिता तथा वैश्विक चुनौतियों से देश को उबारने की उनकी क्षमता ने भारत को एक आत्मविश्वासपूर्ण, दृढ़ और वैश्विक स्तर पर सम्मानित आर्थिक शक्ति में बदल दिया है. उन्होंने कहा कि ये उल्लेखनीय वृद्धि नए अवसर पैदा कर रही है और 14 करोड़ भारतीयों की आकांक्षाओं को मजबूत कर रही है. समर्थ की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી પડતર રેલવે પ્રોજેક્ટ્સના ઉકેલથી રાજ્યમાં રેલવે માળખાગત વિકાસના નવા યુગની શરૂઆત થશે. કોલકાતાના નબન્ના ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે વર્ષ 2026-27 માટે રેલવે બજેટમાં પશ્ચિમ બંગાળ માટે 14,205 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ આગામી 5 વર્ષમાં કોલકાતા મેટ્રો માટે 60 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી ફ્રેમવર્ક હેઠળ ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા છે, જે બજારમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવે છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા નિયમો હેઠળ પામ તેલ, પામોલિન, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, સરસવનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, ચોખાના ભૂસાનું તેલ, કપાસના બીજનું તેલ અને મકાઈનું તેલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક કદ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મંજૂર પેક કદ 200 ગ્રામ, 500 ગ્રામ, 1-5 કિલો, 15 કિલો અને 20 કિલો છે. મધ્યપ્રદેશમાં ભાજપના બંને ઉમેદવાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ આજે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા. ભોપાલ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને મંત્રી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. કોંગ્રેસે મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતના યુવાનો દેશની સૌથી મોટી તાકાત છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજે નવી દિલ્હીમાં યુથ ફોર

0: डेवलप्ड इंडिया माई इंडिया यूथ कन्वेक्शन ने संबोधता श्री मांडवीए कहू कि प्रधानमंत्री नरेन्द्र मोदीए राष्ट्र निर्माण में युवाओंनी स्वैच्छिक योगदानी आकांक्षाओ विचारों और भावना ने शेर करवा माटे देश ने आ प्लेटफॉर्म पूरु पाड्यु छे।
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है। ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है।
0: सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजुकेशन सीबीएसई ए मार्क वेरिफिकेशन अने री मूल्यांकन माटे अरजीओ सबमिट करवानी अंतिम तारीख 7 जून सुधी लंबावी छे। सीबीएसई ए सोशल मीडिया संदेश में जणाव्युं हतुं कि विद्यार्थीओ हवे आवतीकाले मध्यरात्रि सुधी तेमनी अरजीओ सबमिट करी शकशे। अगाउ अंतिम तारीख 6 जून हती। सीबीएसई ए तमाम पात्र विद्यार्थीओने विस्तृत समयमर्यादाने ध्यानमां राखीने निर्धारित समयमर्यादामां अरजी प्रक्रिया पूर्ण करवा अपील करी छे। संस्कृति और पर्यटन मंत्री गजेन्द्रसिंह शेखावते जणाव्युं हतुं कि छेल्ला 12 वर्ष में भारत की सौर ऊर्जा क्षमता 2.8 गीगावॉट थी वधीने 155 गीगावॉट थी छे। श्री शेखावते आज एक सोशल मीडिया संदेश में जणाव्युं हतुं कि 40 लाख थी वधु घरो सौर ऊर्जा उपयोग करी रह्या छे। कृषि क्षेत्र में सौर ऊर्जा क्षमता बमणी थवी ए प्रगति तेमज पर्यावरणीय संरक्षण पुरावो छे। एरपोर्ट्स ऑथोरिटी ऑफ इंडियाए देशभरमां हवाई मुसाफरो माटे कनेक्टिविटी मजबूत करवा माटे बे ખાનગી કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે। આ કરારો ભારતના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને સીમલેસ, સસ્તું અને વિશ્વસનીય કેબ સેવાઓ પ્રદાન કરશે, જે તેમની મુસાફરીને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવશે, એમ ઓથોરિટીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું। ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલથી સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા, હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી સમાપ્ત કરવા અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવા હાકલ કરી છે। એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં રેઝાઈએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને ટ્રમ્પે આ મડાગાંઠ તોડવી જોઈએ। હોકીમાં ભારતીય પુરૂષ ટીમે આજે કાકા મેઘહારામાં ફાઇનલમાં યજમાન જાપાનને 4-1 હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો છે। ભારત માટે આશિષ પુર્ટીએ હેટ્રિક કરી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ વિજેતા ટીમ સાથે બીજો ગોલ કર્યો હતો। અગાઉ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 3-0 હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે। સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે। તિલક વર્મા ઉપકેપ્ટન રહેશે। આઈપીએલ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવીને 3જી વખત અંડર 18 એશિયા કપ જીત્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। રાત્રિના 8 થયા છે। સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી। ફહીમ અબ્દુલ્લાને સાંભળીએ, ફિલ્મનું નામ સૈયારા।

પ્રીતમ પેપોન મોમિન ખાન મોમિનને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પ્યાર હૈ તો હૈ. સુર મધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ મેટ્રો ઇન દિનો. આ ફિલ્મનું ગીત ગાયક કલાકાર રાઘવ ચૈતન્ય.

પ્રીતમ દર્શન રાવલ અને કૌસર મુનીરને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ચંદુ ચેમ્પિયન.

દર્દ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સુરમધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રમેશ પારેખની રચના સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં.

0: हिस्सा मिलेगा।
1: So as India moves towards the goal of Viksit Bharat by 2047, the role of women is increasingly becoming central to this journey. Across sectors, women are contributing as workers, entrepreneurs, farmers, innovators, and leaders. Sushma ji, Aditi ji, thank you so much for this insightful and inspiring discussion.
2: Thank you.
3: In this special series, you were listening to a discussion on 12 years of the Modi government, from women empowerment to women-led development. Participants were Professor Sushma Yadav and Aditi Tandon, senior journalist. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani. Vishesh Shrinkhala ke antargat abhi aap sun rahe the Modi Sarkar ke 12 saal Mahila Sashaktikaran ka Parivartankari Dashak. इसमें भाग ले रही थी प्रोफेसर सुषमा यादव और वरिष्ठ पत्रकार अदिति टंडन। कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
4: અચ્છા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:30 અમૃતધારા 6:35 શ્રી રામચરિત માનસ ગાન સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45 સદાબહાર ગીતો સાંભળીશું 7:00 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 8:30 સદાબહાર ગીતો સવારે સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00 9:30 ગુજરાતી ગીતો 10:02 બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગરંગ વાદળિયા જેમાં આવતીકાલે સાંભળીશું મણીલાલ શ્રીમળી દ્વારા પ્રસ્તુત લઘુ વાર્તાઓ અને બાળગીતો 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ ગાયક કલાકાર સુરેશ રત્નોત્તર વિસરાતા સુર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11:02 11:30 ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ 12:02 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તે વિશે વિશેષ કાર્યક્રમ સાંભળીશું કાર્યક્રમમાં ભાગ લેશે પ્રોફેસર સોનલ પંડ્યા અને ત્રિલોક સંઘાણી રજૂઆત દીપશિખા દુર્ગાપાલ 12:30 સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ 1:10 દેવાંશી જોશીના સ્વરમાં સુગમ સંગીત 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી સંગાન શિક્ષણ કાર્યક્રમ 2:40 જેમાં કન્નડ ભાષાનું ગીત શીખીશું 5:10 ગુલમોહર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 5:45 પ્રાચીન ભજન સંદીપ સોલંકીના સ્વરમાં અને દુહાછંદ નાયક પ્રદીપ ચંદ્રકાંતના સ્વરમાં લોકસંગીતના કાર્યક્રમમાં 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળ ગુજરાત 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આજ કે ફનકાર કાર્યક્રમ રાત્રે 9:30 10:00 રવિવાર સરીય રાત્રિ સંગીત સભામાં ડોક્ટર મંદા સુધારાનીનો કર્ણાટક ગાયન સાંભળીશું આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની હવે સાંભળીએ હવામાન સમાચાર હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ અંશતઃ વાદળછાયું રહેશે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે આજનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું જે સામાન્ય કરી રહ્યું હતું લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું જે સામાન્ય રહ્યું હતું 8:30 હવામાં ભેજનું પ્રમાણ 52% રેકોર્ડ થયું હવામાન સમાચાર આપે સાંભળે
5: 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે રાત્રિના 11:48 થઈ છે અમારી આજની બીજી સભા અહીં સંપન્ન થાય છે ફરી મળીશું આ જ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર શુભરાત્રી જય હિન્દ

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું ગ્રીષ્મા શ્રીમાળીના સ્વરમાં પ્રાચીન ભજનો.

ಶಾಂತಿ ಕರಣ ಜಗ ಭರಣತು ಘಡಣ ಗಣಾಭವ್ ಘಾಟ್ ಆದಿ ನಮ್ಮ ನಾರಾಯಣಿ ಮಾತನೆ ವಿಶ್ವರೂಪಿ ವಿರಾಟ್ ಸಂಬರ್ಗಡನು ರಾಜ್ ಅನ್ನ ಸಂಬರ್ಗಡನಿ ಅಂದರ್ ಹೊರಜ್ಞಾನ ಭಗವಾನ್ ಎಂ ಕೋರ್ ಕಾಢಿ ಹೋಯ್ 50 ಕರೋಡ್ ಪೃಥ್ವಿನ ಜಳಾಹಳ ಜಳಾಹಳ ಕರಿ ರಹ್ಯಾ ಹೋಯ್ ಅನ್ನ ಆಖಾಯಿ ನಗರ ಮಾ ઢોલ નગારા શરણાયું વાગતા હોય માનવ મેરામણ ઉમટ્યો હોય હૈયે હૈયું દળાતું હોય જાણે સંબરગઢના રાજવી સંબરગઢના રાજકુમાર ગોગાજી ચૌહાણ અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર અને માનવ મેરામણ હૈયે હૈયું દળાતું હોય એકબીજા હળી મળી વાતો કરતા હોય લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય ઢોલ નગારા વાગતા હોય બેનું દીકરીઓ ઢોલે રમતી હોય અને ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ માથા પડે ધડ લડે એહી પટંદર હોય એ ચૌહાણ વંશની વાત કરીએ એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોરી સંબરગઢથી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનું ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને એ જાનું ઉતરી હોય અને એ ગોગાજી મહારાજ ના લગ્ન ગીતું ગવાતા હોય પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા ચોરી ની અંદર આવીને ઉભા હોય બાપ આસન ના માથે આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવવાનો સમય આવ અને રાજકુમારી ધીરા ઢગ માંડતા માંડતા માંડતા ચોરી ની અંદર આવ્યા હોય અને ચોરી ની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવ સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી પછી ભાગ્યમાં એ ના લખ્યું સહેવું એવા પંત રાજપૂત ના વીર અભૂત ને જીવવું તે પછી ત્યાર જેવું બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વર મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને

tu bap jala warna padarma. Halo benda padarma bungyo dol. Drij bang, rani bang, drij bang, rani bang, drij bang, rani bang. Am dol no nad day. Ana dol no nad tata tata. Em kawai, ja gogaji chowan ni chori jane bap lagna ni. I kutum na haga wala bhaya tu betya hoy. Apad kahumba gola ta hoy. बड़ी पीपल की जाब सोबत बड़ू की रगड़ कसुंबल गोट मुट्ठी चढ़ू की मरगा नैनी नार दो बेटा धावना आम जा खरल नी अंदर कहुंबा घोड़ाता हो एक बीजा ना हम दिन धोबा देता हो कहुंबा ना अने त्या तो बुंगिया ढोलनो आवाज एक बीजा राजपूतना काने पड़वा लाग्यो काने पड़े एक बीजा राजपूतो त्या मांडवा मा बैठा बैठा वातू करे कोण वारे चढ़े ढोल वाग्यो सानो वाग्यो हम वादू करता हो त्याती वाद छूटे अने फेरा फरी रहे चौथो मंगल फरता हो गोगाजी चौहान ना काने ई वात नो वात जाए के गामना पाधर मा बुंगियो ढोल वाग्यो अने बुंगियो ढोल वाग्या पछी तो बाप के तारे की तेज में चंद छुपे नहीं सूर छुपे नहीं बादल छायो राड़ पड़े रजबूत छुपे नहीं दाता छुपे नहीं मंगल ही आयो चंचन नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पूंड दिखायो के कभी गंग कहे सुन साई अकबर के कर्म छुपे नहीं भभूत लगाए एम राजपूत नो दिखरो तो बाप बेना लक्ष्मण छाना ना रे हुरन जाने भगवान कोर काटे के नमो याजी आदित ने हाथ जोड़ी प्रभु कर्म ना बंधनो नाक तोड़ी रवि बाब थी तुझे शीश नमावू कृपा दृष्टि थी जो मुझे रंग ही सामू अहो के महू वरनामू बात तारी रहो मानवी अल्प बुद्धि जे मारी बधा देव ने करोड़ 33 माई रवि तुझ दी उपरी कौन दावे एम हुरन जाने कोर काटे અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય ફુરજ ભાણ છાના નો રે છુપે છુપાય નહીં એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ ત્રણે ટાણા મરણ ના પછી કોણ રાજા કોણ લાવ અને ધર્મ ની ખાતર થઈ બેન દીકરીઓની ખાતર થઈ ગૌ માતા ની ખાતર થઈ અને બુંગીઓ ઢોલ વાગતા ના હારે એમ કહેવાય ઘોડાના માથે સવાર થઈ જાય ને ઈ રાજપૂત અને બુંગીયા ઢોલ નો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ સાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું બાપ આજ હળવદ ના પાદર ની અંદર એમ કહેવાય યૌનો ગાયો હરી જતા હોય ગાયો ને લઈ લૂંટેલા જતા હોય અને એની વાર કરવી છે અને આટલી વાત થાય ને બાપ પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળવાન ગેલો ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એ ના લખી દે એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણે હોય એની ચિંતા નથી અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય ભયા તું રોગે કે ગોગાજી રવા દો અત્યારે મંગળ નું ટાણું છે આ નોધારી ને માયરા ની અંદર મૂકી અને આમ જવાય નહીં છતાંય રાજપૂત નો દીકરો બાપ ઘોડાના માતર સવાર થઈ આત્મા સમજેર ઉઘાડી લે તલવાર ઉઘાડી લે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ના નાદ કરતો એમ કે ભાઈ જે ગાયો ને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ ઈ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે અને મારતા ઘોડે બાગડતા ધમાપડ ધમાપડ ધમાપડ કરતા એમ કહેવાય દુશ્મનો હામાં દેખાણ્યા અને દુશ્મનો ને દેખ્યા ગાયું ને દેખી ગવોત્રી ને દેખી અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો નો રહ્યો પટકાર નાખ્યો ગુભારો અને પટકાર નાખતા ના હંગાતે દુશ્મનો સાબદા થયા હોય આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય લુટેરાઓ સાબદા થયા હોય અને રાજપૂત નો દીકરો એક પછી એક એમ કહેવાય દુશ્મનો ના માથે તલવાર ના ઘા કરવા માંડ્યો તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળ ભાન મરવા મેદાન બન્યો બબરાન ઝુલોક કરી એ દારૂ માં દીવાન પીધો બે પ્રમાણ કર મેં કુરબાન કરી ઉતર્યો સુરાન ભર્યો અભિમાન એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં ધ્રાગ ધરે ચર ડાક ચીરે ચામડી નકતી ત્યાં તો 32 દાંત છૂટી પડે

ગાંડો બની ગયો બાપ. અને ઈ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય, માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા. ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું, ત્યાં ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર, એક રાજપૂતનો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષનો કુળદીપક પરણવા આવ્યો, અને આજે ગાયોની વારે ચડ્યો, અને આખું ગામ પાછળ થયું હોય, અને આવતા ગાયોને વારીને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવારની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે. માં વસુંધરા કદાચ ઘડીકના માથે હરખ ખાતી હોય, અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયું આવી, પણ એક રોડી રોડભાઈ, એક વિધુરભાઈ, અને વિધુરભાઈની એક ગાવડી નો આવેલી, એક વાછડી નો આવેલી, અને વાછડી નો આવીને, અને એ વખતે ભાઈ માલધારીની દીકરી લાછુએ એટલો જઈને ગયો રાજપોત, બાપ સવા સેણની તો હું ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડભાઈની આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ. અને આટલી વાત કરી કે સવા શેરની ગાયું હોવું પાછી લાવ, પણ રોડી રોડની ગાય કોણ પાછી લાવો વાછડીઓ. અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને એ વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહે પિંડ ઉતારી લે, માટીનો માટીનો પીડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજી નું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપોત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે, સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢના ધણીએ બાપ નાદાટ વાળી નાખ્યો દુશ્મનોનો, યૌવનોનો નાદાટ વાળ્યો, આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહિમામ થઈ ગયા. વાછડી લઈને આવતો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું, આજ પણ મસ્તક એ રણની અંદર બાપ મોજૂદ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી 100-100 જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય, એની આંખની અંદર એમ કહેવાય હરગના પોરા હોય, અને એ સબ લઈ એ જોડી લઈ, અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યો રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવત છે, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબરગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતી માતા પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા, કે 3 સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, 54 સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય, આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને, રાતવાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાતવાહો કરે, અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે ધરતી માથે, રક્તના ટીપા પડે ને, ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા

પોતાના વંદા સંભરગઢની અંદર આવ્યા અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈ હતો, એ પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા વળે, અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી હોકારો દેજો, અને જમણી બોલાવું ને તો બાપ ડાભી હોકારી દેજો, હે લાછલના વીરા બાપ વાટે ઘાટે મારા ધણી બાપ તું રખો પા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંભરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંભરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગાજી મહારાજ.